નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ

કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PMSuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 15 શ્લોકમાં 14 શ્લોક સુધી એણે એમ કહ્યું કે કોઈએ સાધના કરવી હોય, યોગ માર્ગમાં આગળ વધવું હોય તો યોગને સિદ્ધ કરવા માટે શું કરવું? એક પવિત્ર સ્થાન ઉપર એક આસન રાખીને એના ઉપર ઇન્દ્રિયોનો સંયમ કરીને એના ઉપર મનને સ્થિર એકાગ્ર કરીને બ્રહ્મચર્ય વ્રતની અંદર સ્થિર બનીને ભગવાનમાં જ પોતાના ચિત્તને સ્થાપીને યોગ સિદ્ધ કરવો. આમ કરવામાં આવે તો શું થાય?

અધિગચ્છતિ, જે પોતાના મનને વશ કરીને આ પ્રમાણે ચાલે છે એવો યોગી આત્માની અંદર જ પરમાશ આત્માની સાથે

પરમાત્માને જોડી દે, યુંજન જોડી દઈને નિરંતર ઈશ્વરના સ્વરૂપમાં જોડી દે, તો એ પરમાત્મ તત્વની અંદર રહેલી, પરબ્રહ્મ તત્વની અંદર રહેલી કે પરમ ચૈતન્યની અંદર રહેલી જે પરમ આનંદની સ્થિતિ છે એને પ્રાપ્ત કરી શકે. શાંતિમ નિર્વાણ પરમમ મત સંસ્થામ અધિગચ્છતિ. મારામાં રહેલી એટલે ઈશ્વરમાં રહેલી જે પરમ શાંતિ છે, જેને તમે મોક્ષ કહો, જેને તમે મુક્તિ કહો, જેને તમે ઈશ્વર સન્નિધિ કહો, એની અંદર સ્થિર થયા પછી એ નિર્વાણ પરમ શાંતિ, નિર્વાણની શાંતિ છે, આનંદની શાંતિ છે, એને પ્રાપ્ત થઈ શકે છે. એ કર્મ કરતી વખતે એને સમત્વ પ્રાપ્ત કરવું પડશે. અને સમત્વ પ્રાપ્ત કેવી રીતે થશે? સાદી સીધી વાતો કરી છે કે અતિ ભોજન ન કરવું અને અતિ ઉપવાસ ન કરવા. વ્રત કરવા છે પણ કોઈ જગ્યાએ કોઈ પણ વાતનો અતિરેક આવે તો યોગની અંદર સ્થિરતા ઓછી થઈ જાય છે, ચિત્તની એકાગ્રતા ઓછી થઈ જાય છે. એટલા માટે 16મા શ્લોકમાં કહ્યું હતું કે નાતિ અશ્નતસ્ત યોગોસ્તિ ન ચૈકાંત મનશ્નત. ખૂબ ખાનારને યોગ નથી પ્રાપ્ત થતો અને ખૂબ ન ખાનારને પણ યોગ નથી પ્રાપ્ત થતો. ખૂબ નિદ્રાવાળાને યોગ પ્રાપ્ત થતો નથી અને ખૂબ અનિદ્રાવાળાને પણ યોગ પ્રાપ્ત થતો નથી. એટલે સમત્વ આવવું જીવનમાં જરૂરી છે. આ ખાવું કે નિદ્રા એ બે તો આપણને પ્રયોગાત્મક રીતે કહ્યા છે, પ્રતીકાત્મક રીતે કહ્યા છે. ખાવું એટલે ના કોઈ ભોગની અંદર અતિરેક કરવો, કોઈ પણ પ્રકારના અભોગની અંદર અતિરેક ન કરવો, કોઈ પણ પ્રકારની નો અતિરેક કર્યા સિવાય યોગ સાધનામાં આગળ વધતા રહેવું જોઈએ. 17મો શ્લોક આપણને એમ કહે છે કે યુક્તાહાર વિહારસ્ય

दुख योग दुख नो नाश करनार बने छे। योगो भवती दुख हा। अपने आगळ पण जोयुं छे के आपणा बधा दर्शनो एम कहे छे के संसार छे ए दुखमय छे, सर्वम दुखमयम जगत। बधा दर्शनोनी शरूआत करीए त्यारे आपणे आ वातने आगळ जोई गया छीए। हूँ ए ज दुख होय एवी परिस्थिति पैदा थई जाय छे। तो योगो भवती दुख हा, दुखनुं हान करनार, दुखनो नाश करनार योग छे। योग मां तमे स्थिर थया, योग मार्गे आगळ वध्या तो तमारुं मन जे छे ए मन तो संतुष्ट थई गयुं, शमनमां पहोंची गयुं, शांतिने प्राप्त करी लीधी। आ शांति ए ज निर्वाण छे, परम आनंद छे। અને જો એ શાંતિ જ હોય તો કોઈ પણ પરિસ્થિતિ દુઃખ આપનારી બને નહીં। બધી પરિસ્થિતિમાં સમતા આવી ગઈ છે અને એના દાખલા સાદા છે। યુક્ત આહાર વિહારસ્ય, યુક્ત આહાર વિહાર, યોગ્ય આહાર યોગ્ય વિહાર, જરૂરી એટલો આહાર લીધો, જરૂરી નથી તો આહાર ના લીધો, જરૂર છે તો અનાહાર ના રહ્યા। એટલે જેટલી જરૂર છે એટલા જ પ્રમાણમાં આપણે, જરૂર કોને છે? જરૂર તો શરીરને છે। આ શરીરની જરૂરિયાતો પૂરી કરવી એટલા પૂરતો આહાર વિહાર। તમે સંસારમાં રહો છો તો તમારે ખાવું પીવું પડશે ને, તમારે સંબંધો નિભાવવા પડશે ને, તમારે બધાની સાથે રહેવું પણ પડશે। એ બધાની અંદર સમતા લાવી દેવી, અતિરેકોનો નાશ કરવો તો યોગ્ય આહાર વિહાર થશે। આહાર અને વિહાર બંને, જે કંઈ જરૂરી છે તે, જેટલું જરૂરી છે તેટલું સ્વીકાર્યું અને પછી બસ, અતિરેકની અંદર ના ગયા। મારે નહીં એટલે નહીં, કોઈ પણ સંજોગોમાં નહીં એમ કહીએ ત્યારે આ મારે નથી લેવું નથી કરવું એ બાબતમાં પણ મનને જોડવું પડે છે અને તો પછી મનની

યુક્તાહાર વિહારસ્ય, આહાર અને વિહાર બંને યોગ્ય પ્રમાણમાં યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, જે કરવાના કર્મો છે, કર્તવ્ય કર્મો છે, કારણ કે કાર્યમ કર્મ સમાચર વારંવાર કહ્યું છે. કાર્ય કર્મ જે તમારે કરવાના કર્મો છે, તમે સંસારમાં જે સ્થિતિ ઉપર જે પદ ઉપર છો એની અંદર તમારે કેટલાક કર્મો અનિવાર્યપણે કરવાના છે, એને કરવાના છે માટે એને કાર્ય કર્મો કયા છે, કર્તવ્ય કર્મો કયા છે, નિર્દિષ્ટ કર્મો કયા છે, આદિષ્ટ કર્મો કયા છે, કરવાના છે. એની સાથે મનને જોડવાનું નથી. આ બહુ મોટી વાત છે. એ બહુ મોટી વાત જલ્દી સિદ્ધ થતી નથી, પણ કરવાનું નથી એમ તો નથી જ, અને એની અંદર ડૂબી જ જવાનું છે એમ પણ નથી. યુક્ત ચેષ્ટસ્ય કર્મ શું, કર્મની અંદર જે ચેષ્ટાઓ છે એ પણ યોગ્ય, અતિરેક પણ નહીં અને મનને એની સાથે જોડી દેવાનું પણ નહીં. મન એમાં એમાં રમમાણ થઈ જાય તો વાત પતી ગઈ, મન નથી કરવું એ બાબતમાં રમમાણ થઈ જાય તોય પતી ગઈ. યુક્તાહાર એટલે નકારાત્મક હકારાત્મકતા બંનેની અંદર અતિરેક ન થવો જોઈએ, બંનેમાં અતિરેક ન થવો જોઈએ. આ સમ રહેવું થોડું આ મુશ્કેલ છે. આપણને એક વખત એક વિચાર આવ્યો નકારાત્મક, તો એ પછી એ ચાલ્યા કરે ને, મન આપણું એની તરફ જ દોડ્યા કરે. પછી હકારાત્મક આવ્યો તો એ જ ચાલ્યા કરે ને, એની તરફ જ મન દોડ્યા કરે. બંનેની અંદરથી મુક્ત થવું, એટલે એણે કહ્યું કે યુક્તાહાર વિહારસ્ય, આહાર ને વિહાર બંનેમાં યોગ્ય, ન આમાં અધિક ન તેમાં અધિક. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, કર્મ કરતા કરતા એની અંદર પણ યોગ્ય ઉચિત જરૂરી અનિવાર્ય ચેષ્ટાઓ, મન ખેંચાય નહીં એ રીતે. યુક્ત સ્વપ્ન અવબોધસ્ય, સ્વપ્ન અને અવબોધ, યોગ્ય પ્રમાણમાં ઊંઘવું અને યોગ્ય પ્રમાણમાં જાગવું. એકલો જાગતો જ જાગતો જાગતો જ જાગતો જાગતો જ મારે ઊંઘવું નથી એવો નિશ્ચય કરીને બેઠેલો માણસ પણ જુદા પ્રકારની તકલીફોમાં પોતાની જાતને મૂકે છે. એમાં સમતા. યુક્ત સ્વપ્ન અવબોધ, સ્વપ્ન એટલે નિદ્રા, અવબોધ એટલે જાગૃતિ. જાગવું ને ઊંઘવું એ બેમાં પણ જે યોગ્ય રહે છે, સમાન રહે છે, અતિરેક કરતો નથી, એને યોગ દુઃખ હા એટલે દુઃખનું હાન કરનાર બને છે. દુઃખ એને પછી કોઈ દુઃખ નથી. દુઃખ ત્યારે જ થાય છે, સુખ કે દુઃખ કે જેટલા જેટલા બધા સારું ને નરસું ને ગમતું ને અણગમતું ને આ બધા જે છે ને એકબીજાથી વિરોધી, એ મનને આધારે છે. મન શાંત થઈ ગયું તો બીજું કશું જરૂરી નથી. મન શાંત ત્યારે થાય કે જ્યારે એની અંદર વમળો પેદા ન થાય, અને વમળો ત્યારે પેદા થાય કે જ્યારે એની અંદર કાંકરી નાખવામાં આવે. સ્થિર હોવું એનો સ્વભાવ છે, પણ આપણે કાંકરી ચાળો કર્યા કરીએ છીએ. આ કાંકરી ચાળામાંથી દૂર થવા માટેની આ વાત છે કે પહેલાં તો પોતાના જીવનના સામાન્ય વ્યવહારો, ખાવું પીવું, ઊંઘવું જાગવું, ચાલવું ફરવું. કેટલાક લોકો એમને કોઈએ કહ્યું કે વ્યાયામ કરવો, વ્યાયામ કરવાથી ફાયદો થાય છે, એટલે આખો દિવસ વ્યાયામ જ કર કરે, અને વ્યાયામનો અતિરેક કરે એટલે પછી શરીર દુખવા માંડે. એક પ્રકારનું દુઃખ ગયું ને બીજા પ્રકારનું દુઃખ શરૂ થયું, કારણ કે મન એની સાથે જોડાઈ ગયું. તો બધું જે કરો તે સમતાપૂર્વક કરો. યુક્તાહાર વિહારસ્ય, આહાર ને વિહાર એ બંનેમાં યોગ્ય, સમાન, સરખું, અતિરેક સિવાય. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, અને જે કરણીય કર્મો છે, કરવાના કર્મો છે, એની અંદરની ચેષ્ટાઓ પણ એની યોગ્યતા પ્રમાણેની. યુક્ત સ્વપ્નાવબોધસ્ય, સ્વપ્ન અને જાગવું, ઊંઘવું અને જાગવું એ બંનેની અંદર પણ સમાન, કશે કોઈ પણ પ્રકારનો અતિરેક ન હકારાત્મકતામાં ન નકારાત્મકતામાં. એ જો આવી જાય તો પછી દુઃખને અવકાશ રહેતો નથી, કારણ કે મન શાંતનું શાંત રહે છે. મનને શાંત રાખવું એ યોગ માટે અત્યંત જરૂરી છે. અનેક જે રસ્તાઓ બતાવ્યા એ બધા રસ્તાઓ આ તરફ જ લઈ જાય છે કે મનને શાંત રાખો. હું ખાલી મનની વાત નથી કરતો, મનને એમ કહીએ એટલે મન
બુદ્ધિ અહંકાર

આ બધા શાંત અને સમ રહે તો પછી દુઃખ કે સુખનું કારણ રહેતું નથી. અને તો દુઃખ હા લખ્યું છે, દુઃખ આપનાર, દુઃખની નો નાશ થાય છે એમ લખ્યું છે. ખરેખર તો દુઃખનો નહીં, દુઃખ સુખ બધાનો નાશ થાય. કારણ કે આ જે બંને પરસ્પર વિરોધી ભાવો છે એ પરસ્પર વિરોધી ભાવોનો બધાનો નાશ થવો જરૂરી છે, તો જ પરમાનંદની પ્રાપ્તિ થાય. ગતિ જે છે એ પરમ આનંદ તરફની ગતિ છે. આગળના શ્લોકમાં આ વાત કહી હતી, પરમ આનંદની ગતિ તરફ આપણે વધવું છે. તો સુખ ને દુઃખ બંને બાધક છે, ખાલી દુઃખ બાધક છે એમ નહીં, સુખ પણ બાધક છે. જેટલા પરસ્પર વિરોધી ભાવો છે એ બધા બાધક બને છે. સમતા આવવી, ઠંડુ ને ગરમ બંનેમાં સમ થઈ ગયા તો પછી ઠંડુ ને ગરમ કશું નડતું નથી આપણને. એમ પરસ્પર વિરોધી જેટલા ભાવો છે એટલા ભાવોથી માણસ યોગને કારણે મુક્ત થઈ શકે, અને યોગને કારણે ત્યારે મુક્ત થાય જ્યારે એના બધા વ્યવહારોની અંદર સમતા હોય, અતિરેકો કોઈ પણ પ્રકારના ન હોય, તો એ શક્ય બને છે. કેવો બને માણસ? યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા. આ યુક્ત થયો, યુક્ત થયો, યોગમાં જોડાયો, યોગ સિદ્ધ કર્યો, એ યોગ યુક્ત છે એમ ક્યારે આપણને ખબર પડે? તો કે વિનિયતમ ચિત્તમ, એનું ચિત્ત વિનિયત નિયમનમાં આવી ગયું છે, સંયમમાં આવી ગયું છે. વિનિયતમ એનું ચિત્ત એ સંપૂર્ણપણે વશમાં આવી ગયું છે. આ એક સિદ્ધિ એની ઓળખ થઈ ગઈ આપણી પાસે. યદા જ્યારે વિનિયતમ ચિત્તમ એનું ચિત્ત જે છે, કારણ કે ચિત્ત જ બધા ભાવોને અનુભવે છે, તો અનુભવું છું એવી આપણને પ્રતીતિ કરાવે છે. તો એ જે ચિત્ત, આપણે વારંવાર મન ને ચિત્ત ને ચિત્ત ને મન ને બુદ્ધિ ને આ શબ્દો વાપર્યા કરીએ છીએ, બધા અંતઃકરણ માટેના છે. આપણે અહીંયા કહીએ કે અંતઃકરણ, જેનું અંતઃકરણ વિનિયત નિયમિત થઈ ગયું છે, નિયમનમાં આવી ગયું છે, સંયમમાં આવી ગયું છે, એ પરસ્પર વિરોધી ભાવોની અનુભૂતિ કરતું નથી, અનુભૂતિમાં ડગતું નથી. વિનિયતમ ચિત્તમ એ જો થાય તો શું થાય? આત્મન્યેવાવતિષ્ઠતે, પોતાના આત્માની અંદર જ સ્થિર થઈ જાય છે. અવતિષ્ઠતે આત્માની, પોતાની અંદર જ, પોતાના આત્મામાં જ, આત્મા જ પરમાત્મા છે, એની સાથે સીધી સંગતિ થઈ ગઈ. આત્માની એવ, આત્માની અંદર જ, પોતાની અંદર જ, પોતાના ચિત્તની, પોતાના આત્માની અંદર સ્થિર થઈ જાય. આ સ્થિર ત્યારે જ થઈ શકે કે જ્યારે ત્યાંથી બધું ખેંચાઈ ગયું હોય. એના ચિત્તની અંદર બધી ગરબડો ચાલ્યા કરતી હોય તો તે આત્મામાં સ્થિર થઈ શકે જ નહીં. જ્યાં શાંતિ થાય પછી જ અહીંયા સ્થિરતા આવે આત્માની અંદર. છે તો ખરા બધું, પણ સામાન્ય માણસના નું મન ચારે બાજુ ખેંચાયા કરતું હોય એને કારણે, કારણ કે એ નિયમનમાં નથી, કારણ કે એ વશમાં નથી, એ બીજી તરફ દોડી જાય છે. તો કહે છે કે આ જે ચિત્ત છે એ નિયમનમાં આવી જાય અને પોતાના આત્માની અંદર જ સ્થિર થઈ જાય. આત્મની એવ અવતિષ્ઠતે, આત્મામાં અથવા તો પરમાત્મામાં સ્થિર થઈ જાય. નિસ્પૃહ સર્વકામેભ્યો, એ સ્થિતિ કેવી હોય? તો કે સર્વકામેભ્યઃ નિસ્પૃહ, બધા પ્રકારની કામનાઓથી નિસ્પૃહ. સારા નરસાની કોઈ કામના જ ના રહી, એની કામનાઓ સંપૂર્ણપણે શાંત થઈ ગઈ. સરસ રીતે અનેક વખત આપણે આ શબ્દ બોલ્યા છે, નિષ્કામ કર્મ, નિષ્કામ કર્મ. કામનાઓ, ઈચ્છાઓ, એષણાઓ, અપેક્ષાઓ, ભોગો, આ બધાથી માણસનું ચિત્ત શાંત થઈ ગયું છે, એટલે નિસ્પૃહ થઈ ગયું છે. મને આ મળે ને મને આ ન મળે એવી કોઈ સ્પૃહા જ હવે રહી નથી. જે મળ્યું તે ઠીક છે. નિસ્પૃહ સર્વકામેભ્યો, કામનાઓ જ ના રહી હોય તો કામનાઓ તરફ નિસ્પૃહા ક્યાંથી રહી હોય? કામનાઓ શમી ગઈ છે, કારણ કે ચિત્ત ઉપર એનો સંયમ આવી ગયો છે.

ચિત્ત ઉપર કાબુ આવી ગયો છે, અને ચિત્ત ઉપર કાબુ આવી ગયો છે એ ત્યારે આવ્યો છે કે જ્યારે ઇન્દ્રિયો ઉપર કાબુ આવ્યો છે. આ બધું સ્થિર થઈ ગયું છે એક બાજુ, એટલા માટે નિસ્પૃહ સર્વ કામેભ્યા, એ બધી જ કામનાઓથી નિસ્પૃહ થઈ ગયો છે. છે બધાની વચ્ચે, લોકોની સાથે રહે છે, સાથે જમે છે, સાથે ઊંઘે છે, સાથે હરે છે, ફરે છે, બધા કામો સાથે કરતો જાય છે, પણ એની અંદર એનો આત્મા જોડાયેલો નથી, નિસ્પૃહ છે. એને એની કોઈ કામનાઓ નથી, ઈચ્છાઓ નથી, ઈષ્ણાઓ નથી. નિસ્પૃહ સર્વ કામેભ્યો, એને યોગી કહેવાય. યુક્ત ઇત્યુચ્યતે તદા, ત્યારે એને આપણે યુક્ત એમ કહીશું, ત્યારે એને આપણે યોગી કે યોગ યુક્ત થયેલ વ્યક્તિ કહી શકીશું. શું થાય છે? એક સરસ મજાનું ઉદાહરણ આપણને 19મા શ્લોકમાં આવે છે, આપે છે. સમજવા જેવું છે અને સાદું છે, સરળ છે, સીધું આપણા મનમાં ઉતરી જાય એવું ઉદાહરણ છે. યથા દીપો નિવાતસ્થો નેંગતે સોગમાં સ્મૃતા યોગિનો યત ચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ. સાદું સીધું ઉદાહરણ છે. આપણે એક દીવો પ્રગટાયો હોય અને દીવો માનો કે ઉંબરા ઉપર મૂક્યો હોય, તો આ ઉંબરા ઉપર મૂકેલો દીવો જે પ્રમાણે પવન આવે એ પ્રમાણે હલ્યા કરે. એ દીવાની ઉપર પછી માણસો શું કરે? પેલો ગોળો લગાવે. ગોળો લગાવે કેમ? તો કે એ વાયુથી હાલે નહીં. કોઈ પણ પ્રકારનો જો વાયુ ત્યાં આવતો હશે, માનો કે એક જગ્યાએ આપણે ઓરડામાં દીવો કર્યો અને પછી બે માણસો વાતો કરતા હોય ને, તો એ વાતો કરવાના કારણે જે વાઇબ્રેશન થાય હવાની અંદર, એના કારણે પણ પેલો દીવો હાલવા માંડે, સ્થિર ના રહે. પણ જો એ દીવો જ્યાં કોઈ પણ પ્રકારનો વાયુ પવન આવી શકે નહીં એવી જગ્યા છે, એટલે આપણે પેલું હમણાં કહ્યું ને કે ઉપર ગોળો મૂકી દીધો કાચનો, આ તો ગોળો તો બહારથી લાવેલો છે, એ ના લાવવો પડે એવી જગ્યા હોય તો, જ્યાં ક્યાંય પવન જ નથી એવી જગ્યા હોય તો પછી એ હાલશે નહીં દીવો. સહેજ પવન આવ્યો કે દીવો હાલશે, કારણ કે દીવો કેવા છે, એનો પ્રકાશ, એની જ્યોત કેવી છે, એકદમ ચંચળ છે. સહેજ હવા આવી કે હવે સહેજ સાધારણ, મેં કહ્યું એમ વાતચીતની પણ, આપણે એમ કહીને હાથ હલાવવા માંડીએ ને, જો આવી સાવ પવન વિનાની જગ્યાએ દીવો કરેલો અને આપણો હાથ પણ હાલે ને, તો પેલો પવનની અંદર વાઇબ્રેશનો પેદા થાય ને એ પેલા દીવાની જ્યોત હાલવા માંડે, એટલી બધી ચંચળ જ્યોત છે. અને સ્થિર રાખવા માટે ચારે બાજુથી પવન મુક્ત, વાયુ મુક્ત નહીં કહું, પવન મુક્ત વાતાવરણ ઊભું કરવું પડશે. તો આ કહે છે કે જેમ પેલો દીવો કેવો નિવાતસ્થો, વાત પવન વિનાની જગ્યાએ સ્થિર રહે છે, પવન વાળી જગ્યાએ એની સ્થિરતાનો નાશ થઈ જાય છે. એ જ વસ્તુ આપણા અંતઃકરણની છે કે એને ચારે બાજુથી આવતા બધા પ્રકારના પવનોથી મુક્ત કરી દેવો પડે. યથા દીપો નિવાતસ્થો નેંગતે, એ હલતો નથી, ડોલતો નથી, ચલિત થતો નથી. ક્યારે ચલિત થતો નથી, ડોલતો નથી? જ્યારે કોઈ પણ પ્રકારનો પવન એને સ્પર્શતો નથી ત્યારે. એટલે એવી જગ્યા પેદા કરવી, એવું વાતાવરણ પેદા કરવું કે જ્યાં પેલા દીવાની જ્યોત સુધી પવન પણ ના જાય. યથા દીપો નિવાતસ્થો નેંગતે, નેંગતે હલતો નથી, ડોલતો નથી, એવી પરિસ્થિતિ પેદા થાય. સોપમાં સ્મૃતા, આ ઉપમા આપી શકાય. યોગીનું ચિત્ત જે વશમાં છે એની એની એને કોઈની ઉપમા આપવી હોય તો કઈ ઉપમા આપી શકાય? નિર્વાત પ્રદેશની અંદર રહેલા

દિવાની, દિવાની જ્યોતની, દિવાની અને જ્યોતની. આ જ્યોત હલતી નથી, હલતી નથી કારણ કે વાત નથી, પવન નથી. પવન નથી કારણ કે પવન માટેની બધી જ દિશાઓને તમે બંધ કરી દીધી છે. પવનની શક્યતાવાળી બધી જ દિશાઓને તમે આવરી લીધી છે, બંધ કરી લીધી છે. અને એટલે ક્યાંથી આવશે પવન? દીવો મૂક્યો અને બારી ખુલ્લી છે તો એ ખુલ્લી બારીમાંથી પવન આવશે, પણ તમે તો બારી બંધ કરી દીધી છે, બધા વાતાયનોને બંધ કરી દીધા છે. હવે ક્યાંયથી આવી શકે એમ નથી, કારણ કે ચિત્તને સ્થિર કર્યું છે. આ સ્થિર ચિત્ત એટલે એટલે વાયુ વિનાની જગ્યામાં રહેલો દીવો, નિર્વાત પ્રદેશમાં રહેલો દીપ. આવું ચિત્ત થાય, ઉપમા જો આપવી હોય તો આ ઉપમા આપી શકાય, બીજી ઉપમા જલ્દી શોધી ચડે એમ નથી. યથા દીપો નિવાતસ્થો નેંગતે સોપમા સ્મૃતા યોગિનો યથ ચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ. યોગિનઃ, યોગીનું યથ ચિત્તસ્ય, ચિત્ત જેનું યોગમાં જોડાઈ ગયેલું છે એટલે સ્થિર થઈ ગયું છે, એવા યુંજતો યોગમાત્મનઃ, એવા યોગને આચરતા, યોગની સાથે જોડાયેલા યોગીના ચિત્તને આ ઉપમા આપી શકાય. એટલે ચારે બાજુથી ચિત્તને ચલિત કરે એવી બધી જગ્યાઓને તમે શાંતિથી બંધ કરી દો, અવાજ ના દો, બલાત નહીં, સહજ રીતે, બળપૂર્વક નહીં. બળપૂર્વક તો કરી શકાય, પેલો અતિરેકોની વાત કરીને ત્યાં બળપૂર્વક શક્ય છે. નથી ખાવું, નથી ખાવું, નથી ખાવું, નથી ખાવું, બળપૂર્વક આજે મારે જમવું નથી જ નથી, શરીરને ભલે ગમે એટલું કષ્ટ પડે, નથી જ નથી. તો મન તો ત્યાં જ રહેશે. મન ક્યાં રહેશે? કે આ તો મારે કરવું નથી જ નથી એમ નહીં, એ તરફની બારી જ બનશે. ત્યાંથી કોઈ પવન આવી શકે ને ડોલાવી શકે એમ છે જ ને, ભલે ને હોય ત્યાં ત્યાં. તો કહે છે કે આ નિવાતસ્થ દીપ કોઈ પણ પ્રકારના ચલિત કરનારા વાયુઓ જ્યાં સ્પર્શતા નથી એવી ચિત્તની અવસ્થા કરવી એ યોગીના ચિત્તની અવસ્થા છે. તો આ વાત આપણે અત્યાર સુધી સમજવાની છે. કઈ વાત થઈ આપણી? કે યોગી બનવું છે તો ચિત્તને સંયમમાં, નિયમનમાં રાખવું. અને ચિત્તને નિયમનમાં રાખવું એટલે શું? કે જેટલા કોઈ વિષયો છે એ વિષયો તરફથી એને ખેંચી લેવું. આપણે હમણાં થોડા વખત પહેલાં બીજો દાખલો જો, કે કાચબો હોય એ પોતાના અંગોને ખેંચીને પછી ભલે ને ઉપરથી ગાડું ચાલુ જાય, ઇન્દ્રિયો એના વિષય તરફ આકૃષ્ટ નથી, કારણ કે એ સંયમમાં છે, એ સંયમમાં છે કારણ કે ચિત્તવશમાં છે. અને ચિત્તવશમાં છે માટે થઈને એનું ચિત્ત કેવા પ્રકારનું થઈ ગયું છે? પવન વિનાના પ્રદેશમાં રહેલા દીવાના જેવું. એટલે દીવો તો છે, પવન પણ છે, પણ આપણે શું કર્યું? એક પારદર્શક ગોળો લાવીને ગોઠવી દીધો એના ઉપર. આ પારદર્શક ગોળો લાવીને ગોઠવવાની જે ક્રિયા છે એ કોક નહીં કરે, પોતે જ કરવાની છે. એણે પોતાની આજુબાજુની જે સ્થિતિ છે એને પારદર્શક ગોળા જેવી બનાવી દીધી છે, કે હવે અહીં આ બધા બહારના વાયુઓ એ તકલીફ આપવા નહીં આવે, એ આ ચિત્તને હલાવવા માટે નહીં આવે. બાકી તો હલાવવું બહુ જ સહેલું છે, પણ નહીં હલાવી શકે કારણ કે એની આજુબાજુ વાયુઓ સ્પર્શ ન કરી શકે એવું એક વાતાવરણ, એવું એક આવરણ માણસે, યોગીએ ઊભું કરી દીધું છે. અને તો જ એ યોગી થઈ શકે, અન્યથા એ યોગી થઈ શકે નહીં. એટલે આ અઘરી વાત છે બધાની વચ્ચે રહેવાનું. અને છતાં એટલા જ માટે સરસ મજાનો આ દીપનો એણે આપણને પેલો આપ્યો. આપણે આ પ્રકારનો યોગી એ કેવો થશે એની વાત જે આગળ કરવાની છે એ હવે પછીની કડીમાં જોઈશું. આ પ્રમાણે આપણે અત્યારે ભગવદ્ ગીતાના 19મા શ્લોક સુધી ચાલ્યા છીએ. હવે આપણે જોવાના છીએ કે આ ધ્યાન યોગ વગેરે દ્વારા જે યોગી બન્યો છે, જેણે પોતાની જાતને પરમાત્મા

0: આત્માની સાથે જોડી દીધી છે એ માણસ કેવો થશે એ આપણે હવે પછી જોવાના છીએ 20મા શ્લોક. અને ખૂબ સરસ છે એટલે શાંતિથી આપણે હવે પછીના આ જે કડી છે એની રાહ જોઈએ. 6ઠા અધ્યાયમાં 20મા શ્લોકથી હવે આપણે આગળ ચાલશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें। मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभता रहो रेडियो पालनपुर 90.4 एफएम।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજી પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણે અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ના હીરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ। તો ચાલો સાંભળીએ 70s ના હીરાનો આ ફેમસ।

તો મજા આવી કે નહીં. હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપ્યો છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

પ્રોપર સોંગ છે નહીં આ. અને હવે આપણે લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જે આપણે અટકે છીએ, અને સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9592966888. તમે મેલ પણ કરી શકો છો રેડિયો પાલનપુર @gmail.com.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આપણે એક અત્યંત મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, રક્તદાનનું મહત્વ અને જરૂરિયાત. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, આપણા શરીરમાં વહેતું રક્ત માત્ર એક પ્રવાહી નથી પરંતુ જીવનનો આધાર છે. અકસ્માત, મોટી સર્જરી, પ્રસૂતિ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ, થેલેસેમિયા, કેન્સર અને અન્ય અનેક ગંભીર બીમારીઓમાં દર્દીઓને રક્તની જરૂર પડે છે. આવા સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું રક્ત કોઈના માટે નવું જીવન બની શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર દરેક દેશને તેના નાગરિકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં રક્ત ઉપલબ્ધ રહે તે માટે સ્વૈચ્છિક રક્તદાતાઓની જરૂર હોય છે. દુઃખની વાત એ છે કે હજુ પણ ઘણા સ્થળોએ રક્તની અછત જોવા મળે છે. જ્યારે કોઈ દર્દી માટે તાત્કાલિક રક્તની જરૂર પડે છે ત્યારે પરિવારજનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રક્તદાન એ એવી સેવા છે જેમાં પૈસા ખર્ચાતા નથી પરંતુ તેનું મૂલ્ય અમૂલ્ય છે. માત્ર 15-20 મિનિટનો સમય આપીને તમે કોઈનું જીવન બચાવી શકો છો. એક યુનિટ રક્તમાંથી અલગ અલગ ઘટકો તૈયાર કરી શકાય છે જે 3 જેટલા દર્દીઓ માટે ઉપયોગી બની શકે છે. ઘણા લોકો રક્તદાન વિશે ડરે છે અથવા ખોટી માન્યતાઓ ધરાવે છે. હકીકતમાં સ્વસ્થ વ્યક્તિ માટે રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. શરીર થોડા જ દિવસોમાં રક્તની ખોટ પૂરી કરી દે છે. યોગ્ય માર્ગદર્શન અને તબીબી દેખરેખ હેઠળ કરવામાં આવેલ રક્તદાનથી કોઈ નુકસાન થતું નથી. મિત્રો, આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આપણે સૌ એક સંકલ્પ લઈએ, જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે રક્તદાન અંગે જાગૃતિ ફેલાવીશું અને યોગ્ય સમયે રક્તદાન કરી માનવતાની સેવા કરીશું. યાદ રાખો, તમારા દ્વારા આપવામાં આવેલ રક્ત કોઈના માટે આશાની નવી કિરણ બની શકે છે.

મિત્રો, રક્તદાન એક મહાન સેવા છે, છતાં ઘણા લોકો માત્ર ભ્રમ અને અફવાઓના કારણે રક્તદાન કરતા અચકાય છે. ચાલો કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓ અને તેના પાછળનું સત્ય જાણીએ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌથી પહેલી ગેરમાન્યતા એ છે કે રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. હકીકતમાં સ્વસ્થ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ રક્તની માત્રા શરીર થોડા જ દિવસોમાં પુનઃ બનાવી લે છે. યોગ્ય આહાર અને પૂરતું પાણી લેવાથી વ્યક્તિ સામાન્ય જીવન સરળતાથી જીવી શકે છે. બીજી ગેરમાન્યતા એ છે કે રક્તદાન કરવાથી શરીરમાં રોગો લાગી શકે છે, પરંતુ રક્તદાન પ્રક્રિયામાં દરેક વખતે નવી અને સંપૂર્ણપણે સ્ટેટાઇલ સામગ્રીનો ઉપયોગ થાય છે, તેથી કોઈ ચેપ લાગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ઘણા લોકો એવું પણ માને છે કે મહિલાઓ રક્તદાન કરી શકતી નથી. આ માન્યતા પણ ખોટી છે. જો મહિલા સ્વસ્થ હોય અને જરૂરી તબીબી માપદંડો પૂરી કરતી હોય તો તે પણ પુરુષોની જેમ સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે. કેટલાક લોકો માને છે કે એકવાર રક્તદાન કર્યા પછી વારંવાર રક્તદાન કરવું પડે. આ પણ માત્ર એક ભ્રમ છે. રક્તદાન સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ સમયાંતરે રક્તદાન કરી શકે છે. મિત્રો, સાચી માહિતી અને વૈજ્ઞાનિક સમજણ દ્વારા જ આપણે આ ગેરમાન્યતાઓ દૂર કરી શકીએ. રક્તદાન માત્ર એક તબીબી પ્રક્રિયા નથી, પરંતુ માનવતાની સેવા કરવાનો ઉત્તમ માર્ગ છે. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ લઈએ કે રક્તદાન વિશે

સમાજ સુધી પહોંચાડશું અને વધુમાં વધુ લોકોને આ મહાન કાર્ય માટે પ્રેરિત કરીશું. યાદ રાખો, એક નાની ગેરમાન્યતા કોઈનું જીવન બચાવવાની તક છીનવી શકે છે, જ્યારે એક સાચી માહિતી અનેક જીવનોમાં આશાનો પ્રકાશ લાવી શકે છે. મળીએ એક નાનકડા વિરામ.

રક્તદાન એક મહાન સેવા છે, પરંતુ દરેક વ્યક્તિ રક્તદાન માટે યોગ્ય હોય તે જરૂરી નથી. રક્તદાતાનું અને રક્ત મેળવનાર દર્દીનું આરોગ્ય સુરક્ષિત રહે તે માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સામાન્ય રીતે 18 થી 65 વર્ષની ઉંમર ધરાવતી અને ઓછામાં ઓછું 45 થી 50 કિલોગ્રામ વજન ધરાવતી સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રક્તદાન પહેલાં તબીબી નિષ્ણાત દ્વારા હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને અન્ય જરૂરી તપાસ કરવામાં આવે છે. જો તમામ માપદંડો યોગ્ય હોય તો વ્યક્તિ સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે. હવે વાત કરીએ કે કોણ રક્તદાન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિને તાવ, શરદી, ચેપજન્ય રોગ અથવા ગંભીર બીમારી હોય તો તેને તાત્કાલિક રક્તદાન ટાળવું જોઈએ. તેવી જ રીતે ખૂબ ઓછું હિમોગ્લોબિન ધરાવતા લોકો પણ રક્તદાન માટે યોગ્ય નથી. ગર્ભવતી મહિલાઓ અને તાજેતરમાં પ્રસૂતિ થયેલી માતાઓએ પણ તબીબી સલાહ વિના રક્તદાન કરવું જોઈએ નહીં. કેટલાક લાંબા ગાળાના રોગો જેમ કે ગંભીર હૃદય રોગ, અનિયંત્રિત ડાયાબિટીસ અથવા અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓમાં પણ રક્તદાન માટે વિશેષ માર્ગદર્શન જરૂરી બની છે. મિત્રો, રક્તદાન પહેલાં પોતાની તબીબી માહિતી સાચી આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માત્ર તમારી સુરક્ષા માટે જ નહીં, પરંતુ જે વ્યક્તિને રક્ત આપવામાં આવશે તેની સુરક્ષા માટે પણ જરૂરી છે. યાદ રાખો, રક્તદાન કોઈ સ્પર્ધા નથી. જો તમે આજે રક્તદાન માટે યોગ્ય ન હો તો નિરાશ થવાની જરૂર નથી. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને ભવિષ્યમાં પણ તમે રક્તદાતા બની શકો છો. આ વિશ્વ રક્તદાતા દિવસ પર

સૌ આપણા આરોગ્ય પ્રત્યે જાગૃત બનીએ અને યોગ્ય સમયે રક્તદાન કરીને માનવતાની સેવા માટે આગળ આવીએ. એક સ્વસ્થ રક્તદાતા અનેક દર્દીઓ માટે જીવનદાતા બની શકે છે.

આ લોકો રક્તદાન કરવા તૈયાર હોય છે, પરંતુ પ્રક્રિયા વિશે પૂરતી જાણકારી ન હોવાથી થોડો સંકોચ અનુભવે છે. હકીકતમાં રક્તદાનની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ, સુરક્ષિત અને વૈજ્ઞાનિક છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌપ્રથમ રક્તદાન કેન્દ્ર અથવા બ્લડ બેંકમાં પહોંચ્યા બાદ દાતાની નોંધણી કરવામાં આવે છે. તેમાં નામ, ઉંમર, વજન અને આરોગ્ય સંબંધિત સામાન્ય માહિતી લેવામાં આવે છે. ત્યારબાદ તબીબી નિષ્ણાત દ્વારા ટૂંકી આરોગ્ય તપાસ કરવામાં આવે છે. તેમાં બ્લડ પ્રેશર, નાડીના ધબકારા, શરીરનું તાપમાન અને હિમોગ્લોબિનનું સ્તર ચકાસવામાં આવે છે. જો તમામ માપદંડો યોગ્ય હોય તો દાતાને રક્તદાન માટે તૈયાર કરવામાં આવે છે. રક્તદાન માટે સંપૂર્ણપણે નવી અને સ્ટેરાઇલ સોય તથા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી ચેપ લાગવાનો કોઈ ભય રહેતો નથી. રક્તદાન દરમિયાન સામાન્ય રીતે 350 થી 450 મિલી જેટલું રક્ત લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર 8 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે. મોટાભાગના લોકો કોઈ ખાસ તકલીફ વિના રક્તદાન પૂર્ણ કરે છે. રક્તદાન પછી દાતાને થોડો આરામ કરવા માટે કહેવામાં આવે છે, સાથે જ પાણી, જ્યુસ અથવા હળવો નાસ્તો આપવામાં આવે છે, જેથી શરીરમાં ઊર્જા જળવાઈ રહે. ત્યારબાદ વ્યક્તિ પોતાની દૈનિક કામગીરી કરી શકે છે. માત્ર ભારે કસરત અથવા ભારે વજન ઉઠાવવાનું થોડા કલાકો માટે ટાળવું જોઈએ. મિત્રો, દાન કરાયેલ રક્તને પછી વિશેષ પ્રક્રિયા દ્વારા વિવિધ ઘટકોમાં વહેંચવામાં આવે છે, જેમ કે લાલ રક્તકણો, પ્લાઝમા અને પ્લેટલેટ્સ. આથી એક જ રક્તદાન અનેક દર્દીઓના જીવન બચાવવામાં મદદરૂપ બને છે. રક્તદાનની પ્રક્રિયા જેટલી સરળ છે એટલી જ અમૂલ્ય પણ છે. તમારા થોડા સમય અને ઈચ્છા શક્તિથી કોઈને જીવનની નવી આશા મળી શકે છે. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ રક્તદાનની પ્રક્રિયા વિશે સાચી માહિતી મેળવીએ અને અન્ય લોકોને પણ જાગૃત કરીએ.

જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ એવી આવે છે કે જ્યારે સમયસર મળેલું રક્ત કોઈ વ્યક્તિ માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની જાય છે. અકસ્માત, કુદરતી આપત્તિ, મોટી સર્જરી, પ્રસૂતિ દરમિયાન વધુ રક્તસ્રાવ અથવા ગંભીર બીમારીઓ જેવી કે પરિસ્થિતિઓમાં રક્તની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બને છે. વધુ રક્તસ્રાવ થવાથી તેના જીવનને જોખમ થઈ શકે છે. આવા સમયે હોસ્પિટલમાં ઉપલબ્ધ રક્તનો જથ્થો અને સ્વૈચ્છિક રક્તદાતાઓ જ તેના જીવનને બચાવી શકે છે. એ જ રીતે ભૂકંપ, પૂર, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ દરમિયાન પણ મોટી સંખ્યામાં ઘાયલ લોકોને સારવાર માટે રક્તની જરૂર પડે છે. આવી સ્થિતિમાં બ્લડ બેન્કોમાં પૂરતો રક્ત સંગ્રહ હોવો ખૂબ જ જરૂરી બને છે. પ્રસૂતિ દરમિયાન કેટલીક મહિલાઓને વધુ રક્તસ્રાવ થતો હોય છે. સમયસર રક્ત ન મળે તો માતાનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. ઉપરાંત થેલેસેમિયા, કેન્સર અને અન્ય ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને નિયમિત રીતે રક્ત અથવા તેના ઘટકોની જરૂર પડતી હોય છે. મિત્રો, રક્ત કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. તેનો એકમાત્ર સ્ત્રોત સ્વસ્થ અને સ્વૈચ્છિક રક્તદાતા જ છે. તેથી જ્યારે આપણે રક્તદાન કરીએ છીએ ત્યારે માત્ર એક યુનિટ રક્ત નથી આપતા, પરંતુ ભવિષ્યમાં કોઈ અજાણ્યા વ્યક્તિના જીવન માટે આશાનું ભંડાર તૈયાર કરીએ છીએ. આપત્તિ ક્યારે અને કેટલા અને કોને જીવનમાં આવશે તે કોઈ જાણતું નથી. આજે જે વ્યક્તિ રક્તદાન કરે છે કાલે કદાચ તેને અથવા તેના પરિવારોને પણ રક્તની જરૂર પડી શકે છે. તેથી રક્તદાન એ માત્ર સેવા જ નહીં પરંતુ સામાજિક જવાબદારી પણ છે. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે નિયમિત રક્તદાન કરીને સમાજને વધુ સુરક્ષિત અને સંવેદનશીલ બનાવવામાં પોતાનો ફાળો આપીશું. યાદ રાખો, આપત્તિના સમયે રક્તની એક બોટલ કોઈ પરિવાર માટે આશાનો દીવો બની શકે છે.

માત્ર યુવાનો કોઈ પણ દેશની સૌથી મોટી શક્તિ હોય છે. તેમની ઉર્જા, ઉત્સાહ અને સમાજ પ્રત્યેની જવાબદારી દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. રક્તદાનના ક્ષેત્રમાં પણ યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજે દેશમાં લાખો દર્દીઓને દરરોજ રક્તની જરૂર પડે છે. અકસ્માતો, સર્જરી, કેન્સર, થેલેસેમિયા અને અન્ય ગંભીર બીમારીઓમાં રક્ત જીવન બચાવનાર સાબિત થાય છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે વધુમાં વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓની જરૂર પડે છે અને તેમાં યુવાનો સૌથી આગળ રહી શકે છે. યુવાની એ જીવનનો એવો સમય છે જ્યારે મોટાભાગના લોકો શારીરિક રીતે સ્વસ્થ અને સક્ષમ હોય છે, તેથી તેઓ નિયમિત અને સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે. કોલેજો, યુનિવર્સિટીઓ અને વિવિધ યુવા સંગઠનો દ્વારા યોજાતા રક્તદાન કેમ્પોમાં યુવાનોની સક્રિય ભાગીદારી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની શકે છે. પરંતુ હજુ પણ ઘણા યુવાનોમાં રક્તદાન અંગે ડર અથવા ગેરમાન્યતાઓ જોવા મળે છે. કેટલાકને લાગે છે કે રક્તદાનથી નબળાઈ આવી જશે, જ્યારે હકીકતમાં વૈજ્ઞાનિક રીતે કરવામાં આવેલ રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. યોગ્ય આહાર અને આરામ સાથે વ્યક્તિ ખૂબ જ ઝડપથી સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. મિત્રો, સ્વૈચ્છિક રક્તદાનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ સેવા છે. તમે જેને રક્ત આપો છો તેને કદાચ ઓળખતા પણ ન હો, પરંતુ તમારા આ કાર્યથી કોઈનું જીવન બચી શકે છે. આનાથી મોટી માનવ સેવા બીજું શું હોઈ શકે? આજે સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં યુવાનો માત્ર રક્તદાન જ નહીં પરંતુ રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એક જાગૃત યુવાન અનેક લોકોને પ્રેરણા આપી શકે છે. ચાલો આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે રક્તદાનને એક સામાજિક ચળવળ બનાવવામાં યુવાનોને વધુમાં વધુ જોડીશું અને માનવતાની આ મહાન સેવાને આગળ વધારીશું. યાદ રાખો, યુવાનોની એક નાની પહેલ અનેક પરિવારોના ચહેરા પર ખુશી લાવી શકે છે.

મિત્રો, રક્તદાન એ માત્ર બીજાના જીવનને બચાવવાનું કાર્ય નથી, પરંતુ તે સમાજ પ્રત્યેની આપણી જવાબદારીનું પણ પ્રતીક છે. ઘણા લોકો રક્તદાનના સામાજિક ફાયદાઓ વિશે જાણે છે, પરંતુ નિયમિત રક્તદાનથી મળતા કેટલાક અન્ય ફાયદાઓ વિશે પણ જાણવું જરૂરી છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે રક્તદાન દ્વારા આપણે કોઈ અજાણ્યા વ્યક્તિનું જીવન બચાવવામાં મદદરૂપ બનીએ છીએ. અકસ્માત, સર્જરી, કેન્સર અને અનેક ગંભીર બીમારીઓમાં દર્દીઓને રક્તની જરૂર પડે છે. તમારું એક રક્તદાન અનેક લોકો માટે આશાની કિરણ બની શકે છે. રક્તદાન પહેલાં દાતાની કેટલીક મૂળભૂત આરોગ્ય તપાસ કરવામાં આવે છે, જેમાં હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર, નાડીના ધબકારા અને સામાન્ય સ્વાસ્થ્યની ચકાસણી થાય છે. આથી વ્યક્તિને પોતાના આરોગ્ય વિશે પણ માહિતી મળે છે. નિયમિત રક્તદાન કરનારા લોકોમાં સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવ સેવાની ભાવના વધુ મજબૂત બને છે. જ્યારે આપણે જાણીએ છીએ કે આપણા દ્વારા કોઈનું જીવન બચી શકે, ત્યારે એક અનોખો આત્મસંતોષ અને ખુશીનો અનુભવ થાય છે. આ લાગણી કોઈ પણ ભૌતિક વસ્તુથી વધારે મૂલ્યવાન હોય છે. રક્તદાનથી સંબંધો અને સામાજિક જોડાણો પણ મજબૂત બને છે. રક્તદાન કેમ્પોમાં ભાગ લઈને લોકો સમાજ સાથે જોડાય છે અને સેવા કાર્યમાં યોગદાન આપે છે. આથી સમાજમાં સહકાર અને સંવેદનશીલતાની ભાવના વિકસે છે. પરંતુ મિત્રો, એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે રક્તદાન માત્ર ત્યારે જ કરવું જોઈએ જ્યારે વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ હોય અને તમામ તબીબી માપદંડો પૂર્ણ કરતી હોય. રક્તદાન હંમેશા માન્યતા પ્રાપ્ત બ્લડ બેંક અથવા રક્તદાન કેન્દ્ર

વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે જરૂરિયાતમંદોની મદદ માટે સમયાંતરે રક્તદાન કરીશું અને અન્ય લોકોને પણ આ મહાન કાર્ય માટે પ્રેરિત કરીશું. યાદ રાખો, રક્તદાનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કોઈના જીવનમાં નવી આશા અને નવી ખુશીઓ

દુનિયામાં ઘણા એવા નાયકો છે જેઓ સમાચારની હેડલાઇનમાં નથી આવતા, પરંતુ તેમના કાર્યથી અનેક પરિવારોમાં ખુશીઓ પાછી ફરે છે. આવા નાયકો છે આપણા સ્વૈચ્છિક રક્તદાતાઓ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. જ્યારે કોઈ વ્યક્તિ નિયમિત રીતે રક્તદાન કરે છે ત્યારે તે માત્ર રક્ત નથી આપતો, પરંતુ કોઈ અજાણ્યા દર્દીને જીવન જીવવાની નવી તક આપે છે. એક અકસ્માતગ્રસ્ત વ્યક્તિ, એક થેલેસેમિયા પીડિત બાળક, એક સર્જરીમાંથી પસાર થતો દર્દી અથવા પ્રસૂતિ દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલી માતા, આ બધાના જીવનમાં રક્તદાતા આશાનું કિરણ બનીને આવે છે. ઘણા રક્તદાતાઓ એવા હોય છે જેઓ વર્ષો સુધી નિયમિત રક્તદાન કરતા રહે છે. તેઓને કદાચ ક્યારેય ખબર પણ પડતી નથી કે તેમના રક્તથી કોઈનું જીવન બચ્યું હોય, પરંતુ તેમ છતાં તેઓ માનવ સેવાના આ માર્ગ પર સતત આગળ વધતા રહે છે. આ જ સાચી નિસ્વાર્થ સેવા છે. આજે અનેક યુવાનો પણ રક્તદાન ક્ષેત્રે પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતાના મિત્રો, પરિવારજનો અને સમાજને રક્તદાન માટે પ્રેરિત કરે છે. ઘણા લોકો પોતાના જન્મદિવસ, લગ્ન વાર્ષિકી અથવા વિશેષ પ્રસંગે રક્તદાન કરીને અનોખી ઉજવણી કરે છે. આ પ્રકારના કાર્ય સમાજ માટે એક સકારાત્મક સંદેશ આપે છે. મિત્રો, રક્તદાતાઓની સન્માન કરવું માત્ર એક ઔપચારિકતા નથી, તે તેમની માનવતા, કરુણા અને સમાજ પ્રત્યેની જવાબદારીને બિરદાવવાનો એક માર્ગ છે. જ્યારે સમાજ રક્તદાતાઓને માન આપે છે ત્યારે વધુ લોકો પણ આ કાર્ય માટે પ્રેરાય છે. વિશ્વ રક્તદાતા દિવસ આપણને એ યાદ અપાવે છે કે જીવન બચાવવા માટે હંમેશા મોટી શક્તિ કે મોટું ધન જરૂરી નથી. ક્યારેક માત્ર થોડો સમય, થોડી ઈચ્છાશક્તિ અને એક રક્તદાન જ પૂરતું હોય છે. ચાલો આપણે તમામ રક્તદાતાઓને હૃદયપૂર્વક અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ. તેમની સેવા અને સમર્પણને સલામ કરીએ. ફરી મળીશું એક નવી વાણી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.

એવા મનોરમ સ્થાનની પૌરાણિક વાર્તા આપણે આજે માણી રહ્યા છીએ. આજથી હજાર વર્ષ પહેલા આવા રમણીય મનોહારી અરણ્યમાં એક તેજસ્વી યુવાન જુદા જુદા અમૂલ્ય ઔષધો એકઠા કરી રહ્યો છે. પંખીઓના જ્ઞાન અને વહેતી સરિતાના ખળખળતા ધ્વનિ સાથે સ્વર મેળવતો હોય તેમ મંદ મંદ વેદ મંત્રોનું જ્ઞાન પણ સાંભળીને અને કહીને તેનું ગાન પણ કરી રહ્યો છે. ત્યાં અચાનક આ સુમધુર વાતાવરણને ચીરતો દબદબાટી ભર્યો કર્કશ અવાજ યુવકને કાને પડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની એ પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર, આપણા ગુરુજી. દસમસ્તા દોડી રહેલા નાગરાજ ત્યાં તે યુવકની નજરે પડે છે. તે પોતાના ધ્યાનમાંથી જાગતો હોય એમ ચારે તરફ પોતાની નજર દોડાવે છે. મંદ મધુર છતાં દ્રઢ અવાજમાં તે બોલી ઉઠે છે, શાંત શાંતિ નાગરાજ, આ સુમધુર વાતાવરણને ડહોળી રહ્યા છો, શાંતિથી ચાલો. એવી તે શું ઉતાવળ તમને અશાંત બનાવે છે? પોતાની ગતિની જેમ જ પોતાના કર્કશ અવાજમાં એ જવાબ આપે છે આગો ખસ યુવક, મારા માર્ગમાંથી દૂર થા, મારે ઘણી જ ઉતાવળ છે, જલ્દી પહોંચવાનું છે, મારો સમય બગાડીશ નહીં, યુવક એ જ શાંતિથી નાગરાજને કહે છે. અરે નાગરાજ, ઉતાવળ અને અસ્વસ્થતાને કોઈ સંબંધ નથી, ત્વરા તો હોય પણ અકળામણ શા માટે લાગે છે? કોઈ અણગમતા કામ માટે તમને વિવશ કરવામાં આવ્યા છે? થોડાક શાંત થતા અવાજની ગરમી ઓછી કરીને બોલી ઉઠે છે, હા ભાઈ, આજ્ઞા પાલન કરવાનું છે અને કામ મનને ગમે નહીં તેવું છે, મને કોઈકના દેહાવસાનનું કારણ બનવાનો આદેશ થયો છે, નાગરાજ જવાબ આપે છે. આ વાતનું અનુસંધાન માણીશું આપણે વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

તો આપ તક્ષક રાજ છો, ખરું ને? યુવકે અનુમાન દોડાવ્યું. નાગરાજ કહે, તમે તદ્દન સાચા છો. હું તક્ષક, હાલમાં મહારાજ પરીક્ષિતને મરણાસન કરવા ધસી રહ્યો છું. અરે, તમે તો કોઈ ત્રિકાળ જ્ઞાની લાગો છો. હું તક્ષક રાજ મારા ઔષધ વિશે પ્રયોગથી રાજા પરીક્ષિતના દેહ વિલયનું કારણ બનવા ધસી રહ્યો છું. યુવક ફરી નમ્રતાથી બોલે છે, હું ત્રિકાળ જ્ઞાની નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હું તો ભગવાન ધન્વંતરીનો અંતેવાસી છું અને ભગવાન ધન્વંતરીએ મને પણ અમોઘ ઔષધોનું ચયન કરવા માટે અહીં મોકલ્યો છે. પરંતુ મારા એક પ્રશ્નનો જવાબ આપશો, શું આપને પરીક્ષિત જેવા મહામાનવને પીડાદાયક મૃત્યુ આપવામાં ઔચિત્ય દેખાય છે? થોડા ક્ષોભ સાથે નાગરાજે કહ્યું, બંધુ, અહીં ઔચિત્ય અને અનઔચિત્યનો પ્રશ્ન જ નથી, પણ તમે મને શાસ્ત્ર યુક્ત લાગો છો, તો કહો, પૃથ્વી ઉપર જન્મેલા દરેક જીવ માટે મૃત્યુ અનિવાર્ય ઘટના છે કે નહીં? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ, પરીક્ષિતનું પણ મૃત્યુ તો નિયતિએ નક્કી કર્યું જ હોય, મારે તો માત્ર સાધન બનવાનું છે. હવે યુવક થોડો મૂંઝાયેલો લાગ્યો, પરંતુ બોલ્યો, તક્ષક રાજ, પરીક્ષિત જેવો મહામાનવ પ્રેમ વત્સલ ધર્મપ્રેમી મહાન વંશનો વંશજ અને આવું અપમૃત્યુ? તક્ષક ઉતાવળે બોલી ઉઠ્યા, તે નક્કી કરવાનું કામ મારું નથી. મારું કામ તો આજ્ઞાનું પાલન કરવાનું છે, અને યમરાજની આજ્ઞા કોણ ટાળી શક્યું છે? સાચે જ, કોણ ટાળી શક્યું છે? વાર્તાને અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યુવક જવાબ આપે છે તક્ષક રાજના એ પ્રશ્નનો અને કહે છે, ટાળી શકાયું છે. આ પરીક્ષિતના દાદા પિતામહ ભીષ્મે પોતાના મૃત્યુને પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી અટકાવી દીધું હતું. અને તમે જાણો છો, મૃત્યુનો ભય સૌને સતાવે છે, પણ પિતામહ ભીષ્મનો પુત્ર મૃત્યુને પણ મહોત્સવ બનાવી રહ્યો છે. કદાચ વિશ્વમાં એક મનુષ્ય એવો છે જેને પોતાના મૃત્યુની તિથિ સમય બધું જ ખબર છે, અને છતાંય જીવનના અંતિમ દિવસોનો આનંદ લઈ રહ્યો છે. નાગરાજ કહે કે કેવી રીતે? કે રાજ્યની ધુરા જન્મેન્જયને સોંપીને યમુનાના કિનારે તે દેહ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને હૃદય શુદ્ધિ આચરી રહ્યો છે. નાગરાજ કહે, ભાઈ કંઈક વિચારવા જેવું તો લાગે છે, અને મને સમજાય તેવું તો બોલ. યુવક કહે, સાંભળો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાને. યુવકને કહે છે નાગરાજ. ત્યારે યુવક તેને સમજાવે છે. કૃષ્ણપ્રિયા યમુનાજીના તટ પર બેસી સુખદેવજી પાસે શ્રીમદ ભાગવતનું અત્યારે પરીક્ષિત રાજા શ્રવણ કરી રહ્યા છે. સેંકડો નરનારીઓ પુણ્યકર્મનો લાભ મેળવી રહ્યા છે. ભાગવત સમાપ્ત થશે અને તરત જ મોક્ષ દ્વાર ખુલશે, અને એક ક્ષણે મારે પરીક્ષિત રાજાને મારા અમોઘ વિષ્ટી મૃત્યુના દેવને સોંપવાના છે. નાગરાજ, મૃત્યુને સોંપનાર તમે વળી કોણ? તમે તો નિમિત્ત છો એવું કહ્યું. નાગરાજ કહે, અરે પણ યમરાજાએ પણ પરીક્ષિતને દેહ મુક્ત કરવા માટે મારા વિષનો આશ્રય લેવો પડ્યો, અને મારું વિષ અમોઘ છે. વાર્તાના અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

विष्णु प्रभाव के गर्व गौरव ये छोड़ी दो तेवू कहे छे। नागराज अने साधन छो तो साधन रहो तमे। त्यारे नागराज जवाब आपे छे, उद्दंड थता जुओ छो विप्रवर्म तमने, मारा झेरनी तीव्रतानो अणसार नथी लागतो। एक बिंदु पण जीवने पृथ्वी लोक छोड़वा विवश करी दे त्यां तमे शुं करशो? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆર ના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને। યુવક જવાબ આપે છે, નાગરાજ હું પણ ધન્વંતરીનો શિષ્ય છું। ધન્વંતરીએ ચીંધેલ ઔષધના પ્રભાવનો અણસાર તમને પણ નથી, ગમે તેવા ઝેરનું મારણ અહીંના ઔષધમાં છે। અલમ દર્પેણ, નાગરાજ હવે ગુસ્સામાં આવી ગયા। પોતાના પ્રભાવની શક્તિને અવગણતો આ યુવક તેમને ઉદ્દંડ લાગતો હતો। તેમણે વિચાર્યું, આ યુવકને મારા વિષ પ્રભાવના દર્શન કરાવવા જ પડશે। હે મૂર્ખ, શું સમજે છે? તક્ષકને એ બોલ્યો તો પછી વિપ્રવર્ય મારે તમને મારા વિષનો પ્રભાવ તો બતાવવો જ પડશે। મારા ઔષધ પ્રયોગનો આ પ્રયોગ પણ તમે જોઈ લો। આ જુઓ, વિશાળ વટવૃક્ષ ઊભું છે એમ તક્ષક કહે છે। ચૈતન્ય સભર એના મૂળમાં હું માત્ર એક દંશ દઈને અને વૃક્ષને મારણ કરીને મરણના શરણ કરી દઈશ। યુવક કહે, જોઈએ ત્યારે, એ પણ જોઈ લઈએ। તક્ષકે ઘનઘોર વટવૃક્ષના મૂળ આગળ એક દંશ દીધો અને તરત જ વૃક્ષના પાંદડા પીળા પડી ગયા, શાખાઓ ઢીલી પડી ગઈ, વટવૃક્ષ નિમેષ માત્રામાં મૃત્યુ ગામી થયું। નાગરાજ બોલ્યા, જોયું વિષ? આ તો પ્રકૃતિનું પ્રિય સંતાન, અમર્યાદ એનો જીવનકાળ। મારા વિષનો પ્રભાવ જોયો કે કેટલી ક્ષણમાં એના આત્મા યમસદને પહોંચ્યા? નાગરાજના કથનમાં ભારો ભાર અહંકારનો રણકો હતો, પણ સૌમ્ય યુવક જવાબ આપે છે, થોભો નાગરાજ, મૃત્યુનો નિશ્ચય કરવામાં ઉતાવળ ન કરો। તમારું વિષ અમોઘ છે, પણ વટવૃક્ષના મૃત્યુના હજુ સમય આવ્યો હોય તેવા કોઈ અણસાર નથી। તમે અનુજ્ઞા આપો તો આ ઔષધનો પ્રયોગ કરું। શું યુવક પ્રયોગ કરશે, સફળ થશે? માણીશું વિરામ બાદ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

શું આ ઔષધનો પ્રયોગ કરું? યુવક પોતાના ઔષધ પ્રયોગથી વૃક્ષને પુનર્જીવિત કરી દે છે. વટવૃક્ષ ફરી પહેલા જેવું બની જાય છે. માત્ર એક ડાળી શુષ્ક છે. નાગરાજને તો પરસેવો વળી ગયો. પોતાના અમોઘ વિષ પ્રયોગ નિષ્ફળ જતા ફાટી આંખે જોઈ રહ્યા એમના કંઠમાંથી ઉદ્ગારો સરી પડ્યા. ધન્ય છે ભગવાન, ધન્વંતરી ધન્ય છે. આપના ઔષધિએ મારા દીધેલા મૃત્યુને પણ પાછું ઠેલ્યું. હા, કારણ કે એ મૃત્યુ આપી દીધું હતું. આ વટવૃક્ષના ભાગ્યમાં સહજ ભાવે મૃત્યુ આવેલ ન હતું. જીવનની તો અવધિ શેષ હતી. મારા ઔષધની તેથી જ અસર થઈ તેવું યુવક કહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલના અંશોને. નાગરાજ બોલ્યા, અરે હું તો અંદરથી પ્રસન્ન હતો. હવે હું આ મહામાનવના મૃત્યુનું કારણ નહીં બનું. યુવક વિનયપૂર્વક બોલ્યો, નાગરાજ હું કોણ? ભાગ્યની રેખાને બદલનારો ભગવાન ધન્વંતરીની પણ કાલશક્તિ ગતિને અવરોધવાનું પસંદ ન જ કરે ને? નાગરાજ, પરીક્ષિતની અંતિમ ઘડી તો આવી રહી છે. તમારે ત્યાં પહોંચવાનું છે તે નિર્ધારિત છે. નિયતિના વિધાનમાં પરિવર્તન ના થઈ શકે, પણ નાગરાજના સ્વરમાં વિનમ્રતા આવી ચૂકી હતી. પણ તો પછી વિધાતાએ મને, તક્ષકને કેમ પસંદ કર્યો? આવા ઘોર કૃત્ય માટે હું નહીં જાઉં. જઈશ તો પણ તમે એને જીવંત કરી દેશો. મને બધી દિશાઓમાંથી અપયશ મળશે. તમારે જવું જ પડશે મારી સાથે ત્યાં સુધી. તમને વિધાતાએ પસંદ કર્યા તેનું કારણ પણ પરીક્ષિતે પોતે જ સર્જ્યું હતું. ભૂખ તરસથી પીડાતા તેમણે પોતાનું શાન ભાન ગુમાવી દઈને ઋષિના કંઠમાં મૃત્યુ સર્પહારની જેમ પહેરાવી દીધો હતો અને ઋષિપુત્રોનો શ્રાપ પણ પામ્યા હતા. કાળચક્ર તો પોતાની રીતે ચાલ્યા જ કરે. કર્તવ્ય કર્મમાં માફી ન હોય. તમે જશો, પરીક્ષિતને દંશ દેશો અને પરીક્ષિતનો આત્મા દેહ પિંજરને ત્યજી દેશે.

રાજ આ વાતથી હજુ સ્વસ્થ નથી થયા અને વાતને આગળ પૂછે છે. શું પૂછે છે તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નાગરાજ હજુ સ્વસ્થ નથી થયા એટલે એ પૂછે છે, તો પછી યુવક તમે આ વૃક્ષ ઔષધિ એકત્ર કરવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યા છો એ તો સમજાવો. નાગરાજ, ભગવાન ધન્વંતરી વૃથા પ્રયત્નોનો આદેશ કરે જ નહીં. તમે જ કહ્યું હતું તમારું વિષ અસહ્ય પીડાદાયક હોય છે, ભયાનક વેદના પછી મૃત્યુ એ વ્યક્તિને પોતાના શરણમાં લે છે. હા, એ સત્ય છે. અમારો પ્રયત્ન નિયતિને ખોટી ઠેરવવાનો નથી, મહામાનવીની અંત સમયની વેદનાને ઓછી કરવાનો છે, યુવક જવાબ આપે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, અને પ્રકરણ 6 જેનું નામ છે મૃત્યુ મરી ગયું રેલોલ ના છેલ્લા અંતિમ ભાગને. નાગરાજ હવે સંપૂર્ણ સૌમ્ય બની ગયા હતા. બોલ્યા, ઓહ, હવે સમજાયું. તમારો આ પ્રયાસ મહારાજની પરીક્ષિતની મારા દંશને કારણે થનારી પ્રચંડ પીડાના પ્રતિકાર માટેનો છે. નાગરાજની સમજણથી ખુશ થઈને ધન્વંતરીના શિષ્યે કહ્યું, નાગરાજ બરોબર સમજ્યા. એક દિવ્ય જીવનનું દેહાવસાન પણ દિવ્ય

બનવું જોઈએ. ચહેરા પર મૃત્યુની પીડા નહીં, પરંતુ અંતરાત્માની પ્રસન્નતાનો ભાવ ઉભરી આવવો જોઈએ. દેહ છોડ્યાનો આનંદ સૌ કોઈ ભાવ વિભોર કરનારને હોવો જોઈએ અને તેવો જ હોવો જોઈએ. મુખમંડળ પર તેજસ્વી આભા અને ભક્તિભાવની પ્રસન્નતા અને જીવન સાફલ્યની શાંતિ પ્રગટવી જોઈએ. ભગવાન ધન્વંતરી એવું ઈચ્છે છે. સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને ધન્વંતરીનું પ્રગટ થવું તે જીવ માત્રની પીડા દૂર કરવા માટે થયું છે. એમાં પણ પરીક્ષિત જેવા મહામાનવ જેને મૃત્યુની સહેજ પણ ભીતિ નથી અને તક્ષક જેવા નાગરાજ વેદનાયુક્ત મૃત્યુ આપે તે નાજ ચલાવી લેવાય. તક્ષકરાજ શીઘ્રતા કરો, હવે આપણી બંને પાસે સમય ઓછો છે. આપને આટલી વિનંતી કરું છું કે મહારાજ પરીક્ષિતને જમણા પગના અંગૂઠે દંશ દેજો. હું ભગવાનની કૃપાથી એમને અમૃત આસ્વાદનો આહલાદક સ્વાદ કરાવીશ. બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને વિરામ બાદ પણ અમારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર પર.

ત્રીસ કિલોમીટર મોટી ધીણોજ નામના નાનકડા ગામની નજીક વ્રજની નદીના કાંઠે સુરમ્ય શાંત ધન્વંતરી આશ્રમ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં ભગવાન ધન્વંતરીની નાનકડી દેરીના દર્શન થાય છે. શિવજીનું દેવાલય પણ દર્શનાર્થીની પ્રતીક્ષામાં ઊભું છે. નજીકમાં જ તક્ષકની ગુફા અને વિશાળ વટવૃક્ષ પણ મોજૂદ છે. વટવૃક્ષની ઉપર ડાળીના પાન આજે પણ લીલા નહીં

આવે છે તે અવાજ સંભળાતો રહે છે. તમે સાંભળી રહ્યા હતા સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તેઓએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના ઓએસડી કાર્યકાળ દરમિયાન આસપાસની પોતાની વૈચારિક વાંચન વૃત્તિ અને પોતાના એ વિમર્શના ભાવને અલગ અલગ વાર્તાઓ સ્વરૂપે અહીં આ પુસ્તકમાં સંગ્રહિત કર્યા છે. સુંદર મજાની એ વાતો અને સનાતન સંસ્કૃતિના સત્યોને તેમણે વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવ્યા છે, જે હું આપ સૌને કહી રહ્યો છું. પ્રતિભાવ તમારે મને મોકલી આપવાના છે 9512966888 પર. અમારા સોશિયલ મીડિયાના વિવિધ સ્ત્રોત એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ પર કે પછી રેડિયો પાલનપુર @gmail.com પર મેલ કરીને, ઓડિયોમાં એટલે કે તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસથી મોકલી આપો. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ અને સાથે સાથે અમારી એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને માટેની રેડિયો પાલનપુર નામની મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં અમને માણતા રહો, સાંભળતા રહો અને ઉત્સાહ વધારતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જાણના.
1: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક સમય એક ગામમાં બ્રહ્મદત્ત નામે એક યુવાન રહેતો હતો. વ્યાપાર હેતુ

બ્રહ્મદત્તે બહાર ગામે પ્રવાસે જવાનું થયું. બ્રહ્મદત્તની માતાએ તેને આગ્રહથી બોલાવી ને તાકીદ કરી. મારા દીકરા, એકલા અટુલા પ્રવાસ ન ખેડતો, કોઈ મિત્ર સાથીદારને જોડે રાખજે. મુશ્કેલીની પળોમાં એ જ કામ આવશે. પણ બ્રહ્મદત્તે માતાને કહ્યું, હું જુવાન છું અને મારી જાતની સંભાળ પોતે રાખી શકું છું. તદુપરાંત કોને વળી સાથે લઈ જાઉં? માતાએ જવાબ આપ્યો, હું તારા માટે સાથીદારની વ્યવસ્થા કરીશ. તેણે એક કરચલો આણ્યો અને દીકરાના પોટલામાં મૂકી દીધો. બ્રહ્મદત્તને માતાની લાગણીઓ દુભાવી ન હતી, માટે તેણે કરચલાને કપૂરની ડબ્બીમાં પૂર્યો અને પ્રવાસે ચાલી નીકળ્યો. બીજે ગામ પહોંચવા માટેની પગપાળા યાત્રામાં શારીરિક થાકના કારણે બ્રહ્મદત્તે થોડોક વિસામો લેવાનું વિચાર્યું. ગટાદાર વડલાની નીચે તે ગસગસાટ સૂઈ ગયો. વડના થડની બખોલમાં એક સર્પ રહેતો હતો. બ્રહ્મદત્તના પોટલા સુધી આકર્ષિત થઈ તે સાપ બ્રહ્મદત્તની નજીક આવી ગયો, કપૂરની ડબલી સુધી પહોંચી ગયો. સર્પ જીવો એ ડબલીને છંછેડવા ગયો કે તરત અંદર રહેલા કરચલાએ સર્પને ગરદનથી પકડી અને હણી નાખ્યો. મૃતક સર્પને જોઈને બ્રહ્મદત્તને માતાના શબ્દો યાદ આવ્યા, કદી પણ અજાણી જગ્યાએ એકલા પ્રવાસ ન કરવો.

0: એક નગરમાં ચાર બ્રાહ્મણ કુમારો રહેતા હતા. ચારે ભાઈઓ વચ્ચે ગાઢ સંપ હતો. ચારમાંથી ત્રણ જણા છ શાસ્ત્રોમાં પારંગત હતા, પરંતુ બુદ્ધિ ન હતી, અને ચોથો શાસ્ત્રો ભણ્યો ન હતો પરંતુ બુદ્ધિમાન હતો. ચારે ભાઈઓએ ધન કમાવા વિદેશમાં જવાનો નિર્ણય કર્યો અને પોતાનું નગર છોડી ચાલી નીકળ્યા. રસ્તે જતા ત્રણે જણે વિચાર કર્યો કે હંમેશા રાજાઓને ત્યાં વિદ્યાનું માન હોય છે. આપણે ત્રણે જણા તો છ શાસ્ત્રો ભણેલા છીએ એટલે રાજ સન્માન મળશે, પરંતુ આ ચોથો ભાઈ મૂર્ખ છે, તેનું શું થશે? જે મળશે તેમાંથી આપણે એને કશું નહીં આપીએ. સારું તો એ છે કે એણે પાછા ઘેર ચાલ્યા જવું જોઈએ. બીજા ભાઈને પણ આ વાત ગળે ઉતરી, પરંતુ ત્રીજા ભાઈએ આનો વિરોધ કર્યો. તેણે કહ્યું, આપણે નાનપણમાં સંપથી રહ્યા છીએ તો હવે આપણે સંપીને રહેવું જોઈએ. જે મળશે તેમાંથી થોડુંક તેને આપીશું. આવો નિર્ણય કરી ચારે ભાઈઓ આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ ગાઢ વનમાં આવી પહોંચ્યા. અહીં તેમની દ્રષ્ટિએ એક હાડકાનો ઢગલો દેખાયો. હાડકાનો ઢગલો જોઈ તેમને પોતાની વિદ્યાની પરીક્ષા કરી જોવાનું મન થયું. એક જણે હાડકા ભેગા કર્યા, બીજાએ મંત્રશક્તિથી તેમાં લોહી માંસ ભર્યું, ત્રીજાએ એમાં પ્રાણ સંચાર કરી સજીવન કરવા મંત્ર ભણવા માંડ્યો. ત્યાં જ ચોથો ભાઈ બોલી ઉઠ્યો, અરે આ શું કરો છો? સજીવન થશે અને કદાચ સિંહ હશે તો આપણા સૌનો જીવ લેશે. ત્રીજાએ કહ્યું, તું તો મૂર્ખ જ રહ્યો, પ્રયોગ વિના પોતાના વિદ્યાબળની પરીક્ષા ક્યાંથી થાય? હું તો પ્રયોગ કરીશ જ. ચોથો બોલ્યો, ઊભો રહે, મને ઝાડ ઉપર ચડી જવા દે, પછી તું તારી વિદ્યાનો ચમત્કાર બતાવજે. આમ કહીને તે ઝાડ ઉપર ચડી ગયો. ત્રીજા ભાઈએ મંત્ર ભણી પાણીની અંજલિ છાંટતા જ તેમાંથી ત્રાળ મારીને સિંહ બેઠો થયો અને ભયાનક ગર્જના કરીને ત્રણેય બુદ્ધિહીન વિદ્વાન ભાઈઓને મારી નાખ્યા. અવિચારી કાર્યથી પોતાને જ હાનિ થાય છે, માટે કોઈ પણ કાર્ય કરતા પહેલા પૂરતો વિચાર કરવો જોઈએ. ચોથો ભાઈ ત્રણેય ભાઈઓની વિદ્યા ઉપર ધિક્કાર વરસાવતો આંસુ સારતો ત્યાંથી પોતાના નગરે વિદાય થયો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ

નંબર છે 9512-9668-88 9512-9966-88 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા

66812. તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ. વિકસિત ભારત.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી.

અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આઈને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
1: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

હેલો પાલનપુર, હું છું આરજે અંજલી. રસોઈની રંગતમાં હું તમારા સૌનું સ્વાગત કરું છું. તો આજની આપણી રેસીપી છે અમીરી સેવ ખમણી. આઈ એમ શ્યોર તમારા મોઢામાં પાણી આવી ગયું હશે, હે ને? સેવ ખમણીનું નામ આવે એટલે સુરતની ફેમસ સેવ ખમણી યાદ આવી જાય, નહીં? હમણાં તો ઠેર ઠેર ફાસ્ટ ફૂડની શોપ પર સેવ ખમણી જોવા મળતી હોય છે, પરંતુ એવો સ્વાદ ઘરે કેવી રીતે લાવો? પણ ડરશો નહીં, કેમ કે આપણે એ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ અને આઈ એમ શ્યોર તમને એ સ્વાદ ઘરે પણ મળશે. તો ચાલો સેવ ખમણી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. ઘરે બનાવેલા ખમણ, તેલ, રાઈ, ઝીણું સમારેલું લસણ જોઈશે, ઝીણા સમારેલા લીલા મરચાં, હિંગ, પીસેલી સાકર, દાઢમ, સમારેલી કોથમીર, તાજું ખમણેલું નારિયેળ અને ઝીણી સેવ. હવે તમે કહેશો કે આટલી બધી સામગ્રી, તો આપણી સેવ ખમણી એકલી નથી બનાવવાની, અમીરી સેવ ખમણી બનાવવાની છે. એટલે કે અમીરી જેવો થોડો લુક તો આવવો જોઈએ ને, એટલે આ બધું જોઈશે. ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન, એટલે તો ગુજરાતી વાનગીઓ દેશ વિદેશ સુધી વખણાય છે. દરેક રાજ્ય અને શહેરને એમની ઓળખ પ્રમાણે વાનગીઓ હોય છે, અને ગુજરાતમાં તો ઠેર ઠેર વાનગીઓના ખજાના જોવા મળે છે, નહીં? એવી જ વાનગી છે સેવ ખમણી. તો સામગ્રી તો આપણે જાણી લીધી અને આઈ હોપ કે તમે નોટ ડાઉન પણ કરી લીધી હશે. હવે એને બનાવવાની રીત પણ જાણી લઈએ. અમીરી સેવ ખમણી બનાવવા માટે ખમણનો ભૂક્કો કરી વાટકીમાં નાખી દો અને બાજુમાં મૂકી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, એમાં રાઈ મેળવો. જ્યારે રાઈ બરાબર તતડવા માંડે ને, એટલે એમાં લસણ, હિંગ નાખો અને ધીમા તાપ પર સાંતળો. તૈયાર કરેલો વઘાર, જે ખમણનો ભૂક્કો હતો ને, એના ઉપર નાખી દો, એટલે કે બરાબર મિક્સ કરી દો. હવે એમાં પીસેલી સાકર, દાઢમ, કોથમીર

0: નારિયેલ ને નાખીને ફરીથી મિક્સ કરો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઝીણી સેવ નાખો અને ગરમાં ગરમ પીરસો તમારા ગેસ્ટ માટે યા તો પોતાના માટે. તો લો, તમારી અમીરી સેવ ખમણી તૈયાર છે. આઈ હોપ કે તમને આ રેસીપી એકદમ મસ્ત લાગી હશે અને ગમી હશે.
1: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

પાલનપુર, હું છું આરજી અંજલી ને તમારું સ્વાગત કરું છું રસોઈની રંગતમાં. આજે નવી વાનગી લઈને ફરીથી આવી ગઈ છું તમારી સમક્ષ. આજની વાનગી છે બટાકાના કુરકુરે. જેટલું જોરદાર અને ટેસ્ટી નામ છે ને એટલી જોરદાર વાનગી પણ છે.

બોલે તો બનાવવામાં પણ એકદમ ઇઝી. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. સામગ્રીમાં છે બાફેલા બટાકા, સમારેલા ફુદીના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 1 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટેનું તેલ. આઈ હોપ તમે સામગ્રી નોટ ડાઉન કરી લીધી હશે, છતાં પણ હું ફરી એકવાર સામગ્રી બોલી લઉં છું. બાફેલા બટાકા, સમારેલા ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 1 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટે તેલ. હવે નામ કુરકુરે પરથી ખબર પડી જ જાય કે જે બી બનશે એ એકદમ ક્રિસ્પી હશે. શું કહેવું તમારું છે ને? અને આ વાનગી પર ક્રિસ્પી તેમજ ટેસ્ટી બનવાની છે. તો ચાલો હવે બનાવવાની રીત પણ જાણી લઈએ. તો બનાવવાની રીત આ પ્રમાણે છે. સૌથી પહેલાં બાફેલા બટાકાને મસળી લો. પછી મસળેલા બટાકા, ફુદીનો, લીલા મરચા, જીરું પાવડર, લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના બરાબર ભાગ કરી દો અને દરેક ભાગને હાથની મદદથી ગોળ દડા જેવો આકાર આપી દો. આવી જ રીતે બાઉલ્સ બનાવીને સાઈડમાં મૂકતા જાઓ. હવે મેંદામાં થોડું પાણી ભેળવો અને હલાવો. જાડું પેસ્ટ બને ત્યાં સુધી એને હલાવતા રહો. હવે બનાવેલા બોલ્સને મેદાની બનાવેલી પેસ્ટમાં ડુબાડી ભૂક્કો કરેલા પૌઆમાં ફેરવો, જેથી તેના પર એક સરખું આવરણ ચડી જાય. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. બનાવેલા બોલ્સને ગરમ તેલમાં નાખો. બોલ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહો. પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો, જેથી વધારાનું તેલ ટીશ્યુ પેપર પર શોષાઈ જશે. તૈયાર છે આપણા ક્રિસ્પી બટાકા કુરકુરે. તેને સ્વીટ અથવા તીખા સોસ સાથે તમે પીરસી શકો છો. આઈ હોપ તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો અને એના રિવ્યૂઝને ફીડબેક અમને મોકલી આપશો ફેસબુક પર યા અમારા વોટ્સએપ નંબર પર. અમારો વોટ્સએપ નંબર છે 9512996688. ફરી એકવાર નોંધી લો, 9512996688. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું નવી રેસીપી સાથે, ઓન્લી ઓન રસોઈની રંગત, આજે અંજલિની સાથે. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: आपको पता है जो सपना कुछ विकसित देशों की बेटियां भी नहीं देख सकती हैं, वो सपना भारत की बेटियां साकार कर रही हैं। बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर के सेना में स्थायी कमीशन तक, ड्रोन से लेकर फाइटर जेट्स उड़ाने तक, भारत की बेटियां नामुमकिन को मुमकिन कर रही हैं।
1: हमारी माँ बहनों का गर्व, उनका योगदान, उनका सामर्थ्य आज देश अनुभव कर रहा है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓનો પત્રનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો બાલાપુર 90.4 એફએમના વોટ્સઅપ નંબર 95-99-66-88 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશ લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે મીત. મીતે આપણને ફરમાઈશ કરી છે 1964માં આવેલા સોંગ લગજા ગલેની. લગજા ગલે એક ફેમસ સોંગ છે, લતા મંગેશકરના અવાજમાં ગાવામાં આવેલું છે. અને આ ગીતની જે પોપ્યુલારિટી છે એ અત્યારે પણ એવી ને એવી જ અકબંધ છે. કોઈ સોંગ હોય અને લતા દીદીના અવાજમાં ગાવામાં આવ્યું હોય અને ફેમસ ના હોય એવું બને જ નહીં. અને લગજા ગલે આ એક એવું સોંગ છે કે જે અત્યારે બી લોકો દિલથી રિલેક્ટ કરે છે. લતા દીદીના અવાજમાં ગવાયેલા દરેક સોંગ એ અલગ જ ફીલ લાવે છે. અને આ ગીત એ તમને એવું લાગે ને કે તમે એક અલગ જ દુનિયામાં જતા રહો છો આ ગીત સાંભળતી વખતે. તો ચાલો સાંભળીએ મીતની ફરમાઈશ.

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે પૂર્વાંશ. પૂર્વાંશે આપણને ફરમાઈશ કરી છે સોંગ બેરન. આ સોંગની ફરમાઈશ ફરીથી આવી છે. ગઈ વખતે પણ આ સોંગની ફરમાઈશ આવી હતી અને આ વખતે ફરી આવી છે. અને આ સોંગ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. હરિયાણવી સોંગ છે અને હરિયાણવી બ્રધર્સ દ્વારા ગાવામાં આવેલું છે. મોસ્ટ પોપ્યુલર સોંગ અત્યારે બેરન કહી શકાય છે. એટલા માટે પૂર્વાંશે આપણને આ ફરમાઈશ કરી છે. તો ચાલો સાંભળીએ પૂર્વાંશની ફરમાઈશ.

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે અનિરુદ્ધ. અનિરુદ્ધ આપણને ફરમાઈશ કરે છે સુલતાન મૂવીમાં આવેલા ગીત બુલ્લેયાની. આ જે સોંગ છે એ વિશાલ અને શેખરના અવાજમાં ગાવામાં આવેલું છે. આ સોંગની વાત કરીએ તો આ સોંગ જે મોહમ્મદ શાહ હતા એમનો એક સૂફી પંથ છે, અને એમના પંથની અંદર બેઝિકલી જે રીતે સોંગ ગાવામાં આવે છે એની ઉપરથી આ ગીત બનાવવામાં આવેલું છે બુલ્લે શાહના ઉપરથી. એટલા માટે આ સોંગ બહુ ફેમસ થયું છે. અને અનિરુદ્ધ આપણને કહે છે કે એમને સુલતાન મૂવી બહુ જ ગમે છે અને એના દરેક સોંગ ગમે છે. અને એની અંદર આ સોંગ જે બુલ્લેયા છે એની અંદર જે સૂફીનેસ છે, જે પીસ છે, એમને વધારે ગમે છે. તો ચાલો સાંભળીએ અનિરુદ્ધની ફરમાઈશ.

આગળના ફરમાઈશ કરતા છે નિધિ. નિધિ આપણને ફરમાઈશ કરે છે બહેતી હવાસા થાવો. નિધિ આ સોંગ એ પોતાના ફ્રેન્ડને ડેડિકેટ કરવા માંગે છે. એ કહે છે કે કોલેજમાં એમનું એક ફ્રેન્ડ સર્કલ હતું અને એમાં એમનો એક બેસ્ટ ફ્રેન્ડ હતો, પરંતુ હવે થોડા સમયમાં આ ફ્રેન્ડનો જે કોન્ટેક્ટ છે એ કશો જ નથી. એમને એમનો ફ્રેન્ડ બહુ યાદ આવે છે, એટલા માટે પોતાના ફ્રેન્ડને એ આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. આ સોંગની વાત કરીએ તો થ્રી ઇડિયટ મૂવીની અંદર આ સોંગ આવેલું અને શાન અને શાંતનુના અવાજમાં ગાવામાં આવેલું હતું. તો ચાલો સાંભળીએ.

અને આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે અવંતી. અવંતી આપણને ફરમાઈશ કરી છે તેરે સંગ યારા. આ સોંગ એ રુસ્તમ મૂવીની અંદર આવેલું હતું, જેની અંદર ઇલિયાના ડિક્રુઝ અને અક્ષય કુમાર એ લીડિંગ રોલની અંદર હતા. અને આ સોંગ અને આ મૂવી એ બંને બહુ ફેમસ થયેલા, અને આ સોંગ ગાવામાં આવ્યું છે મનોજના અવાજમાં. તો ચાલો સાંભળીએ અવંતીની ફરમાઈશ. બા હોય તો બહુ ગરમી લાગે, એસી ચાલુ કરે તો ગરમી લાગે.

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-66-88 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને એની આખી પ્રોસેસ, કારણ કે એ પહેલું એટલે શરૂઆતમાં થોડા થયા છે, સાવ નથી એવું નથી, પણ આ લેવલનું ગ્રેન્ડિયોર વાળું નાટક જેમાં હિન્દુ સંસ્કૃતિની વાત હોય, હિન્દુ ધર્મની વાત હોય, અને તારું નામ રામ છે ને રાજા ધીરાજ કામ કૃષ્ણનો છે, તો એના વિશે વાત કરો.
1: રાજા ધીરાજ છે ને, મેં જો એક કચ્છ એક્સપ્રેસ ન લખ્યું હોત તો મારે રાજા ધીરાજ ના આવ્યું હોત ક્યારે. એનું કારણ એ છે કે કચ્છ એક્સપ્રેસમાં કામ કરવાથી પાર્થિવ ગોહિલને એ અમે લોકો જોડે કામ કરતા હતા, તો એને એક ખ્યાલ હતો કે આને આ પણ લખતા આવડે છે, આને માયથોલોજીમાં પણ રસ છે.
0: અને આમ તો તારી સતત એવી ઈચ્છા હતી ને કે માનસી માટે કંઈક લખું. માનસી તારી ખૂબ
1: બિલકુલ
0: ગમતી
1: ગુલાલ સિરિયલ થી
0: પ્રિય અભિનેત્રી.
1: હું એને આજે પણ કહું કે ગુલાલ સિરિયલ થી રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ, પ્રકાશ કાપડે લખી તો નાખી લાઈન, પણ લાઈન ને જીવી છે જે રીતે. હું એના પ્રોમો માનસીને બોલું તો માનસી એમ કે વિધવા થઈ છે, ગુલાલ નો કેરેક્ટર છે વિધવા થઈ છે, અને એનો જે મેન મોટો દિયર છે એને તે આ હત્યા કરાવી છે એના ભાઈની, કેમ કે એને આ ભાભી ગુલાલ બહુ ગમે છે. એમ છે કે હવે આ દિયર વટું જે પ્રથા છે એના હિસાબે આ ભાભી હવે મને મળી જવાની છે. લાખું ગામ અને કેવી સારકાસ, મનોજ જોશી, રાગીણી, કેવા કેવા જોરદાર એક્ટરો બધા એ સિરિયલમાં હતા. તો બધા બેઠા છે પંચ ભરીને, અને કહી રહ્યો છે પંચ કે ગુલાલ કે બોલે કે પરંપરા કે અનુસાર તુમકો દિયર વટા તો કરના પડેગા બેટા, તો હમારે ગાંવ કી બહુ કભી વિધવા નહીં રહેતી, તો પરંપરા કો આગે બઢાઓ. એટલે પેલો સુશાંત જે એક્ટર સુશાંત એ જે મોટો દિયર છે એના મોજડી પહેરી છે એ આમ ઊભો થાય ને આમ મૂછા મરડે છે, અને પેલી માનસી આમ એની સામે એક લુક આપે અને બાજુમાં મોજડી છે, મોજડી પહેરાવે એટલે વહુ બની ગઈ એમ, તો એને મોજડી ઉપર હાથ ઉપાડે અને ઊભી થઈ, અને ઊભી થઈ એટલે સુશાંતે આમ કરીને મોજડી ઉતારીને પછી આમ પહેરવા માટે તૈયાર થયો કે હવે આવી મારી ભાભી જેના માટે હું આખી જિંદગી રાહ જોઈને બેઠો છું. પણ સુશાંતની બિલકુલ ટોળાની બાજુમાં સૌથી નાનો દિયર 8 વર્ષનો ઊભો છે, એટલે માનસી આવે સીધી અને સુશાંતને ક્રોસ કરી સીધી નાના દિયરના પગમાં મોજડી મૂકે, આખું ગામ ચોકી જાય. જો વાત દિયર વટાની જ છે,
2: હા તો હું કરું છું,
1: વાત તો દિયર વટાની જ છે, પણ આ નહીં નાનો દિયર, પણ આને તો નહીં પરણું. અને એક લડકીને પાલ પોસ કર અપને પતિ કો બડા કિયા, રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ, તો એ આખું સ્ટ્રક્ચર. તો યસ સોરી, તો રાજા ધીરાજના કારણે હું ને પાર્થિવભાઈ સતત કોન્ટેક્ટમાં આવેલા કચ્છ એક્સપ્રેસના કારણે. જ્યારે છે ને રાજા ધીરાજ નાટક થવાનું હતું ને, તો ત્યારે એને ડિરેક્ટર શ્રુતિ શર્મા એ ઓનબોર્ડ આવેલા. શ્રુતિ એ ઓલરેડી અલાદીન, ફ્રોઝન આ બધા મોટા મેગા પ્લેસ ડિરેક્ટ કરેલા એને, અને બ્યુટી એન્ડ બીસ્ટ પણ એને કરેલું. તો જ્યારે એને ઓનબોર્ડ લાવ્યા ત્યારે શ્રુતિ એવું કીધું કે મને છે ને એવો રાઇટર જોઈએ છે કે જે સ્ટેજના ક્રાફ્ટને સમજે, અને જે પહેલાં તો સ્ટેજને સમજતો હોવો જોઈએ. એટલે આ લોકોએ વિરલભાઈ, વિરલ રાજ અને પાર્થિવ ગોહિલ લોકોએ કેટલાક રાઇટરના ઓપ્શન આપ્યા, અને લિટરલી ઇટ વોઝ અ ઓડિશન. એમ ઓડિશન રાઇટર્સ ઓડિશન હતું મારા માટે, જેનો પહેલી વાર હતું કે રાઇટર્સ ઓડિશન હતું. અને મને એ લોકોએ પાર્થિવભાઈ અને વિરલભાઈ ફોન કર્યો કે ભાઈ એક નાટક અમે લોકો કરી રહ્યા છે રાજા ધીરાજ અને આ કૃષ્ણ ભગવાનના જીવન ઉપર છે, તો અમારી ડિરેક્ટર છે શ્રુતિ અને રામ, એવું છે કે ડિરેક્ટર શ્રુતિ છે ને એ ઓડિશન સ્ક્રિપ્ટ માંગી રહી છે, શી વિલ ડિસાઇડ કે કામ કરવું છે કે નથી કરવું આની સાથે. અને હું તને શબ્દ

0: જોરાવર કહીએ કે તારા સિવાય પણ બીજા ઘણા લેખકોનો મેં સંપર્ક કર્યો છે, એને પણ પોતાની સ્ક્રિપ્ટ આપી છે. હવે આગળના બધા ડિસિઝન શ્રુતિ લેશે. હા, ડિરેક્ટરનો કોલ રહ્યો, કંઈ વાંધો નહીં. કીધું બે પાના લખીને આપને એમ, વિરલભાઈ પાર્થિવભાઈ. કીધું ઠીક છે. એટલે મેં એને 4-5 પાના, આપણે તો ખૂબ માગ્યું ને દઈ દો દરિયો, એ તો ટીવીના કારણે એ હતું કે માગેથી વધારે જ આપું. તો 4-5 પાનાની મેં સ્ક્રિપ્ટ એક આખી લખીને મોકલી, 2-3 દ્રશ્યો કૃષ્ણના. અને વિધિન 3 દિવસમાં મને શ્રુતિનો ફોન આવ્યો, નંબર તો મારી પાસે સેવ નહોતો, અને કીધું કે હાય, ધીસ ઇઝ શ્રુતિ શર્મા, તમારી સ્ક્રિપ્ટ વાંચી અને અમે તમારા વાળા ડ્રાફ્ટ પર આગળ વધીએ છીએ, કે તો કોંગ્રેચ્યુલેશન્સ, તમે ઓન બોર્ડ છો આમ તે. અને આઈ વોઝ વેરી હેપી. અને પછી શ્રુતિ, ખાલી શ્રુતિ, નામ આખું નહોતું ખબર. પછી મેં એને પૂછ્યું કે અમુક આખું નામ તમારું શું, મેં મારા નંબર સેવ કરો છો, મેં આમ હોશિયારી મારી થોડીક. તો એને કીધું કે શ્રુતિ શર્મા. અમે તો ઓકે. જોવા માટે જતા હતા અલાદીન નાટક, અને કે એક ટિકિટ એક્સ્ટ્રા છે અમારી સાથે, તું આવ. અને હું એ લોકો સાથે અલાદીન મેં મારા જીવનમાં જોયેલું પહેલું ગ્રાન્ડ પ્લે હતું, પહેલું. અને અલાદીન જયારે નાટક પત્યું પછી ઓપેરા આખું પહેલું. અને એ પછી નાટકમાં ડિરેક્ટર સાથે ડિરેક્ટર આવે તો એ ઘૂંઘરાળા વાળવાળી શ્રુતિ આમ આવી નામ ઝૂકી ઝૂકીને વેલકમ વેલકમ કરતી. ત્યારે મેં આને પ્રશાંતને કહેલું, મેં તો અવડા મોટા નાટકની જવાબદારી આવડી એમથી નાપી એમ, ઓપારા જેવડી છોકરી છે. મેં કીધું, મેં તો આવડું મોટું નાટક ને આવડી એમથી દાઈ. મેં કીધું
1: શ્રુતિને એપિસોડ મોકલીશું આપણે, એને ઓપારાનો શબ્દ તારે સમજાવવો પડશે. અર્થ
0: રોહિત છે ને, શ્રુતિ ને રોહિત, રોહિત બહુ હોશિયાર છે, રોહિત કહી દેશે. તો પછી એ મને યાદ હતું. તો મેં સ્ટોકતા જોયું કે અરે આ તો અલાદીન વાળી છે, આ તો ઓલી જ છે જે બાંટકી. મેં કીધું બાપા ખોપારી અમાર છે. મેં કીધું રાજા ધીરજ કરવાની છે હવે. પણ યસ, પછી ઓનબોર્ડ અમારા જે પ્રોડ્યુસર છે ધનરાજ નથવાણી, એમને મળવાનું થયું. અને પહેલો એક આખો ડ્રાફ્ટ લખીને ગયા, આખું નાટક મેં અને શ્રુતિ મળ્યા અને આખું નાટક તૈયાર કર્યું ને આખું સ્ક્રીન પ્લે લખીને ગયા. પહેલું નરેશન અને ધનરાજ અથવાણીના બંગલામાં બેઠા આમાં બધા મતલબ. અને મેં આમ પેલું મારી અંદરની માયા સારાભાઈ જગાડી હતી કે મારે અંદરની
1: માયા સારાભાઈ,
0: મારી અંદરની મોનિશાને મેં દબાવી હતી કે મારે બિલકુલ ક્લાસિક બિહેવ કરવાનું છે, કેમ કે હું નથવાણી જ ના ઘરમાં છું એમ. તો હું બિલકુલ આમ ક્લાસિક બિહેવ સાથે બેઠો હતો, કમર ટટ્ટાર રાખીને. પાણી કહેવાય તો અડધું જ પાણી પીવાનું, ચા પીવાનું હોય તો રકાબી ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે નથવાણી જ ના ઘરમાં છો તમે. તો આમ રકાબી આમ અવાજ ના આવી
1: રકાબીઓના મુનિમ છે ભાઈ,
0: એટલે તો રકાબી નો અવાજ ના આવે રકાબી મૂકું અને આમ ઉભો આમ અને કાર્ડ વગર આમ સ્માઈલ કરતો. તો આવું તો મેં રાખ્યું હતું બધું સેટઅપ કરીને. આવ્યા ધનરાજ અથવાણી અને સરે આખી સ્ક્રિપ્ટ સાંભળી, રિજેક્ટ કે મને નથી વિઝ્યુઅલ દેખાતા, આમાં કઈ બહુ જામ્યું નહીં મને એમ. પછી ઉમંગી પાર્થિવભાઈની સાથે, ઉમંગી મજુમદાર, તો ઉમંગીની ગાડી ઉમંગી ગયું મારું. મેં આમ લેટર ઉમંગી મારું પતું કટ. મેં કીધું હું તો ગયો આમાંથી. તો ઉમંગી ના ના, તો નેગેટિવ ના વિચારે, રામ કંઈક કંઈક તોડ નીકળશે એમ. પછી પાછા અઠવાડિયા પછી હું શ્રુતિ ફરી ભેગા થયા, ફરી સેકન્ડ ડ્રાફ્ટ પણ આવ્યો. એ ડ્રાફ્ટ આખો અપૂરું થઈ ગયો. અને હા, પછી વિરલભાઈ ને પાર્થિવભાઈ સાથે ડિસ્કસ કરતા ગયા, લોકો જોડાતા ગયા. મને કહ્યું અરે આમાં તો ઉમંગ કુમાર છે, અરે આમાં તો નીતા લુલા છે, અરે આમાં તો સચિન જીગર છે, અરે આમાં તો પ્રસન્ન જોશીયાર થયા છે, અરે આ તો આ આ આ આ. તો એ મારા માટે. અને બીજું આખી વાતમાં છે ને સંજયભાઈ, રિસર્ચ માટે એ જે એમને વ્રજ મોકલ્યા, દ્વારકા મોકલ્યા, નાથદ્વારા મોકલ્યા, ત્યારે એક પ્રોડ્યુસર
1: કૃષ્ણભૂમિમાં
0: એક પ્રોડ્યુસર આટલો સિરિયસ પોતાની પ્રોડક્ટને લઈને. અને ત્યારે ધીમે ધીમે રિયલાઇઝ થયું કે અમે જે કરી રહ્યા છીએ ને કામ, એ બહુ મોટું કામ છે. અને માણસ બહુ મોટા વિઝનથી ભૂમિ નથવાણી, ધનરાજ નથવાણી કરી રહ્યા છે, એવું આમ રિયલાઇઝ થયું કે ભાઈ આ જવાબદારી વાળું છે એમ. અને તો પછી એ આખી જર્નીમાં હું બહુ પામ્યો લેખક તરીકે એ અનુભવ, શ્રુતિ સાથે, વિરલભાઈ સાથે, પાર્થિવભાઈ સાથે, અને રોહિત, રોહિત ચૌધરી અમારો જે સ્ટેજ પર રાઇટર હતો. તો એમાં છે ને સરવાળે તો મારે એક્ચ્યુઅલી પેમેન્ટ એ લોકોને આપવું પડે એવું, એવી ઘટના હતી. પણ યસ, રાજાધીરાજનો અનુભવ. મારા બે બા બાપુને હું, મારા બા બાપુ અને ભાઈ ભાભી પહેલી વાર મુંબઈ આવ્યા એના આના પ્રીમિયર માટે. અને મારા બાપુ એવું કીધું હતું કે હું આવું મુંબઈ એક અસર છે, તું ધમાનું ઘર મને દેખાડીશ એમ, ધર્મેન્દ્ર.
1: અચ્છા,
0: હા,
1: ધમાનું સાઇન ઓફ ધર્મેન્દ્ર.
0: અને આપણે ધમાનું અને ધમા ધર્મેન્દ્રના ફેન છે એટલા માટે સની દેવલ ગમે છે કે આપણા ધમાન દીકરો. એટલે એને શનિદેવ ગમે છે. તમારે

0: જે શરતે આવ્યા હતા કે ધમાનું ઘર દેખાડ જતો એ વાળું, અને મારા બાપ, હા દેખાડ્યું મારા બાપને તમારા ધર્મેન્દ્રનું ઘર. અને પછી એ રાજા ધીરાજ જોયું અને મારી બા અને બાપ એટલા ખુશ ખુશ ખુશ ખુશ. તમને જેસ્ટર કહું નથવાણીનું કે મેં ઇન્ટરવલમાં એનું મેં એવું કહી રાખ્યું કે મારા બા બાબુ આજ ગામડે આવી રહ્યા છે ને, મુંબઈથી પહેલી વાર આવ્યું. અમે 250 લોકોનું ક્રુ છે રાજા ધીરાજ સંજયભાઈ, અને એ દિવસે પ્રીમિયર શો એટલે શહેરના દરેક નામાંકિત અને બધા હુઝુ બધા આવેલા. એની વચ્ચે મારે તો આગલી દિવસે વાત થઈ હતી, એ લોકો પતિ પત્ની યાદ રાખી હતું કે આજ મારા બા બાપુ આવવાના છે. તો ઇન્ટરવ્યુમાં મને હાથ પકડીને કહેશે કે તારા બા બાપુ આવવાના હતા ગામડેથી, તો મેં આવ્યા છે ને કે ક્યાં, ચાલ મને લઈ જા. એ ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી મારા બા બાપુ સુધી આવ્યા. અને મારા બા બાપુને સંજયભાઈ કાંઈ ખબર નથી કોણ નથવાણી કોણ અંબાણી,
1: આખું
0: તો હા મારી બાને ખબર છે ઇન્સ્ટાગ્રામ રીલના કારણે હવે નીતા અંબાણી કોણ છે. રીલ બધી ફરા કરે ને કે આ નીતા અંબાણી 50 લાખનો સાડલો ફેંકી દીધો ને આવું રીલમાં આવે ને. તો આ લોકોએ મારા બા બાપુને એમ કીધું કે તમે તમારો દીકરો અમને આપી દીધો ને એટલે મેં તમને આભાર માનીશ તમારો. તો એ જે જેસ્ચર મને આજીવન યાદ રહેશે કે આવું એમને કહેવાની કંઈ જરૂર હતી
1: નહીં,
0: પણ એ જે મારા બા બાપુને એમ ધરપત થઈ કે આ મુંબઈ શહેરમાં જે છોકરો આવ્યો છે ને એ ખોટી જગ્યાએ નથી આવ્યો એમ. એ જે તો આવા બધે અમદાવાદમાં જાન્યુઆરી થી આવી રહ્યું છે, હવે આખા ભારતમાં એનું યાત્રા વર્ઝન ફરવાનું છે. તો આ પ્લે માં છે ને હું મને મારો પોતાનો નવે સાથે પરિચય થયો, મારા સ્ટેજ પ્લે ના ક્રાફ્ટ ને વધારે નિખારવાની મને જગ્યા મળી, આ બધા લોકોને જોઈ જોઈને થયું કે હજી આપણે એટલું એટલું શીખવાનું બાકી છે. તો એ બધું રાજા ધીરાજમાં હું ખૂબ પામ્યો છું. અને સંજયભાઈ સૌથી મોટું તમને સન્માન, તમને માન, તમને ધન તો મળે પણ તમને માન દરેક જગ્યાએ, એ લોકો તમને જે રીતે આગળ કરે અને તમારી વેલ્યુ કામ નહીં કરે તો તમને છે ને થોડોક તમારો કોન્ફિડન્સ થોડોક એવી રીતે મોટો થાય કે ખોટી દિશામાં આગળ નથી વધી રહ્યા આપણે. એટલે એ રીતે રાજા ધીરાજનો બહુ મોટો ફાળો છે મારા જીવનમાં.
1: રાજા ધીરાજ પછી એ કક્ષાનું એ સાઈઝનું
0: ચાલી રહ્યું છે હોપફુલી. તમને એ ગુડ ન્યૂઝ, હોપફુલી હું 26 એન્ડ સુધીમાં તો આપી શકીશ એવું છે. એ જ લેવલનું, એ જ કક્ષાનું એક મોટું ગ્રાન્ડ પ્લે. બીજું
1: તારી સાથેના પરિચય બાદ સદભાગ્ય એવું રહ્યું છે કે તારા તરફથી હંમેશા ગુડ ન્યૂઝ જ આવે છે.
0: બીજા કશા ગુડ ન્યૂઝ આપી શકો એમ છું નહીં તમને, એટલે આ ગુડ ન્યૂઝ થી કામ ચલાવજો તમે. અત્યારે આ ગુડ ન્યૂઝ બાદ આપણે રાજી રહીએ. પણ ફિલ્મમાં મારી પહેલી હિન્દી ફિલ્મ જે મેં પ્રકાશ કાપડી સાથે લખી, શ્રી રાધા રમણમ, હાર્દિક ગજ્જર એના ડિરેક્ટર છે. એ ફિલ્મ હવે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. અમિશ
1: ત્રિપાઠી પ્રોડ્યુસ કરે છે.
0: યસ, અમિશ ત્રિપાઠી પ્રેઝન્ટર છે જેના. તો એ શ્રી રાધા રમણમ ફિલ્મ છે, એ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે.
1: કમિંગ ફેબ્રુઆરી.
0: યસ.
1: અચ્છા, શૂટ થઈ ગઈ છે?
0: શૂટ થઈ ગઈ, એડિટિંગ બધું, ડબિંગ બધું પૂરું.
1: અરે વાહ.
0: તો એ હવે ફેબ્રુઆરી આસપાસ રિલીઝ થવા જઈ રહી છે.
1: કોણ છે સ્ટાર કાસ્ટ?
0: બધા ફ્રેશર, બધા, એક જૂનો નથી. એટલે ફ્રેશ સ્ટાર કાસ્ટ સાથે લોકો આવી રહ્યા છે. બીજી એક હાર્દિક સાથે જ મારી તાનારી રી ફિલ્મ ચાલતી હતી, એ મારી પૂરી થવામાં છે.
1: તાનારી રી એટલે ઓલા હિસ્ટોરિકલ
0: હિસ્ટોરિકલ
1: વિસનગરમાં.
0: યસ યસ, એ મારી પૂરી થવા આવી છે. અને તમારા હિન્દીના બે મોટા પ્રોજેક્ટ છે હવે નેક્સ્ટ કમિંગ નેક્સ્ટ યરમાં આવી રહ્યા છે. બાકીના બીજા અમુક પ્રોજેક્ટ કર્યા છે, પણ પેલા જે એનડીએના વકીલ કાગળો છે એના આધારે બોલી શકાય એમ નથી. પણ હા, એક બીજી હિન્દી ફિલ્મ મેં એનિમેશન સાઈન કરી છે, જે એનિમેશન ફિલ્મ છે.
1: અરે વાહ.
0: તો એ એક હિન્દી ફિલ્મ કરી રહ્યો છું. એ એક સિરીઝ સાથે વાતચીત ચાલી રહી છે. જો ઓલ સેટ રહ્યું તો કદાચ ફેબ્રુઆરી સુધીમાં એ પણ સાઈન કરીશ.
1: ઓકે.
0: પણ યસ, અને આ બધાની વચ્ચે ગુજરાતી ફિલ્મ તો છે જે મારે કાયમ કરવી છે.
1: આ બધાની વચ્ચે તે મને વર્ષો પહેલાં આપેલું એક પ્રોમિસ પાછું યાદ દેવડાવું છું. જીવન ગીતો.
0: અરે,
1: રામ પાસે ગુજરાતી પરંપરાના અદ્ભુત ગીતો આમ કંઠસ્થ છે રામને. બાળક એટલે મા બાપ કન્સીવ કરે થોટ તરીકે, વિચાર તરીકે, ગર્ભબીજની પહેલા વિચાર બીજ રોપાય ત્યાંથી લઈ અને જીવ શરીરમાંથી છૂટે અને છેલ્લે આત્મા પરમાત્મામાં ભળે ત્યાં સુધીની અદ્ભુત ગીત પરંપરા આખા વિશ્વમાં મારી દ્રષ્ટિએ કદાચ ગુજરાતની સૌથી શ્રેષ્ઠ રહી છે. રામે ખૂબ રિસર્ચ કર્યું છે. મને રામનું ખૂબ ખૂબ ખૂબ ખૂબ ગમતું એ કામ છે.

0: હમણાં જરાક આ બધા પ્રોઝના કામમાં વધારે લાગ્યો છે, એટલે વચ્ચે વચ્ચે પોએટિક કામ થોડુંક આડે હાથે મુકાઈ ગયું હોય, સ્વાભાવિક છે. પણ એ ગીતોની થોડીક ઝલક રામ મારે સાંભળવી છે.
1: હું એના શો આમ છે ને, એને હું એના શોઝ હું કરું છું અલગ અલગ જગ્યાએ. મને જ્યારે અમુક સિલેક્ટિવ કહે છે કે તમે લોકગીતો વિશે વાત કરવા આવો એમ, ભાવનગર પાસે જવાનું.
0: હું પર્ટીક્યુલર જીવન ગીતો હું
1: સમજી ગયો, તમે જીવન ગીતોની વાત કરો છો એટલે એમાંથી હું લોકગીતોને તારવી અને એની વાત કરતો રહું છું જ્યાં જવાનો મોકો મળે છે ત્યાં. અને મારે છે મારા મનમાં એક પ્રોજેક્ટ કે મારે જીવન ગીતોને એક શો ડિઝાઇન કરવો છે. અને આ બધા અલગ અલગ અવસ્થાના, મૃત્યુના ગીતો, લગ્નના ગીતો, જન્મના ગીતો, છઠ્ઠીના ગીતો, ધાન રોપતા હોય ત્યારના ગીતો, દાણા રોપ ધાન વાઢતા હોય ત્યારના ગીતો, કાપણીના ગીતો, નીંદણના ગીતો, એ બધા જે અલગ અલગ અવસ્થાના ગીતો છે એનું એક મારા મનમાં છે કે
0: થોડીક ઝલક સંભળાવ થોડા કામ.
1: જેમ કે આપણે વહેલી સવારે જાન જોડવાની છે રાજાને જગાડવા માટે, તો
0: મોમેન્ટના ગીતો છે રામ.
1: તો એ વરરાજાને જગાડવા માટે બધી સ્ત્રીઓ કે ગાઈ રહી છે કે સૂરજ ઉગ્યો રે કે વડિયાની ફણસે કે વાણ લાજો ને વાયા રે,

0: રે. અને પછી વરરાજો ગાડામાં બેસે, કન્યાને પરણવા માટે જાય છે, ત્યારે કહે છે કે ઓ ગામડા બારના ચોક મારે રસિયા મંડપ રો પાવ્યા. અને પછી જ્યારે જાન નીકળી જાય પાદર છોડીને, અને જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે મોર તારી સોનાની ચાચ મોર તારી રૂપાની પાક એવા સોનાની ચાચ રે મોરલો મોતી ચણવા જાય કે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આ થમણે દેશ એવા વળતા જાજે રે વેવાયુને માંડવે માણારા. અને પછી એ જાન જ્યારે ઓખે ત્યારે ઓખવા માટે આવે કે ઓ ખણ પોખણ દશ દાડા દાડમી પરણવાયા મારા દિનેશ ભાઈ બાંધવ લાવો ચોખલિયાને વધાવો મોતીડે લીલા તોરણીએ મારા દિનેશ ભાઈ પધારા જો. તો આ એક એક એક એક વિધિના તમારા આપણે ગીતો છે દરેક એક વિધિ સાથે અને એ મૃત્યુ સુધી.
1: તમારા મને એક વસ્તુ કે એટ ધ એન્ડ ઓફ લાઈફ વોટ વિલ યુ લવ ટુ બી નોન એઝ. ગીતકાર રામ લોક સાહિત્યને સતત ખોજતો રહેતો, લોકજીવનને સતત ફંફોસીને એમાંથી લોકગીતો શોધતો રહેતો રામ, કે પેલા લેખકથી લઈને સ્ક્રીન લેખક સુધી વચ્ચે વચ્ચે અટવાતો રહેતો રામ.
0: મને છે ને મૃત્યુ સુધી ફેયરલેસ એન્ડ એક્સપ્રેસિવ રામ
1: વિચ યુ આર,
0: કે હા કે કોઈ પણ ફોર્મ હોય એમાં વ્યક્ત થવા માટે રામે બીજી વાર વિચાર ન કરવો પડે. અને એ કહેતો જ રહે પોતાની વાત. હું હંમેશા એક વાક્ય બોલું છું, કથા સદૈવ મંગલમ, અને એ આમ બહુ ટ્રેડમાર્ક વાક્ય, મને એ મારું હંમેશા બહુ ગમતું વાક્ય છે કે અંતે તો કથા બધાનું મંગલ કરે છે, જો એ મંગલ નથી કરતી તો એ કથા નથી. એટલે કથા સદૈવ મંગલમ એ વાત સાથે મારે સતત કહેતા રહેવું છે. પછી

0: ગીત હોય, એ કથા હોય, એ સિનેમા હોય, એ નાટક હોય, એ ટેલિવિઝન હોય કે પુસ્તક હોય. કારણ કે જગતને કથાઓની બહુ જરૂર છે, એવી કથાઓ જે જગતને બાંધી રાખે અને પીડાને પંપાળી પીડામાં રૂજ આપે, ઘાવને તાજા ન કરે. તો સાહિત્ય પાસે એ ક્ષમતા છે. સાહિત્યનું કામ જ એ છે, સર્વાણી, સંવાદ કરવાનું. તો મને સંવાદમાં બહુ રસ છે. તો મને એ રામ તરીકે ઓળખવું વધારે ગમશે કે હી વોઝ અ ફિયરલેસ ગાય એન્ડ એક્સપ્રેસિવ ગાય. એ એ વાતમાં મને બહુ રસ છે.
1: તને ગમતા પદ્ય પ્રકારમાં, ગીત પ્રકારમાં મને મને જ્યાં સુધી માહિતી છે અથવા તને જે રીતે જાણું છું એ પ્રમાણે સૌથી પ્રિય પ્રકાર તને જે ગમે છે એ છે મરશીઓ.
0: બિલકુલ.
1: એના ઉપર આવવું એ પહેલાં એક સવાલ છે કે બધી સમજણ ક્યાંથી આવે છે આટલી બધી? છે તો હજી પેલી શ્રુતિની જેમ ઝીણકો ને સોપારી.
0: પેલું તો છે ને, સમજણ એ શું છે સંજયભાઈ? સમજણ એ મૂળે તો ઉછીનો લીધેલો અજવાસ છે.
1: ક્યાં બાત હે યાર,
0: તમારું
1: આ જ સવાલ છે મારો, એ આ ક્યાંથી આવે છે?
0: એટલે તમારી પછી ને વડીલો, વડીલોની કૃપા હોય ને તમારી ઉપર. અને બીજું, અત્યારની પેઢીને હું ખાસ મારા મિત્રોને કહું છું કે તમારી પાસે તમારા ગઢિયાઓ છે ને તો ડાયલોગ કરી લો. એની પાસે તમારી આગળની એને જોયેલી એ લાઈફ છે જે તમને નથી મળવાની. આજે હું મારા દાદા સાથે વાત કરતો હતો, મને 100 વર્ષ પહેલાનું જીવન જે મેં જોયું નથી પણ દાદાની આંખે હું જોવાનો છું. એ કેટલું મોટું કલેક્શન છે પણ એ સમજતા આપણને વાર લાગી.
1: મને પેલી 21 પેઢીના નામમાંથી જેટલા યાદ હોય એટલા.
0: હા હા
1: બોલ.
0: યસ. તો હું ચાલુ કરું મારા ભાઈના દીકરાથી. અનિરુદ્ધ, કરણભાઈ, કનુભાઈ, કેસરભાઈ, મગાભાઈ, માનસિંહભાઈ, હાદાભાઈ, દુદાભાઈ, કાળુભાઈ, દેવદાસભાઈ, મીઠાભાઈ, ધનાભાઈ, સાંગાભાઈ, સાદાભાઈ, કેદારભાઈ અને રઘુભાઈ.
1: વાહ, તો બ્રેથલેસ જેવું છે.
0: તો તો વડીલો છે ને, વડીલો એ તમને હાથ મૂકતા હોય માથે અને એ સાથે એની એનર્જી એક ઓરા તમારા પાસ, તમને પણ એને પણ ન ખબર હોય કે કરી રહ્યા છે. મને જે મળેલી સમજણ છે મારા વડીલો પાસેથી, મારા પરિવારજનો પાસેથી મળેલી સમજણ છે એ, અને હું કમાણો છું એ હું એની પાસેથી કમાણો છું. વારસા મળી નથી પણ એ લોકોએ મને આપી દીધી છે ઓટોમેટિક. તો મને લાગે છે કે આ ત્યાંથી આવતી હોય છે મોટા ભાગે. પછી પુસ્તકો, પછી ઉત્તમ લોકો, ઉત્તમ તીર્થ સ્થાનો, ઉત્તમ જગ્યાઓ, એ બધું સેકન્ડરી આવે છે. પણ પેલા પાત્રતા તમારી છે ને એ તમારા ઘરના લોકો તૈયાર કરતા હોય છે. ઘડો, કેમ કે પાણી ભરવું છે મારી પાસે પણ ઘડાનું તળિયું જો કાચો છે તો ટીપે ટીપે બધું ઢોળાઈ જશે. તો તમારા ઘરના લોકો છે ને એ બાળપણમાં એ તમારા ઘડાનું તળિયું બહુ કડક બનાવતા હોય છે.
1: બિલકુલ. તારું ગમતું પ્રિય પ્રકાર મરશી, અને એમાં મારે ખાસ સાંભળવું છે અભિમન્યુનું મરશી.
0: એટલે મરસિયાના જે અલગ અલગ પ્રકારો છે, મૂળ તો મરસિયા ગવાતું જ એટલા માટે કે જેના ઘરે સ્વજનો ગુજરી ગયા છે એને એટલો આઘાત લાગ્યો છે કે એને આંસુ સુકાઈ જાય છે, છાતી ઉપર બધું ગંઠાઈ જાય છે. તો મરસિયાનું કામ એ છે કે એ મરસિયા થકી, મરસિયો છે ને એ મીણ ઓગાળવાનું કામ કરે છે, એ પીડાને ઓગાળે છે અને જે ગુજરી ગયા છે સ્વજન એની મીઠી મીઠી વાતોથી તમને ખાળે છે અને ધીમે ધીમે પછી તમારે આંસુ નીતરે છે તો તમારું હૃદય બચી જાય છે.
1: સાયકોલોજીનું કામ,
0: સાયકોલોજીનું કામ,
1: ઇટ્સ
0: અ ટ્રીટમેન્ટ. તો મરસિયાને બહુ મોટી આપણે, અને ન માત્ર ગુજરાત, મારવાડની પણ બહુ મોટી પરંપરા છે, રૂદાલી આખી બહુ મોટી પરંપરા છે. તો મરસિયામાં દીકરીના મરસિયા, બાપના મરસિયા, પતિના મરસિયા, પત્નીના મરસિયા, અલગ અલગ અલગ અલગ મરસિયા છે. આપણે ત્યાં સીતાના મરસિયા છે, રામના મરસિયા છે, કૃષ્ણના મરસિયા છે, અભિમન્યુના મરસિયા છે. મારે જે તમને કેવું છે ને એ કૃષ્ણનું મરસિયું કેવું છે?
1: અરે વાહ,
0: કૃષ્ણનું એ બહુ જ ઓછા લોકોને ખબર છે. કૃષ્ણનું મરસિયું ગોકુળ તે ગામની ગોવા લણ
1: રહીને સંભળા
0: કે આસુજે ગાવા છે ને
1: થોડું જેમ ગવાય આપણે ત્યાં જ શો એન્ડ કરવાનો છે.
0: ગોકુળ તે ગામની, આમાં અહીંયા છે છાતી પીટવાની રીધમ છે. ગોકુળ તે ગામની ગોવા લણ રે, ગોવા લણ રે, ભાંગી તારે અમર ચૂડી મારા વાલમાં, હાય કાનુડા હાય હાય, હાય કાનુડા હાય હાય, કે દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, અબડાણો રાતુ ગવાન મારા વાલમાં, હાય કાનુડા હાય હાય. તો કહેશે કે

0: ગામની ગોવા લણરે પાંગી તારી અમર ચૂડી મારા વાલ માટી કેટલાનો સ્વામી છે. ને દુવારકા ગામની ભરવા ડણરે અભડાણું રાતું ગવન મારા વાલમાં. મેવાડ ગામની મેળતી રે મીરા સુધી પહોંચ્યો. મેવાડ ગામની મેળતી રે તારી તીલડીએ વાગ્યા તીર મારા વાલમાં. ને જમનાના જળ ખારા ઝેર થયા ગ્રહણ લાગે ગરણ લાગે એટલે ગ્રહણ
1: લાગે
0: ગરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં. કે ગ્રહણ ખાલી ચાંદા ને સૂરજ નથી લાગતું, મથુરાના માર્ગ ને લાગ્યું. કે જમનાના જળ ખારા ઝેર થયા ગરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં. રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, બોલી રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ડૂબશે મારા 14 ભુવન.
1: ક્યા બાત,
0: એટલું રોવાની છે કે 14 ભુવન ડૂબી જવાના છે. ગાયના દૂધ નિમાણા થયા કદમની માથે પડી વીજળી રે વાલમાં. અને જે કહે છે માધવપુર નો આ રેફરન્સ જુઓ, માધવપુર નો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં. માધવપુર નો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં. રાણી રૂકમણી ને ઉગ્યા હિબકા, રાણી રૂકમણી ને ઉગ્યા હિબકા, પૂનમે ઓઢ્યા અંધકાર મારા વાલમાં. ગોકુળ તે ગામની ગોવાલણ રે ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં. એટલે આ કૃષ્ણનું મરસ્યું છાંતી કુર્તી કુર્તી ગાય શકે, આ
1: પરંપરાનું મરસ્યું,
0: પરંપરાનું મરસ્યું. તો આ બધા મરસ્યા આપણી બહુ મોટી પ્રથા છે અને લોકો એટલે ગાતા નથી, કેમ કે નપશુકન માનતા હોય છે મોટા ભાગે. પણ એ પુરુષ મરે ત્યારે એની છાંતી કુર્તા હાય કાગડા હાય હાય, અને સ્ત્રી મરે તો છાંતી કુર્તા કુર્તા હાય બેનડી હાય હાય. એ પરંપરામાં આખી આપણે ત્યાં આપણે ત્યાં ઢોરના મરસ્યા છે.
1: ઓહો,
0: બળદ માટે રાખડી બાંધે, કેમ કે એને છે કે તું મારા બાપ નું પેટ તું ભરવાનો છે. અને એ એટલે જયારે ખેતર માં જાય ને તો કે બળદ માટે કે છે વાવણી કરે ને ત્યારે કે વાવુ વાવુ રે રાતી જુવાર સોનાના ડુંડા ઉગશે તમને ખમ્મા કરું મારા વીર સોનાના ડુંડા ઉગશે. કેટલો આશાવાદ છે, કેટલો મોટો આશાવાદ છે. અને બળદને કહે છે તને ઓવારણા લઉં છું એમ. તો બળદના મરસ્યા છે ભેંસુના,
1: બળદનું સંભળાવ.
0: ભેંસુના બળદના કહે છે કે ઘમર ઘમર વાગ્યા ઘૂઘરા રે વાલમાં, ઘમર ઘમર વાગ્યા ઘૂઘરા રે વાલમાં, ગવરીના દૂધ રે અબડાણા મારા વાલમાં. બળદ દૂધ ધાવેલો છે. ગવરીના દૂધ અબડાણા મારા વાલમાં, હાય વીરલા હાય હાય, હાય વીરલા હાય હાય, માજમ તે રાતનો ખીલો ભંગાળો, માજમ તે રાતનો ખીલો ભંગાળો, વાવણીએ ઉગ્યા લીલા નાગ મારા વાલમાં, વાવણીએ ઉગ્યા લીલા નાગ મારા વાલમાં. ગુણપતિ દાદા રે, કારણ કે ગણેશની સાથે બળદની પૂજા કરે, ગુણપતિ દાદા રે મોકલો મારો વીર રે, ગુણપતિ દાદા રે મેં કહેલો મારો વીર રે, ખમ્મા એની લખ ચોરાસીઓ ન રે. હવે જન્મ નો દેતા એને પાછો,
1: અહીંયા મોક્ષ,
0: અહીંયા એના ખમ્મા એની લખ ચોરાસીઓ ન રે, હાય વીરલા હાય હાય. આ બળદ નું મરસ્યું. તો એ આપણે એટલે આપણે તો કેટલી મોટી પરંપરા છે કે આપણે આપણે કૂતરાની ખાંભીઓ ખોડીએ છીએ. હા, કૂતરાઓની ખાંભીઓ હોય જ્યાં એ સંસ્કૃતિની તો કેવી મોટી. તો સંજયભાઈ બહુ મોટી સંસ્કૃતિ અને પ્રકૃતિ છે. ઉત્તરમાં કચ્છમાં દુલારાય કાગે આ જે કામ કર્યું છે, અને દુલારાય કારાણીએ, દુલારાય કારાણી, અને અહીંયા સૌરાષ્ટ્રમાં મેઘાણી આ કામ કર્યું છે. અને આ કલેક્ટિવ કામ બહુ અગત્યનું છે. છોટુભાઈએ દક્ષિણ ગુજરાતમાંથી કાગળ લખ્યો હતો મેઘાણીને કે દુલારાય કારાણીએ કચ્છને આખું વીણી નાખ્યું, કચ્છની ખાંભીઓની કથા કીધી, કચ્છના લોકગીતો કીધા, મેઘાણીએ સૌરાષ્ટ્રને વીણી નાખ્યું. મારું દક્ષિણ ગુજરાત હજી અભડાયું નથી, બાકી છે,
1: બોટાયું નથી
0: એમ. તો મેઘાણી તમે આવો ને દક્ષિણ ગુજરાતના લોકગીતો લગ્ન ગીતો ને ખાંભીઓની

કથા કરો. તો મેં ગણેશ છોટુભાઈને કાગળ લખીને કીધું કે આ તારીખે આ વારે હું આવું છું, તમને સ્ટેશન લેવા આવજો. એ કાગળ લખ્યો એના સાતમા દિવસે મેઘાણીને અટેક આવ્યો અને મેઘાણી ગુજરી ગયા. પરિણામ સ્વરૂપ આજે પણ તમે ગુજરાતની કોઈ પણ લાઇબ્રેરીમાં જાઓ, તમે દક્ષિણ ગુજરાતના લોકગીતો, દક્ષિણ ગુજરાતની ખાંભીઓની કથા, દક્ષિણની પરંપરા બાકી સમૃદ્ધ પરંપરા હતી. પરંપરા કઈ નહોતી એવું નહોતું એમ, પણ જે છૂટી ગયું સંજયભાઈ એ તો છૂટી

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: એની ઇન્ટેલિજન્સ જેની પ્રકૃતિ જ આર્ટિફિશિયલ છે એની આવડત હોવાનું અભિમાન, પણ જે ઇન્ટેલિજન્સ રિયલ છે અને નામશેષ થઈ રહી છે એનું અપમાન. આવા કેવા સુપર હ્યુમન બની રહ્યા છીએ આપણે? અમારા અયાનને તો 10મા ધોરણથી પાયથોન આવડી ગયું છે. બોલો, ત્રિશા હજુ 3જા ધોરણમાં છે, પણ એનું લોજિકલ રીઝનિંગ તમે જુઓ તો. અમારા મોનિલને 6ઠામાં એનિમેશન આવી ગયું છે, ફટાફટ એનિમેશન બનાવે, આ પેલું કાર્ટૂન કહીએ ને આપણે, એ. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એઆઈ લિટરસીને મુખ્ય અભ્યાસક્રમનો ભાગ બનાવવાનું ભગીરથ કામ શરૂ થઈ ગયું છે, લાગુ પણ થવા લાગ્યું છે, પરંતુ એટલી જ ઉતાવળ અને તીવ્રતા સાથે બાકી બધી જ ઇન્ટેલિજન્સ બરબાદ થઈ રહી છે. કઈ કઈ? એમ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. બાળક પાયથોનમાં એક્સપર્ટ છે, પણ ઘરે આવેલા મહેમાનને પીવાના પાણીનો પ્યાલો પૂછવાનું, શિષ્ટાચાર કરવાનું ઇન્ટેલિજન્સ છે. સોશિયલ ઇન્ટેલિજન્સ. છોકરી લોજિકલ રીઝનિંગમાં ખાટું છે, પણ ઉંમર અને પદમાં મોટાને સંબોધન આપ અથવા તમેથી થાય એ ઇન્ટેલિજન્સ છે. પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ. ફટાફટ એનિમેશન બનાવનારા છોકરાને ઘરમાં પડે અને વાગે તો રસોડામાંથી એ શું લગાવાય જેનાથી તરત ફાયદો થાય એ ઇન્ટેલિજન્સ છે. આવું તો ઘણું બધું છે, પણ માનવ સહજ સ્વભાવ છે કે આપણને જેનું આકર્ષણ હોય એના વિશે વધારે ખબર હોય અને જે જરૂરી હોય એની ઓછી. મારો એક બહુ સરળ પ્રશ્ન છે કે એક સમાજ તરીકે જો આપણા માટે એઆઈનું ભણતર એક કમ્પલ્શન છે, તો ગણતરની સમજણ એ ઓપ્શનલ કેમ?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પુત્રના લક્ષણ પાણામાં, વહુના લક્ષણ બાણામાં. તમારે ને મારે ભેગા મળીને એક નવી કહેવત પોપ્યુલર કરવાની છે, પુસ્તકના લક્ષણ મુખપૃષ્ઠમાં. હા હા, આઈ નો, નેવર જજ અ બુક બાય ઇટ્સ કવર. પણ આ કહેવત આપનાર અંગ્રેજ સમાજે પોતે તો એ કદી ફોલો કરી નથી. બતાવું? જો, વિશ્વની સૌથી વધારે વેચાયેલી નોવેલ્સમાંની એક હેરી પોટર સિરીઝની બુકના આ કવર આટલા સુંદર બનાવવાની શું જરૂર હતી? જો બુકને કવરથી જજ ન કરવાની હોય તો ખાલી હેરી પોટર રિટન બાય જેકે રોલિંગ એટલું લખી નાખ્યું હોત તો ચાલત ને? કદી વિચાર્યું છે કેમ અમુક બુકના કવર્સ આમ ચોક્કસ એટ્રેક્ટિવ કલર્સ, ફોન્ટ્સ અને કેરેક્ટર્સથી બનેલા હોય છે? હું તમને અહીંયા જ પૂછું કે તમારી પાસે વિકલ્પ છે આ બંનેમાંથી કોઈ એક ચોપડી વાંચવાનો, તમે કઈ પસંદ કરશો? મોસ્ટલી તમે આ જ પસંદ કરશો, પણ આ પસંદગી તમારી છે. જી ના, એની પાછળ તર્ક હોય છે, મનોવિજ્ઞાન હોય છે, મહેનત હોય છે. 50-100 હજાર પાનાની બુકનું માત્ર એક પેજનું એવું આર્ટવર્ક બનાવવું કે એ હજારો ચોપડીઓની વચ્ચે અલગ તરી આવે, આકર્ષક લાગે, એના માટે એના રંગ, ચિત્ર, અક્ષર બધા પર કામ કરનારા લોકો હોય છે. હજુ તમે અમુક જૂની ચોપડીઓ જોશો ને તો એમાં જે ફ્રન્ટ આર્ટવર્ક જેણે બનાવ્યું હોય એની સિગ્નેચર નીચે ક્યાંક ને ક્યાંક હોય છે, જેમ કે આની અંદર છે. પણ તમામ સારી વસ્તુઓની જેમ આમાં પણ એઆઈ ઘૂસી ચૂક્યું છે, અને એટલા માટે તમે હવે નોંધજો કે બુક સ્ટોરમાં તમને ઓલમોસ્ટ દરેક બુકના ફ્રન્ટ સરખા જેવા લાગશે. પહેલા જે દરેક બુકની અલગ ફીલ આવતી હતી એ ઓછી થવા લાગી છે. ઓબ્વિયસલી

0: કોઈ પણ બુકની લાયકાત એના કવરથી નક્કી ન થવી જોઈએ, પણ જો કવર પર કામ થયેલું દેખાતું હોય તો એ નોંધવું પણ જોઈએ અને બિરદાવવું પણ જોઈએ. તમારું છે કોઈ આવું ફેવરેટ બુક ફ્રન્ટ?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ઉત્તર પ્રદેશ મૂળના એક ફિલ્મ મેકરને એક ગુજરાતી સંગીતકારે જ્યારે એવા ગીતની રચના સમજાવી હશે જેમાં પંજાબી હરિયાણવી ફોક ટચ હોય, થોડું સિતાર હોય, થોડું બેઝ ગિટાર હોય અને ભરેલું ભરેલું કોરસ હોય, ત્યારે કેવી મજા આવી હશે. સોંગ્સનું ટાઈમ કેપ્સ્યુલ કલેક્શન પાર્ટ 9. વાત છે વર્ષ 2008ની આસપાસની. ફેસબુક ઓર્કુટવાળી જનરેશન હતી, એમટીવી કલ્ચર વધી રહ્યું હતું, ગ્લોબલ મ્યુઝિક પ્રત્યેની અવેરનેસ વધી રહી હતી. એવામાં એક ફિલ્મ આવી દેવ ડી. અનુરાગ કશ્યપ કશુંક નવું શોધી રહ્યા હતા અને એમને મળ્યા અમિત ત્રિવેદીજી. એક સમયે હિન્દી ગુજરાતી નાટકોના સંગીત આપનારા, મોટી મોટી બ્રાન્ડ્સની જિંગલ્સ બનાવનારા, ટીવી શોઝ માટે બેકગ્રાઉન્ડ સ્કોર અને લાઈવ ઓર્કેસ્ટ્રેશન કરી ચૂકેલા અમિત ભારતીય સિનેમાના સંગીતની ધારા બદલવા માટે તૈયાર હતા. દેવડી ખાલી આલ્બમ નહોતું, આપણી સંગીતની દુનિયાની ક્રાંતિ હતી. આમ જોવા જઈએ તો આખું આલ્બમ યુનિક છે, પણ મારો પ્રિય ટ્રેક છે શૈલેન્દ્ર સિંહ સોઢી ઉર્ફે શૈલી દ્વારા લિખિત, અમિત ત્રિવેદી દ્વારા નિર્મિત અને તોચી રૈના દ્વારા ગાવામાં આવેલો ઓ પરદેસી. લાગે મીઠા મીઠા ચડે આ બુખાર, ઇશક મુશક ન છુપ

ખાલી 2 કે 3 ડેટમાં તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ વ્યક્તિ મેરેજને લાયક છે કે નહીં? ડેટ પર તો કોઈ પણ કંઈ પણ બોલે. અવગણના ન કરી શકાય એવો આ ડર. ખાસ કરીને અરેન્જ્ડ મેરેજની પ્રોસેસમાંથી પસાર થનારા છોકરા છોકરીઓ વધારે ફેસ કરતા હોય છે. ડેટિંગનો એક પ્રકાર છે, એક ચોક્કસ ટાઈપ છે, જે તમારું આ જજમેન્ટ સાવ ઇઝી કરી નાખશે. એને કુકિંગ ડેટ કહે છે. તમે બધા કંઈ પણ એવું કહો એ પહેલાં જણાવી દઉં કે આ મેં ઉપજાવી કાઢેલો કન્સેપ્ટ નથી. ઓલરેડી બહુ પોપ્યુલર છે અને માત્ર મેરિડ અથવા કમિટેડ કપલ્સ જ આ રીતે ડેટ કરી શકે એવું જરૂરી નથી. ઇટ્સ અ ડેટ. એકબીજાને જાણવા માટેની તમારી મુલાકાત છે. તમે કોઈ પણ કુકિંગ ક્લાસમાં તમારું સેશન બુક કરી શકો છો. ઇટ્સ ઓલ અબાઉટ કુકિંગ સમથિંગ ટુગેધર. હવે તમે પૂછશો, ફાયદો શું? તો તમે પહેલાં તો જેવી આ વાત કરશો ને, એટલે સામેવાળી વ્યક્તિના જવાબ પરથી તમને ખબર પડી જશે કે ભવિષ્યમાં તમારા ઘરમાં રસોઈ બનશે કે સ્વિગી ઝોમેટો થશે. બીજું, વાતો કરવા

0: અને ભેગા મળીને કામ કરવામાં તફાવત છે. તો ધારો કે તમે બંને કિચન પ્લેટફોર્મ સુધી પહોંચી ગયા, તો તમને બંનેને ખબર પડશે કે કોણ લીડ લેવા તૈયાર છે અને કોણ ઈગો મૂકીને લીડ થવા તૈયાર છે. છોકરીને ખબર પડશે કે છોકરાને રસોઈ નથી આવડતી પણ બટાકાની છાલ ઉતારતા આવડે છે. છોકરાને ખબર પડશે કે છોકરીને તાવેતા અને ચમચા વચ્ચેનું અને તપેલી અને વાડકી વચ્ચેનું અંતર ખબર પડે છે. છોકરાને ખબર પડશે કે છોકરીને રસોઈ તો આવડે છે પણ પ્રમાણ ભાન છે કે નહીં. છોકરીને ખબર પડશે કે છોકરાને કમસે કમ વાસણ ધોઈને મૂકતા આવડે છે કે નહીં. અને આ બધું બંનેને ખબર હોવી જરૂરી છે. હા, ઇટ્સ નોટ જેન્ડર સ્પેસિફિક થિંગ. આ એક કુકિંગ ડેટ તમારી 500,000ની કોફી પીઝાવાળી અનેક ડેટ કરતાં વધારે જલ્દી અને સાચું જજમેન્ટ આપશે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

હું અને તમે એક એવી કરન્સીના માલિક છીએ જે કેશ, ક્રિપ્ટો, રિયલ એસ્ટેટ અને સોના ચાંદી કરતાં પણ વધારે કિંમતી છે. તમને શું લાગે છે કે આપણે આ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લઈએ ત્યારે એની પ્રાઇસ પે કરતા હોઈએ છીએ? અથવા કોઈ ઇન્ટરનેટ પેક પ્રોવાઈડર છે એની પાસેથી પેક લઈએ ત્યારે એની કિંમત ચૂકવતા હોઈએ છીએ? એની પહેલાં જ આપણે એની

0: કિંમત ચૂકવી દઈએ છીએ. જ્યાં આપણા કાને એ વાત પડી ને કે ફલાણી ફિલ્મ, શો અથવા સિરીઝ તો મસ્ટ વોચ છે, એ તો જોવી જ પડે, અને કાં તો તમારે ક્રિકેટના ક સાથે પણ લેવા દેવા ના હોય, પણ તમે એટલી બધી વાર જાહેરાત જોઈ હોય કે તમે નક્કી કરો કે આજે સાંજે મેચ જોઈએ ને, શું ખાટું મોડું થઈ જવાનું છે. તમારી કઈ કરન્સી તમે વાપરી ખબર પડી? તમારું અટેન્શન. તમે સાંભળ્યું પણ હશે કે હ્યુમન અટેન્શન સ્પેન ઘટી રહ્યો છે. કારણ ખબર છે? તમારા અટેન્શન ઉપર સારી ખરાબ અનેક ઇન્ડસ્ટ્રીઝ સાચા ખોટા હેતુ સાથે નભી રહી છે. હવે આ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ બંધ કરવી તો આપણા હાથમાં છે નહીં, પણ મારું ધ્યાન હું ક્યાં, કેટલું અને કેવી રીતે વાપરીશ એનો અંતિમ નિર્ણય મારા હાથમાં રહેશે. યોર અટેન્શન ઇઝ યોર કરન્સી. અને હા, જો તમારા અટેન્શનના પાવરને લઈને તમને જો શંકા હોય તો જણાવી દઉં, દુનિયામાં દેશોએ યુદ્ધ કરાવી દીધેલાના દાખલા છે, ખોટું અટેન્શન ઊભું કરવા માટે અને અટેન્શન ડાયવર્ટ કરવા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સુંદરતા. કોઈ પણ છોકરી અથવા છોકરાની સુંદરતાથી અંજાઈ જતા પહેલા આ ચાર તર્ક, આ ચાર રિયાલિટી ચેક કરી લો. સૌથી પહેલું, એનું કુળ, એના ડીએનએ જીન્સ કોણ છે, એનો વંશવેલો કોણ છે. બીજું, એ કેવા વાતાવરણમાં રહે છે, ભૌગોલિક રીતે અથવા એ કેવી પરિસ્થિતિમાં રહે છે. ત્રીજું, એનું કાર્ય શું છે, એ અર્થ ઉપાર્જન માટે કયા ધંધા, રોજગાર, વ્યવસાય, નોકરી સાથે સંકળાયેલી વ્યક્તિ છે. અને ચોથું, એની ખાણીપીણી કેવી છે, એનો આહાર શું છે, એ શું ખાય છે, પીવે છે. આ ચાર તર્ક જાણી લેવાથી તમે ખોટી રીતે કોઈના પર મોહી નહીં પડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

તમને યાદ છે જ્યારે તમે નાના હતા તો સ્કૂલના 1 થી 5 ધોરણના શિક્ષક અલગ હતા, પછી માધ્યમિકના અલગ હોય, ઉચ્ચતર માધ્યમિકના અલગ હોય. એટલે પહેલા ધોરણમાં ભણાવતા શિક્ષકને એવું નહોતું કે 5માં ધોરણનું ભણાવતા નહોતું આવડતું, કે પછી હાયર સેકન્ડરીના જે પણ શિક્ષક હોય એવું નહોતું કે એમને પહેલા ધોરણનું ના આવડતું હોય. પણ જે ઉંમરે જે ધોરણમાં જે વિદ્યાર્થી હોય એને એ સિલેબસ ભણાવવામાં આવતો હતો. Because probably I guess after understanding the capacity of the mind and the age and everything, it was decided કે એ સમયે એ જે મગજની એ બાળકની એટલી ક્ષમતા હશે એ વસ્તુ સમજવાની અથવા ગ્રહણ કરવાની. ઇન્સ્ટાગ્રામ એક એવો ગુરુ છે જેની પાસે સમગ્ર દુનિયાનું જ્ઞાન છે, પણ તકલીફ એ છે કે એ અત્યારે એ તમામ વ્યક્તિઓને જ્ઞાન આપી રહ્યું છે દરેક પ્રકારનું, ચાહે એ સમયવાળી વ્યક્તિની પાત્રતા હોય કે ન હોય અથવા એને જરૂરિયાત હોય કે ન હોય. અને એને કારણે ઘણા લોકોને ખબર નથી પડતી કે આટલા બધા નોલેજનું કે આટલી બધી વાતોનું કરવાનું શું. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે બિફોર ઓપનિંગ ધ ઇન્સ્ટાગ્રામ જસ્ટ નો યોર મોટિવ.

0: નહીતર માયા નગરી છે સાહેબ, સ્ક્રોલિંગ કર્યા કરશો અને ફોન મૂક્યા પછી તમને યાદ પણ નહીં હોય કે તમે ફોન ખોલ્યો તો શેના માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

છેલ્લા કેટલાક સમયથી એક ઇન્ટરેસ્ટિંગ આર્ટ ફોર્મ પોપ્યુલર થયો છે, ધેટ ઇઝ સ્ટેન્ડ અપ કોમેડી. બટ ઇફ યુ રિયલાઇઝ દેટ ઓલ ધ સ્ટેન્ડ અપ કોમેડિયન્સ આર નથિંગ બટ જસ્ટ ગ્રેટ સ્ટોરી ટેલર્સ, રાઈટ? તમને યાદ છે તમારા જીવનના પહેલા સ્ટોરી ટેલર કોણ હતા? આપણા દાદા દાદી, નાના નાની, આપણા મા બાપ. શબ્દોના માધ્યમથી તમને એક બીજી દુનિયામાં પણ લઈ જઈ શકાય છે. આ વાતનો અહેસાસ કરાવનાર જો કોઈ વ્યક્તિઓ હતી તો એ આ લોકો છે. એમનો ખોળો અને કાં તો સામેની ભોંય, એ સ્ટેજ અને બલાઠી વાળીને બેસેલા આપણે બધા પ્રેક્ષકો,

0: આજની તારીખમાં પણ આપણી આસપાસ સ્ટોરી ટેલર્સ છે, એ તમારા કલીગ હોઈ શકે, તમારા ફ્રેન્ડ હોઈ શકે, તમારી ઓફિસનો સિક્યોરિટી ગાર્ડ હોઈ શકે, તમારા કઝિન હોઈ શકે. એની પર્સન યુ નો કેન બી અ રિયલી ગ્રેટ સ્ટોરી ટેલર. એ લોકો એટલું સુંદર વર્ણન કરી શકે એમ છે કે તમને જાણે એ તમારી સામે ભજવાઈ રહ્યું હોય એવું દેખાય. જો આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો એમની સાથે સમય વધારે પસાર કરો, એમને સાંભળો, એમને જુઓ, એમને માણો. આ તો છે જ જેના દ્વારા આપણે વાત કરી રહ્યા છીએ, પણ લાઈવ એ છેવટે લાઈવ છે. અને જો તમારી આસપાસ, જો તમે ભાગ્યશાળી છો કે તમારી આસપાસ હજુ પણ વડીલો છે જે તમને કહી શકે એમ છે, તો એમના મોઢે એ કિસ્સા, એ વાર્તાઓ સાંભળો, ખૂબ મજા આવશે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાસે બેઠેલાના દુઃખ ના દીઠા, પોતાના શબ્દોને રાખ્યા કાનથી હેઠા, પણ કોકના વર્ચ્યુઅલ ઘા પર મારું હું ડિજિટલ ફૂંક, એવા તો કેવા આપણે મૂર્ખ. ફૂંક ધુમાડો, કચરો, એઠવાડ, નકરો દેકારો અને નર્યો ઘોંઘાટ, મારા ઘર, ગાડી અને ઓફિસ સિવાય આખી દુનિયામાં કરતો હું ભરપૂર, એવા તો કેવા આપણે.

0: જેટલા પૈસામાં બની શકે નાનકડો બગીચો પોતાનો, એનાથી બમણા ખર્ચી ગ્રીન વાઇબ્સ વાળી કેફે હોટલમાં જતો હું. પારકા પૈસાની લીલોતરી લાગે મને અદ્ભુત, એવા તો કેવા આપણે મૂર્ખ. ન બેઠો કદી પરમેશ્વર પાસે, ન આવડે શ્લોક પ્રાર્થના મને, કરું હું ક્યારેક ક્યારેક ક્લબિંગ ભજનનું અચૂક, એવા તો કેવા આપણે મૂર્ખ. દેશભક્તિની વાત એક્સ્ટ્રીમ લાગે, દરેક ગંભીર ઇશ્યુ મીમ લાગે. ફોન, ફેશન અને ફંડ પર પૂરું મારું સુખ, એવા તો કેવા આપણે મૂર્ખ. આ રીતે ન થાય ઓરા ક્લિન્ઝિંગ, આ રીતે ન થાય સોલ હિલિંગ. ચૂકવવું પડશે આપણે આ સૃષ્ટિને સન્માનનું શુલ્ક, નહીતર પૂછી બેસશો તમે પણ એક સમયે પોતાને, એવા તો કેવા આપણે મૂર્ખ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, હું છું આરજે અંજલિ. રસોઈની રંગતમાં હું તમારા સૌનું સ્વાગત કરું છું. તો આજની આપણી રેસિપી છે અમીરી સેવ ખમણી.

0: આઈ એમ શ્યોર તમારા મોઢામાં પાણી આવી ગયું હશે, હે ને? સેવ ખમણીનું નામ આવે એટલે સુરતની ફેમસ સેવ ખમણી યાદ આવી જાય, નહીં? હમણાં તો ઠેર ઠેર ફાસ્ટ ફૂડની શોપ પર સેવ ખમણી જોવા મળતી હોય છે, પરંતુ એવો સ્વાદ ઘરે કેવી રીતે લાવો? પણ ડરશો નહીં, કેમ કે આપણે એ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ અને આઈ એમ શ્યોર તમને એ સ્વાદ ઘરે પણ મળશે. તો ચાલો સેવ ખમણી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. ઘરે બનાવેલા ખમણ, તેલ, રાઈ, ઝીણું સમારેલું લસણ જોઈશે, ઝીણા સમારેલા લીલા મરચા, હિંગ, પીસેલી સાકર, દાઢમ, સમારેલી કોથમીર, તાજું ખમણેલું નારિયેળ અને ઝીણી સેવ. હવે તમે કહેશો કે આટલી બધી સામગ્રી, તો આપણી સેવ ખમણી એકલી નથી બનાવવાની, અમીરી સેવ ખમણી બનાવવાની છે. એટલે કે અમીરી જેવો થોડો લુક તો આવવો જોઈએ ને, એટલે આ બધું જોઈશે. ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન, એટલે તો ગુજરાતી વાનગીઓ દેશ વિદેશ સુધી વખણાય છે. દરેક રાજ્ય અને શહેરને એમની ઓળખ પ્રમાણે વાનગીઓ હોય છે, અને ગુજરાતમાં તો ઠેર ઠેર વાનગીઓના ખજાના જોવા મળે છે, નહીં? એવી જ વાનગી છે સેવ ખમણી. તો સામગ્રી તો આપણે જાણી લીધી અને આઈ હોપ કે તમે નોટ ડાઉન પણ કરી લીધી હશે. હવે એને બનાવવાની રીત પણ જાણી લઈએ. અમીરી સેવ ખમણી બનાવવા માટે ખમણનો ભૂક્કો કરી વાટકીમાં નાખી દો અને બાજુમાં મૂકી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, એમાં રાઈ મેળવો. જ્યારે રાઈ બરાબર તતડવા માંડે ને, એટલે એમાં લસણ, હિંગ નાખો અને ધીમા તાપ પર સાંતળો. તૈયાર કરેલો વઘાર, જે ખમણનો ભૂક્કો હતો ને, એના ઉપર નાખી દો, એટલે કે બરાબર મિક્સ કરી દો. હવે એમાં પીસેલી સાકર, દાઢમ, કોથમીર અને નારિયેળને નાખીને ફરીથી મિક્સ કરો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઝીણી સેવ નાખો અને ગરમા ગરમ પીરસો તમારા ગેસ્ટ માટે યા તો પોતાના માટે. તો લો, તમારી અમીરી સેવ ખમણી તૈયાર છે. આઈ હોપ કે તમને આ રેસીપી એકદમ મસ્ત લાગી હશે અને ગમી હશે.
1: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

પાલનપુર, હું છું આરજે અંજલી ને તમારું સ્વાગત કરું છું રસોઈની રંગતમાં. આજે નવી વાનગી લઈને ફરીથી આવી ગઈ છું તમારી સમક્ષ. આજની વાનગી છે બટાકાના કુરકુરે. જેટલું જોરદાર અને ટેસ્ટી નામ છે ને, એટલી જોરદાર વાનગી પણ છે, અને બોલે તો બનાવવામાં પણ એકદમ ઈઝી. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. સામગ્રીમાં છે બાફેલા બટાકા, સમારેલા ફુદીના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 2 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટેનું તેલ. આઈ હોપ તમે સામગ્રી નોટ ડાઉન કરી લીધી હશે, છતાં પણ હું ફરી એકવાર સામગ્રી બોલી લઉં છું. બાફેલા બટાકા, સમારેલા ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 2 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટે તેલ. હવે નામ કુરકુરે પરથી ખબર પડી જ જાય કે જે બી બનશે એ એકદમ ક્રિસ્પી હશે. શું કહેવું તમારું છે ને? અને આ વાનગી પર ક્રિસ્પી તેમજ ટેસ્ટી બનવાની છે. તો ચાલો હવે બનાવવાની રીત પણ જાણી લઈએ. તો બનાવવાની રીત આ પ્રમાણે છે. સૌથી પહેલાં બાફેલા બટાકાને મસળી લો. પછી મસળેલા બટાકા, ફુદીનો, લીલા મરચા, જીરું પાવડર, લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના બરાબર ભાગ કરી દો અને દરેક ભાગને હાથની મદદથી ગોળ દડા જેવો આકાર આપી દો. આવી જ રીતે બાઉલ્સ બનાવીને સાઈડમાં મૂકતા જાઓ. હવે મેંદામાં થોડું પાણી ભેળવો અને હલાવો. જાડું પેસ્ટ બને ત્યાં સુધી એને હલાવતા રહો. હવે બનાવેલા બોલ્સને મેદાની બનાવેલી પેસ્ટમાં ડૂબાડી ભૂક્કો કરેલા પૌઆમાં ફેરવો, જેથી તેના પર એક સરખું આવરણ ચડી જાય. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. બનાવેલા બોલ્સને ગરમ તેલમાં નાખો. બોલ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહો. પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો, જેથી વધારાનું તેલ ટીશ્યુ પેપર પર શોષાઈ જશે. તો તૈયાર છે આપણા ક્રિસ્પી બટાકા કુરકુરે. તેને સ્વીટ અથવા તીખા સોસ સાથે તમે પીરસી શકો છો. આઈ હોપ તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો અને એના રિવ્યૂઝને ફીડબેક અમને મોકલી આપશો ફેસબુક પર યા અમારા વોટ્સએપ નંબર પર. અમારો વોટ્સએપ નંબર છે 9512996688. ફરી એકવાર નોંધી લો, 9512996688. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું નવી રેસીપી સાથે, ઓન્લી ઓન રસોઈની રંગત, આજે અંજલિની સાથે. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: શરૂઆતમાં થોડાક થયા છે, સાવ નથી એવું નથી, પણ આ લેવલનું ગ્રેન્ડિયોર વાળું નાટક જેમાં હિન્દુ સંસ્કૃતિની વાત હોય, હિન્દુ ધર્મની વાત હોય, અને તારું નામ રામ છે ને રાજા ધીરાજ કામ કૃષ્ણનો છે, તો એના વિશે વાત કરો.
1: રાજા ધીરાજ છે ને, મેં જો એક કચ્છ એક્સપ્રેસ ન લખ્યું હોત તો મારી પાસે રાજા ધીરાજ ના આવ્યું હોત ક્યારે. એનું કારણ એ છે કે કચ્છ એક્સપ્રેસમાં કામ કરવાથી પાર્થિવ ગોહિલને એ અમે લોકો જોડે કામ કરતા હતા, તો એને એક ખ્યાલ હતો કે આને આ પણ લખતા આવડે છે, આને માયથોલોજીમાં પણ રસ છે.
0: અને આમ તો તારી સતત એવી ઈચ્છા હતી ને કે માનસી માટે કંઈક લખું. માનસી તારી ખૂબ
1: બિલકુલ
0: ગમતી
1: ગુલાલ સિરિયલથી
0: પ્રિય અભિનેત્રી.
1: હું એને આજે પણ કહું કે ગુલાલ સિરિયલથી રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ, પ્રકાશ કાપડે લખી તો નાખી લાઈન, પણ એ લાઈનને જીવી છે જે રીતે. હું એના પ્રોમો માનસીમાં બોલું તો માનસી એમ કે હાય તને ગુલાલના પ્રોમો
0: એકાદ બોલી સંભળાવ ને આજે.
1: તો મને મને એવું છે
0: કે પ્લીઝ ગુલાલ,
1: એટલે ગુલાલનો જે સૌથી મોટો પ્રોમો છે કે માનસી એ વિધવા થઈ છે, જે કે ગુલાલનો કેરેક્ટર છે વિધવા થઈ છે, અને એનો જે મેન મોટો દિયર છે એણે તે આ હત્યા કરાવી છે એના ભાઈની, કેમ કે એને આ ભાભી ગુલાલ બહુ ગમે છે. એટલે એમ છે કે હવે આ દિયરવટું જે પ્રથા છે એના હિસાબે આ ભાભી હવે મને મળી જવાની છે. લાખું ગામ અને કેવી સારકાસ, મનોજ જોશી, રાગીણી, કેવા કેવા જોરદાર એક્ટરો બધા એ સિરિયલમાં હતા. તો બધા બેઠા છે પંચ ભરીને, અને કહી રહ્યો છે પંચ કે ગુલાલ કે બોલે કે પરંપરા કે અનુસાર તુમકો દિયરવટા તો કરના પડેગા બેટા, તો હમારે ગાંવ કી બહુ કભી વિધવા નહીં રહેતી, તો પરંપરા કો આગે બઢાવ. એટલે પેલો સુશાંત જે એક્ટર સુશાંત એ જે મોટો દિયર છે એના મોજડી પહેરી છે એ આમ ઊભો થાય ને આમ મૂછા મરડે છે, અને પેલી માનસી આમ એની સામે એક લુક આપે અને બાજુમાં મોજડી છે, મોજડી પહેરાવે એટલે વહુ બની ગઈ એમ. તો એને મોજડી ઉપર હાથ ઉપાડ્યો અને ઊભી થઈ, અને ઊભી થઈ એટલે સુશાંતે આમ કરીને મોજડી ઉતારી અને પછી આમ પહેરવા માટે તૈયાર થયો કે હવે આવી મારી ભાભી જેના માટે હું આખી જિંદગી રાહ જોઈને બેઠો છું. પણ સુશાંતની બિલકુલ ટોળાની બાજુમાં સૌથી નાનો દિયર 8 વર્ષનો ઊભો છે, માનસી આવે સીધી અને સુશાંતને ક્રોસ કરી સીધી નાના દિયરના પગમાં મોજડી મૂકે, આખું ગામ ચોકી જાય કે જો વાત દિયરવાટાની જ છે ને.
0: હા તો હું કરું છું,
1: વાત તો દિયરવાટાની જ છે, પણ આ નહીં નાનો દિયર, પણ આને તો નહીં પરણું. અને એક લડકીને પાલ પોસ કરે અપને પતિ કો બડા કિયા, રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાબ, એ આખું સ્ટ્રક્ચર. તો યસ સોરી, તો રાજા ધીરાજના કારણે હું ને પાર્થિવભાઈ સતત કોન્ટેક્ટમાં આવેલા કચ્છ એક્સપ્રેસના કારણે. જ્યારે છે ને રાજા ધીરાજ નાટક થવાનું હતું ને, તો ત્યારે એને ડિરેક્ટર શ્રુતિ શર્મા એ ઓનબોર્ડ આવેલા. શ્રુતિ એ ઓલરેડી અલાદીન, ફ્રોઝન આ બધા મોટા
0: મેગા પ્લેસ
1: ડિરેક્ટ કરેલા એને, અને બ્યુટી એન્ડ બીસ્ટ પણ એને કરેલું. તો જ્યારે એને ઓનબોર્ડ લાવ્યા ત્યારે શ્રુતિ એવું કીધું કે મને છે ને એવો રાઇટર જોઈએ છે કે જે સ્ટેજના ક્રાફ્ટને સમજે, અને જે પહેલાં તો સ્ટેજને સમજતો હોવો જોઈએ. આ લોકોએ વિરલભાઈ, વિરલ રાજ અને પાર્થિવ ગોહિલ લોકોએ કેટલાક રાઇટરના ઓપ્શન આપ્યા, અને લિટરલી ઇટ વોઝ અ ઓડિશન. ઓડિશન રાઇટર્સ ઓડિશન હતું મારા માટે, જીવનમાં પહેલી વાર હતું કે રાઇટર્સ ઓડિશન હતું. અને મને એ લોકોએ પાર્થિવભાઈ અને વિરલભાઈ ફોન કર્યો કે ભાઈ એક નાટક અમે લોકો કરી રહ્યા છે રાજા ધીરાજ અને આ કૃષ્ણ ભગવાનના જીવન ઉપર છે, તો અમારી ડિરેક્ટર છે શ્રુતિ, અને રામ એવું છે કે ડિરેક્ટર શ્રુતિ છે ને એ ઓડિશન સ્ક્રિપ્ટ માંગી રહી છે, શી વિલ ડિસાઈડ કે કામ કરવું છે કે નથી કરવું આની સાથે. અને હું તને શબ્દો ચોરાવર કહી કે તારા સિવાય પણ બીજા ઘણા લેખકોનો અમે સંપર્ક કર્યો છે, એને પણ પોતાની સ્ક્રિપ્ટ આપી છે, હવે આગળના બધા ડિસિઝન શ્રુતિ લેશે. હા ડિરેક્ટરનો કોલ રહ્યો, કંઈ વાંધો નહીં, કીધું બે પાના લખીને આપને એમ વિરલભાઈ પાર્થિવભાઈ, કીધું ઠીક છે. એટલે મેં એને 4-5 પાના આપણે તો ખૂબ માગ્યું ને દઈ દો દરિયો, એ તો ટીવીના કારણે એ હતું કે માગેથી વધારે જ આપું. તો 4-5 પાનાની મેં સ્ક્રિપ્ટ એક આખી લખીને મોકલી, 2-3 દ્રશ્યો કૃષ્ણના. અને વિધિન 3 દિવસમાં મને શ્રુતિનો ફોન આવ્યો, નંબર તો મારા પાસે સેવ નહોતો, અને કીધું કે હાય ધીસ ઇઝ શ્રુતિ શર્મા, તમારી સ્ક્રિપ્ટ વાંચી અને અમે તમારા વાળા ડ્રાફ્ટ પર આગળ વધીએ છીએ, કે તો કોંગ્રેચ્યુલેશન તમે ઓન બોર્ડ છો આમ તેમ, અને વેરી હેપી. અને પછી શ્રુતિ, ખાલી શ્રુતિ નામ આખું નહોતું ખબર. પછી મેં એને પૂછ્યું કે અમુક આખું નામ તમારું શું, મેં મારા નંબર સેવ કરો છે, મેં આમ હોશિયારી મારી થોડીક, તો એને કીધું કે શ્રુતિ શર્મા. અમે તો ઓકે, તાત્કાલિક પેલા સ્ટોકી લીધું કે આ છે કોણ,
0: નવો શબ્દ છે,
1: મેં તાત્કાલિક સ્ટોકી લીધું કે આ છે કોણ શ્રુતિ શર્મા. તો સંજયભાઈ એવું છે કે જ્યારે હું સિરિયલ લખતો હતો બાલિકા વધુ ને બધું ચાલતું તમારું કામ, ત્યારે મારા મિત્રો છે એક્ટર પ્રશાંત, એ લોકો ટીવી સિરિયલના એક્ટરો, એ બધા લોકો પાસે એક ટિકિટ એક્સ્ટ્રા હતી, એ લોકો એનસીપીએમાં જોવા માટે જતા હતા અલાદે

0: નાટક, અને કેરાની એક ટિકિટ એક્સ્ટ્રા છે અમારી સાથે, તું આવ. અને હું એ લોકો સાથે અલાદીન, અલાદીન મેં મારા જીવનમાં જોયેલું પહેલું ગ્રાન્ડ પ્લે હતું પહેલું. અને અલાદીન જ્યારે નાટક પત્યું પછી ઓપેરા આખું પહેલું, અને એ પછી નાટકમાં ડિરેક્ટર સાથે ડિરેક્ટર આવે તો એ ઘૂંઘરાળા વાળવાળી શ્રુતિ આમ આવી નામ ઝૂકી ઝૂકીને વેલકમ વેલકમ કરતી. ત્યારે મેં આને પ્રશાંતને કહેલું, મેં તું અવડા મોટા નાટકની જવાબદારી આવડીમથી નાપી એમ, ફોપારા જેવડી છોકરી છે. મેં કીધું આવડું મોટું નાટક ને અવડીમથી બાઈ, મેં કીધું
1: શ્રુતિને એપિસોડ મોકલીશું આપણે, એને ફોપારાનો શબ્દ તારે સમજાવવો પડશે.
0: રોહિત છે ને શ્રુતિ, રોહિત બહુ હોશિયાર છે, રોહિત કહી દેશે. તો પછી એ મને યાદ હતું, તો મેં સ્ટોકતા જોયું કે અરે આ તો અલાદીન વાળી છે, આ તો ઓલી જ છે જે બાંટકી. મેં બાપે ખોપારી આમાં છે, મેં કીધું રાજા ધીરજ કહેવાની છે હવે. પણ યસ, પછી ઓનબોર્ડ અમારા જે પ્રોડ્યુસર છે ધનરાજ નથવાણી, એમને મળવાનું થયું, અને પહેલો એક આખો ડ્રાફ્ટ લખીને ગયા, આખું નાટક મેં શ્રુતિ મળ્યા અને આખું નાટક તૈયાર કર્યું ને આખું સ્ક્રીન પ્લે લખીને ગયા. પહેલું નરેશન અને ધનરાજ નથવાણીના બંગલામાં બેઠા બધા, અને મેં આમ પેલું મારી અંદરની માયા સારાભાઈ જગાડી હતી કે મારે અંદરની
1: માયા સારાભાઈ,
0: મારી અંદરની મોનિશાને મેં દબાવી હતી કે મારે બિલકુલ ક્લાસિક બિહેવ કરવાનું છે, કેમ કે હું નથવાણી જ ના ઘરમાં છું એમ. તો હું બિલકુલ આમ ક્લાસિક બિહેવ સાથે બેઠો હતો, કમર ટટ્ટાર રાખીને, પાણી કહેવાય તો અડધું જ પાણી પીવાનું, ચા પીવાનું હોય તો રકાબી ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે નથવાણી જ ના ઘરમાં છો તમે. તો આમ રકાબી આમ અવાજ ના આવી તો
1: રકાબી મુનિમ છે ભાઈ,
0: એટલે તો રકાબીનો અવાજ ના આવે એવી રીતે રકાબી મૂકવું, અને આમ ઉભો રહો આમ, અને કારણ વગર આમ સ્માઈલ કરતો હોય. તો આવું મેં રાખ્યું હતું બધું સેટઅપ કરીને. આવ્યા ધનરાજ અસવાણી અને સરે આખી સ્ક્રિપ્ટ સાંભળી, રિજેક્ટ કે મને નથી વિઝ્યુઅલ દેખાતા, આમાં કઈ બહુ જામ્યું નહીં મને એમ. પછી ઉમંગી પાર્થિવભાઈની સાથે, ઉમંગી મજુમદાર, તો ઉમંગીની ગાડી ઉમંગી ગયું મારું, આમ લેટર ઉમંગી મારું પતું કટ. મેં કીધું હું તો ગયો આમાંથી, તો ઉમંગી ના ના એટલું બધું નેગેટિવ ના વિચારે, રામ કંઈક કંઈક તોડ નીકળશે એમ. પછી પાછા અઠવાડિયા પછી હું શ્રુતિ ફરી ભેગા થયા, ફરી સેકન્ડ ડ્રાફ્ટ પણ આવ્યો, એ ડ્રાફ્ટ આખો અપ્રુવ થઈ ગયો. અને હા, પછી વિરલભાઈ ને પાર્થિવભાઈ સાથે ડિસ્કસ કરતા ગયા, લોકો જોડાતા ગયા, મને અરે આમાં તો ઉમંગ કુમાર છે, અરે આમાં તો નીતા લુલા છે, અરે આમાં તો સચિન જીગર છે, અરે આમાં તો પ્રસન્ન જોશીયર થયા છે, અરે આ તો આ આ આ આ. તો એ મારા માટે. અને બીજું આખી વાતમાં છે ને સંજયભાઈ, રિસર્ચ માટે એ જે એમને વ્રજ મોકલ્યા, દ્વારકા મોકલ્યા, નાથદ્વારા મોકલ્યા, ત્યારે એક પ્રોડ્યુસર
1: જ કૃષ્ણભૂમિમાં
0: એક પ્રોડ્યુસર આટલો સિરિયસ પોતાની પ્રોડક્ટને લઈને, અને ત્યારે ધીમે ધીમે રિયલાઇઝ થયું કે અમે જે કરી રહ્યા છીએ ને કામ એ બહુ મોટું કામ છે, અને માણસ બહુ મોટા વિઝનથી ભૂમિ નથવાણી ધંધા નથવાણી કરી રહ્યા છે, એવું આમ રિયલાઇઝ થયું કે ભાઈ આ જવાબદારી વાળું છે એમ. અને તો પછી એ આખી જર્નીમાં હું બહુ પામ્યો લેખક તરીકે એ અનુભવ, શ્રુતિ સાથે, વિરલભાઈ સાથે, પાર્થિવભાઈ સાથે, અને રોહિત ચૌધરી અમારો જે સ્ટેજ પર રાઇટર હતો. તો એમાં છે ને સરવાળે તો મારે એક્ચ્યુઅલી પેમેન્ટ એ લોકોને આપવું પડે, એવું એવી ઘટના હતી. પણ યસ, રાજાધીરાજનો અનુભવ, મારા બે બા બાપુને, હું મારા બા બાપુ અને ભાઈ ભાભી પહેલી વાર મુંબઈ આવ્યા એના આના પ્રીમિયર માટે, અને મારા બાપુ એવું કીધું હતું કે હું આવું મુંબઈ એક અસર છે, તું ધમાનું ઘર મને દેખાડીશ એમ, ધર્મેન્દ્ર.
1: અચ્છા,
0: હા, ધમાનું
1: સાઇન ઓફ ધર્મેન્દ્ર,
0: અને આપણે ધમાનું, અને ધર્મેન્દ્રના ફેન છે એટલા માટે સની દેવલ ગમે છે કે આપણા ધમાન દીકરો, તો એટલે સની દેવલ ગમે છે. તો મારા બાપુજી શરતે આવ્યા હતા કે ધમાનું ઘર દેખાડજે તું, એ વાળું. અને મારે હા દેખાડ્યું મારા બાપુને ધર્મેન્દ્રનું ઘર. અને પછી એ રાજાધીરાજ જોયું, અને મારી બા અને બા બાપુ એટલા ખુશ. તમને જેસ્ટર કહું નથવાણીનું કે મેં ઇન્ટરવલમાં એને મેં એવું કહી રાખ્યું કે મારા બા બાપુ આજ ગામડે આવી રહ્યા છે ને, મુંબઈથી પહેલી વાર આવ્યું. અમે 250 લોકોનું ક્રૂ છે રાજાધીરાજ સંજયભાઈ, અને એ દિવસે પ્રીમિયર શો એટલે શહેરના દરેક નામાંકિત અને બધા હુઝુ બધા આવેલા. એની વચ્ચે મારે તો આગલા દિવસે વાત થઈ હતી, એ લોકોએ પતિ પત્ની યાદ રાખી હતું કે આજ મારા બા બાપુ આવવાના છે. તો ઇન્ટરવ્યુમાં મને હાથ પકડી કહેશે કે તારા બા બાપુ આવવાના હતા ગામડેથી, તો મેં આવ્યા છે ને કે ક્યાં, ચાલ મને લઈ જા. એ ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી મારા બા બાપુ સુધી આવ્યા, અને મારા બા બાપુને સંજયભાઈ કઈ ખબર નથી કોણ નથવાણી કોણ અંબાણી
1: નહીં
0: આખું. તો હા, મારી બાને ખબર છે ઇન્સ્ટાગ્રામ રીલ ના કારણે હવે નીતા અંબાણી કોણ છે, રીલ બધી ફરા કરે ને કે આ નીતા અંબાણી 50 લાખ નો સાડલો ફેંકી દીધો ને આવું રીલમાં આવે ને. તો આ લોકોએ મારા બા બાપુને એમ કીધું કે તમે તમારો દીકરો અમને આપી દીધો ને એટલે મેં તમને આભાર માનીશ તમારો. તો એ જે જેસ્ટર મને આજીવન યાદ રહેશે કે આવું એમને કહેવાની કઈ જરૂર હતી નહીં, પણ એ જે મારા

0: બાપુ એમ ધરપત થઈ કે આ મુંબઈ શહેરમાં જે છોકરો આવ્યો છે ને એ ખોટી જગ્યાએ નથી આવ્યો એમ, બીજે એક તો આવા બધા જેસ્ચર છે ને તમને બહુ યાદ રહી જતા હોય છે.
1: લાખ દેહાતીઓ મેં નિંદા હૈ શહેરે બમ્બઈ મગર ચો નિંદા હૈ.
0: બિલકુલ બિલકુલ,
1: મુંબઈની મજા છે.
0: બિલકુલ, તો આ મારો રાજા ધીરાજનો, અને પછી દુબઈ, રાજા ધીરાજ પ્લે સાથે દુબઈ ગયો, દિલ્હી ગયો, હવે એનું યાત્રા વર્ઝન અમદાવાદમાં જાન્યુઆરીથી આવી રહ્યું છે.
1: અરે વાહ,
0: હવે આખા ભારતમાં એનું યાત્રા વર્ઝન ફરવાનું છે. તો આ પ્લેમાં છે ને હું, મને મારો પોતાનો નવેસરથી પરિચય થયો, મારા સ્ટેજ પ્લેના ક્રાફ્ટને વધારે નિખારવાની મને જગ્યા મળી. આ બધા લોકોને જોઈ જોઈને થયું કે હજી આપણે એટલું એટલું શીખવાનું બાકી છે. તો એ બધું રાજા ધીરાજમાં હું ખૂબ પામ્યો છું. અને સંજયભાઈ, સૌથી મોટું તમને સન્માન, તમને માન, તમને મળે પણ તમને માન દરેક જગ્યાએ, એ લોકો તમને જે રીતે આગળ કરે અને તમારી વેલ્યુ કામ નહીં કરે, તો તમને છે ને થોડોક તમારો કોન્ફિડન્સ થોડોક એ રીતે મોટો થાય કે ખોટી દિશામાં આગળ નથી વધી રહ્યા આપણે. એટલે એ રીતે રાજા ધીરાજનો બહુ મોટો ફાળો છે મારા જીવનમાં.
1: રાજા ધીરાજ પછી એ કક્ષાનું, એ સાઇઝનું નવું કંઈ પ્લે પ્લાન ચાલી રહ્યું છે?
0: ચાલી રહ્યું છે. હોપફુલી તમને એ ગુડ ન્યૂઝ, હોપફુલી હું 26 એન્ડ સુધીમાં તો આપી શકીશ એવું છે. એ જ લેવલનું, એ જ કક્ષાનું એક મોટું ગ્રાન્ડ પ્લે. બીજું,
1: તારી સાથેનો પરિચય બાદ સદભાગ્ય એવું રહ્યું છે કે તારા તરફથી હંમેશા ગુડ ન્યૂઝ જ આવે છે.
0: બીજા કશા ગુડ ન્યૂઝ આપી શકો એમ છું નહીં તમને, એટલે આ ગુડ ન્યૂઝ થી કામ ચલાવજો તમે. અત્યારે આ ગુડ ન્યૂઝ માં આપણે રાજી રહીએ.
1: પણ
0: ફિલ્મ, યસ, ફિલ્મમાં મારી પહેલી હિન્દી ફિલ્મ જે મેં પ્રકાશ કાપડી સાથે લખી, શ્રી રાધા રમણમ, હાર્દિક ગજ્જર એના ડિરેક્ટર છે. એ ફિલ્મ હવે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. અમિશ
1: ત્રિપાઠી પ્રોડ્યુસ કરે
0: છે. યસ, અમિશ ત્રિપાઠી પ્રેઝન્ટર છે જેના. તો એ શ્રી રાધા રમણમ ફિલ્મ છે, એ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે. આ
1: કમિંગ ફેબ્રુઆરી.
0: યસ.
1: અચ્છા, શૂટ થઈ ગઈ છે?
0: શૂટ થઈ ગઈ, એડિટિંગ બધું, ડબિંગ બધું પૂરું.
1: અરે વાહ.
0: તો એ હવે ફેબ્રુઆરી આસપાસ રિલીઝ થવા જઈ રહી છે.
1: કોણ છે સ્ટાર કાસ્ટ?
0: બધા ફ્રેશર, બધા, એક જૂનો નથી. એટલે ફ્રેશ સ્ટાર કાસ્ટ સાથે લોકો આવી રહ્યા છે. બીજી એક હાર્દિક સાથે જ મારી તાનારીરી ફિલ્મ ચાલતી હતી, એ અમારી પૂરી થવામાં છે. કાગળો છે એના આધારે બોલી શકાય એમ નથી. પણ હા, એક બીજી હિન્દી ફિલ્મ મેં એનિમેશન સાઇન કરી છે, જે એનિમેશન ફિલ્મ છે.
1: અરે વાહ.
0: તો એ એક હિન્દી ફિલ્મ કરી રહ્યો છું. એ એક સિરીઝ સાથે વાતચીત ચાલી રહી છે. ઓલ સેટ રહ્યું તો કદાચ ફેબ્રુઆરી સુધીમાં એ પણ સાઈન કરીશ.
1: ઓકે.
0: પણ યસ, અને આ બધાની વચ્ચે ગુજરાતી ફિલ્મ તો છે જ, જે મારે કાયમ કરવી છે.
1: આ બધાની વચ્ચે તે મને વર્ષો પહેલાં આપેલું એક પ્રોમિસ પાછું યાદ દેવડાવું છું. જીવન ગીતો.
0: અરે,
1: રામ પાસે ગુજરાતી પરંપરાના અદ્ભુત ગીતો, આમ કંઠસ્થ છે રામને. બાળક એટલે મા બાપ કન્સીવ કરે થોટ તરીકે, વિચાર તરીકે, ગર્ભબીજની પહેલા વિચાર બીજ રોપાય, ત્યાંથી લઈ અને જીવ શરીરમાંથી છૂટે અને છેલ્લે આત્મા પરમાત્મામાં ભળે ત્યાં સુધીની અદ્ભુત ગીત પરંપરા આખા વિશ્વમાં મારી દ્રષ્ટિએ કદાચ ગુજરાતની સૌથી શ્રેષ્ઠ રહી છે. રામે ખૂબ રિસર્ચ કર્યું છે. મને રામનું ખૂબ ખૂબ ખૂબ ખૂબ ગમતું એ કામ છે. એ હમણાં જરાક આ બધા પ્રોઝના કામમાં વધારે લાગ્યો છે, એટલે વચ્ચે વચ્ચે પોએટિક કામ થોડુંક આડે હાથે મુકાઈ ગયું હોય, સ્વાભાવિક છે. પણ એ ગીતોની થોડીક ઝલક રામ મારે સાંભળવી છે.
0: હું એના શો, આમ છે ને, એને હું એના શોઝ હું કરું છું અલગ અલગ જગ્યાએ. મને જ્યારે અમુક સિલેક્ટિવ કહે છે કે તમે લોકગીતો વિશે વાત કરવા આવો એમ, ભાવનગર પાસે જવાનું.
1: હું પર્ટિક્યુલર જીવન ગીતો,
0: હું સમજી ગયો, તમે જીવન ગીતોની વાત કરો છો, એટલે એમાંથી હું લોકગીતોને તારવી અને એની વાત કરતો રહું છું જ્યાં જવાનો મોકો મળે છે ત્યાં. અને મારે છે મારા મનમાં એક પ્રોજેક્ટ કે મારે જીવન ગીતોને એક શો ડિઝાઇન કરવો છે. અને આ બધા અલગ અલગ અવસ્થાના, મૃત્યુના ગીતો, લગ્નના ગીતો, જન્મના ગીતો, છઠ્ઠીના ગીતો, ધાન રોપતા હોય ત્યારના ગીતો, દાણા રોપ, ધાન વાઢતા હોય ત્યારના ગીતો, કાપણીના ગીતો, નીંદણના ગીતો, એ બધા જે અલગ અલગ અવસ્થાના ગીતો છે એનું એક મારા મનમાં છે કે
1: થોડીક ઝલક સંભળાવ થોડાક.
0: જેમ કે આપણે વહેલી સવારે જાન જોડવાની છે પરરાજાને જગાડવા માટે, તો
1: મોમેન્ટના ગીતો છે રામ પાસે.
0: તો એ વરરાજાને જગાડવા માટે બધી સ્ત્રીઓ કે ગાઈ રહી છે કે સુ
2: જરૂર.

રે. અને પછી વરરાજો ગાડામાં બેસે, કન્યાને પરણવા માટે જાય છે, ત્યારે કહે છે કે ઓ ગમણા બારના ચોક મારે રસિયા મંડપ રો પાવ્યા. અને પછી જ્યારે જાન નીકળી જાય પાદર છોડીને, અને જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે મોર તારી સોના દી ચાચ મોર તારી રૂપાની પાક એવા સોનાની ચાચ રે મોરલો મોતી ચણવા જાય કે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આ થમણે દેશ એવા વળતા જાજે રે વેવાયુને માંડવે માણારા. અને પછી એ જાન જ્યારે ઓખે ત્યારે ઓખવા માટે આવે કે ઓ ખણ પો ખણ દશ દાડા દાડમી પરણવાયા વા.

0: તોરણી એ મારા દિનેશભાઈ પધારાજો.
1: બાબા,
0: તો આ એક એક એક એક વિધિના તમારા આપણે ગીતો છે દરેક એક વિધિ સાથે, અને એ મૃત્યુ સુધી.
1: તમારા મને એક વસ્તુ કે કે એટ ધ એન્ડ ઓફ લાઈફ વોટ વિલ યુ લવ ટુ બી નોન એઝ. ગીતકાર રામ લોક સાહિત્યને સતત ખોજતો રહેતો, લોક જીવનને સતત ફંફોસીને એમાંથી લોક ગીતો શોધતો રહેતો રામ, કે પેલા લેખકથી લઈને સ્ક્રીન લેખક સુધી વચ્ચે વચ્ચે અટવાતો રહેતો રામ.
0: મને છે ને મૃત્યુ સુધી ફિયરલેસ ફિયરલેસ એન્ડ એક્સપ્રેસિવ રામ
1: વિચ યુ આર,
0: કે હા, કે કોઈ પણ ફોર્મ હોય એમાં વ્યક્ત થવા માટે રામે બીજી વાર વિચાર ન કરવો પડે. અને એ કહેતો જ રહે પોતાની વાત. હું હંમેશા એક વાક્ય બોલું છું, કથા સદૈવ મંગલમ, અને એ આમ બહુ ટ્રેડમાર્ક વાક્ય, મને એ મારું હંમેશા બહુ ગમતું વાક્ય છે, કે અંતે તો કથા બધાનું મંગલ કરે છે, જો એ મંગલ નથી કરતી તો એ કથા નથી. એટલે કથા સદૈવ મંગલમ એ વાત સાથે મારે સતત કહેતા રહેવું છે. પછી એ ગીત હોય, એ કથા હોય, એ સિનેમા હોય, એ નાટક હોય, એ ટેલિવિઝન હોય, કે પુસ્તક હોય, કારણ કે જગતને કથાઓની બહુ જરૂર છે. એવી કથાઓ જે જગતને બાંધી રાખે અને પીડાને પંપાળી પીડામાં રૂજ આપે, ઘાવને તાજા ન કરે. તો અને સાહિત્ય પાસે એ ક્ષમતા છે, સાહિત્યનું કામ જ એ છે, સર્વાણી સંવાદ કરવાનું. તો મને સંવાદમાં બહુ રસ છે. તો મને એ રામ તરીકે ઓળખવું વધારે ગમશે, કે હી વોઝ અ ફિયરલેસ ગાય એન્ડ એક્સપ્રેસિવ ગાય. એ વાતમાં મને બહુ રસ છે.
1: તને ગમતા પદ્ય પ્રકારમાં, ગીત પ્રકારમાં મને મને જ્યાં સુધી માહિતી છે અથવા તને જે રીતે જાણું છું એ પ્રમાણે સૌથી પ્રિય પ્રકાર તને જે ગમે છે એ છે મહર્ષિઓ.
0: બિલકુલ.
1: એના ઉપર આવું એ પહેલાં એક સવાલ છે કે બધી સમજણ ક્યાંથી આવે છે આટલી બધી? તું છે તો હજી પેલી શ્રુતિની જેમ ઝીણકો ને
0: સોપારી. પેલું તો છે ને સમજણ એ શું છે સંજયભાઈ? સમજણ એ મૂળે તો ઉછીનો લીધેલો અજવાસ છે.
1: ક્યાં બાત હે યાર,
0: તમારું નથી
1: આ જ સવાલ છે મારો, આ ક્યાંથી આવે છે?
0: એટલે તમારી પાસે ને વડીલો, વડીલોની કૃપા.

0: મારી ઉપર. અને બીજું, અત્યારની પેઢીને હું ખાસ મારા મિત્રોને કહું છું કે તમારી પાસે તમારા ઘઢિયાઓ છે ને તો ડાયલોગ કરી લો. એની પાસે તમારી આગળની એને જોયેલી એ લાઈફ છે જે તમને નથી મળવાની. આજે હું મારા દાદા સાથે વાત કરતો હતો, મને 100 વર્ષ પહેલાનું જીવન જે મેં જોયું નથી પણ દાદાની આંખે હું જોવાનો છું. એ કેટલું મોટું કલેક્શન છે પણ એ સમજતા આપણને વાર લાગી.
1: મને પેલી 21 પેઢીના નામમાંથી જેટલા યાદ હોય એટલા.
0: હા હા
1: બોલ.
0: યસ, તો હું ચાલુ કરું મારા ભાઈના દીકરાથી. અનિરુદ્ધ, કરણભાઈ, કનુભાઈ, કેસરભાઈ, મગાભાઈ, માણસિંગભાઈ, હાદાભાઈ, દુદાભાઈ, કાળુભાઈ, દેવદાસભાઈ, મીઠાભાઈ, ધનાભાઈ, સાંગાભાઈ, સાદાભાઈ, કેદારભાઈ અને રઘુભાઈ.
1: વાહ, તો બ્રેથલેસ જેવું છે.
0: તો તો વડીલો છે ને, વડીલો એ તમને હાથ મૂકતા હોય માથે અને એ સાથે એની એનર્જી એક ઓરા તમારા પાસ, તમને પણ એને પણ ન ખબર હોય કે કરી રહ્યા છે. મને જે મળેલી સમજણ છે મારા વડીલો પાસેથી, મારા પરિવારજનો પાસેથી મળેલી સમજણ છે એ, અને હું કમાણો છું એ હું એની પાસેથી કમાણો છું. વારસા મળી નથી પણ એ લોકોએ મને આપી દીધી છે ઓટોમેટિક. તો મને લાગે છે કે આ ત્યાંથી આવતી હોય છે મોટા ભાગે. પછી પુસ્તકો, પછી ઉત્તમ લોકો, ઉત્તમ તીર્થ સ્થાનો, ઉત્તમ જગ્યાઓ, એ બધું સેકન્ડરી આવે છે. પણ પેલા પાત્રતા તમારી છે ને એ તમારા ઘરના લોકો તૈયાર કરતા હોય છે. ઘડો, કેમ કે પાણી ભરવું છે મારી પાસે પણ ઘડાનું તળિયું જો કાચું છે તો ટીપે ટીપે બધું ઢોળાઈ જશે. તો તમારા ઘરના લોકો છે ને એ બાળપણમાં એ તમારું ઘડાનું તળિયું બહુ કડક બનાવતા હોય છે.
1: બિલકુલ. તારો ગમતો પ્રિય પ્રકાર મરશી, અને એમાં મારે ખાસ સાંભળવું છે અભિમન્યુનું મરશી.
0: એટલે મરસિયાના જે અલગ અલગ પ્રકારો છે, મૂળ તો મરસિયા ગવાતું જ એટલા માટે કે જેના ઘરે સ્વજનો ગુજરી ગયા છે એને એટલો આઘાત લાગ્યો છે કે એના આંસુ સુકાઈ જાય છે, છાતી ઉપર બધું ગંઠાઈ જાય છે. તો મરસિયાનું કામ એ છે કે એ મરસિયા થકી, મરસિયો છે ને એ મીણ ઓગાળવાનું કામ કરે છે, એ પીડાને ઓગાળે છે અને જે ગુજરી ગયા છે સ્વજન એની મીઠી મીઠી વાતોથી તમને ખાળે છે અને ધીમે ધીમે પછી તમારે આંસુ નીતરે છે તો તમારું હૃદય બચી જાય છે.
1: સાયકોલોજીનું
0: કામ, ઇટ્સ અ ટ્રીટમેન્ટ. તો મરસિયાને બહુ મોટી આપણે, અને ન માત્ર ગુજરાત, મારવાડની પણ બહુ મોટી પરંપરા છે, રૂદાલી આખી બહુ મોટી પરંપરા છે. તો મરસિયામાં દીકરીના મરસિયા, બાપના મરસિયા, પતિના મરસિયા, પત્નીના મરસિયા, અલગ અલગ અલગ અલગ મરસિયા છે. આપણે ત્યાં સીતાના મરસિયા છે, રામના મરસિયા છે, કૃષ્ણના મરસિયા છે, અભિમન્યુના મરસિયા છે. મારે જે તમને કેવું છે ને એ કૃષ્ણનું મરસિયું કેવું છે.
1: અરે વાહ,
0: કૃષ્ણનું એ બહુ જ ઓછા લોકોને ખબર છે. કૃષ્ણનું મરસિયું ગોકુળ તે ગામની ગોવા લણ
1: રહી ને સંભળા
0: કે ગાવાશે નહીં
1: થોડું જેમ ગવાય આપણે ત્યાં જ શો એન્ડ કરવાનો છે.
0: ગોકુળ તે ગામની, અહીંયા છે ને છાતી પીટવાની રીધમ છે. ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારે અમર ચૂડી મારા વાલમાં, હાય કાનુડા હાય હાય, હાય કાનુડા હાય હાય, કે દુવાર ક્યાં ગામની ભરવા ડણ રે, દુવાર ક્યાં ગામની ભરવા ડણ રે, અબડાણું રાતું ગવાન મારા વાલમાં, હાય કાનુડા હાય હાય. તો કે છે કે ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં, એટલે કેટલાનો સ્વામી છે. ને દુવાર ક્યાં ગામની ભરવા ડણ રે અભડાણું રાતું ગવન મારા વાલમાં, મેવાડ ગામની મેળતી રે મીરા સુધી પહોંચ્યો, મેવાડ ગામની મેળતી રે તારી ટીલડીએ વાગ્યા તીર મારા વાલમાં.
1: વાહ, એકચ્યુઅલી
0: ને જમનાના જળ ખારા ઝેર થયા, ગ્રહણ લાગે ગરણ લાગે, એટલે ગ્રહણ
1: ગરણ લાગે,
0: ગરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં. કે ગ્રહણ ખાલી ચાંદાને સૂરજ નથી લાગતું, મથુરાના માર્ગને લાગ્યું. કે જમનાના જળ ખારા ઝેર થયા, ગરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં, રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ઓલી રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ડૂબશે મારા 14 ભુવન. એટલું રોવાની છે કે 14 ભુવન ડૂબી જવાના છે. ગાયુના દૂધ નિમાણા થયા, કદમની માથે પડી વીજળી રે વાલમાં. અને જે કહે છે માધવપુરનો આ રેફરન્સ જુઓ, માધવપુરનો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં, માધવપુરનો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં, રાણી રૂકમણીને ઉગ્યા હિબકા, રાણી રૂકમણીને ઉગ્યા હિબકા.

0: पूनमे ओढ़ा अंधकार मारा वाल मा
1: क्या बात
0: गोकुल ते गामनी गोवालन रे भांगी तारी अमर चूड़ी मारा वाल मा
1: क्या बात
0: એટલે આ કૃષ્ણનું મરસ્યું છાંતી કુર્તી કુર્તી ગાઈ શકે
2: આ પરંપરાનું મરસ્યું
0: પરંપરાનું મરસ્યું તો આ બધા મરસ્યા આપણી બહુ મોટી પ્રથા છે અને લોકો એટલે ગાતા નથી કેમ કે નપશુકન માનતા હોય છે મોટા ભાગે પણ એ પુરુષ મરે ત્યારે એની છાતી કૂટતા હાય કાગડા હાય હાય અને સ્ત્રી મરે તો છાતી કૂટતા કૂટતા હાય બેનડી હાય હાય એ પરંપરામાં આખી આપણે ત્યાં આપણે ત્યાં ઢોરના મરસ્યા છે
1: ઓહો
0: બળદ માટે
1: આ નથી સાંભળ્યું
0: બળદ માટે કારણ કે બળદ આપણા માટે બહુ મોટું
2: જીવ એટલે આપણો ઘરનો પરિવારનો સદસ્ય
0: એટલે જે ગામડા ગામમાં જે દીકરીઓ સાસરે જાય અને ભાઈ ન હોય ને એ બળદને રાખડી બાંધે કેમ કે એને છે કે તું મારા બાપનું પેટ તું ભરવાનો છે અને એ એટલે જ્યારે ખેતરમાં જાય ને તો કે બળદ માટે કહે છે વાવણી કરે ને ત્યારે કે વાવુ વાવુ રે રાતી જુવાર સોનાના ડુંડા ઉગશે તમને ખમ્મા કરું મારા વીર સોનાના ડુંડા ઉગશે કેટલો આશાવાદ છે કેટલો મોટો આશાવાદ છે અને બળદને કહે છે તને ઓવારણા લઉં છું એમ તો બળદના મરસ્યા છે ભેંસુના
2: બળદનું સંભળા
0: ભેંસુના બળદના કહે છે કે ઘમર ઘમર વાગ્યા ઘૂઘરા રે વાલમાં ઘમર ઘમર વાગ્યા ઘૂઘરા રે વાલમાં ગવરીના દૂધ રે અબડાણા મારા વાલમાં બળદ દૂધ ધાવેલો છે ગવરીના દૂધ અબડાણા મારા વાલમાં હાય વીરલા હાય હાય હાય વીરલા હાય હાય મા જમતે રાતનો ખીલો ભંગાળો મા જમતે રાતનો ખીલો ભંગાળો વાવણીએ ઉગ્યા લીલા નાગ મારા વાલમાં વાવણીએ ઉગ્યા લીલા નાગ મારા વાલમાં ગુણપતિ દાદા રે કારણ કે ગણેશની સાથે બળદની પૂજા કરે ગુણપતિ દાદા રે મોકલો મારો વીર રે ગુણપતિ દાદા રે મેં કહેલો મારો વીર રે ખમ્મા એની લખ ચોરાસી રે હવે જન્મ નો દેતા એને પાછળ કૂતરાની ખાંભીઓ ખોડીએ છીએ કૂતરાઓની ખાંભીઓ હોય જ્યાં એ સંસ્કૃતિ ની તો કેવી મોટી તો સંજયભાઈ બહુ મોટી સંસ્કૃતિ અને પ્રકૃતિ છે ઉત્તરમાં કચ્છમાં દુલારાય કાગે આ જે કામ કર્યું છે અને દુલારાય કારાણીએ દુલારે કારાણી અને અહીંયા સૌરાષ્ટ્રમાં મેઘાણી આ કામ કર્યું છે અને આ કલેક્ટિવ કામ બહુ અગત્યનું છે છોટુભાઈએ દક્ષિણ ગુજરાતમાંથી કાગળ લખ્યો હતો મેઘાણીને કે દુલારે કારાણીએ કચ્છને આખું વીણી નાખ્યું કચ્છની ખાંભીઓની કથા કીધી કચ્છના લોકગીતો કીધા મેઘાણીએ સૌરાષ્ટ્રને વીણી નાખ્યું મારું દક્ષિણ ગુજરાત હજી અભડાયું નથી બાકી છે બોટાયું નથી એમ તો મેઘાણી તમે આવો ને દક્ષિણ ગુજરાતના લોકગીતો લગ્ન ગીતોને ખાંભીઓની કથા કરો તો મેં ગણેશ છોટુભાઈને કાગળ લખીને કીધું કે આ તારીખે આ વારે હું આવું છું તમને સ્ટેશન લેવા આવજો એ કાગળ લખ્યો એના સાતમા દિવસે મેઘાણીને અટેક આવ્યો અને મેઘાણી ગુજરી ગયા પરિણામ સ્વરૂપ આજે પણ તમે ગુજરાતની કોઈ પણ લાઇબ્રેરીમાં જાઓ તમને દક્ષિણ ગુજરાતના લોકગીતો દક્ષિણ ગુજરાતની ખાંભીઓની કથા દક્ષિણ ગુજરાતની પરંપરા
1: નહીં
0: બાકી સમૃદ્ધ પરંપરા હતી પરંપરા કઈ નહોતી એવું નહોતું એમ પણ જે છૂટી ગયું સંજયભાઈ એ તો છૂટી ગયું
2: મને લાગે છે કે જે છૂટી ગયું છે ને ત્યાંથી પકડવાનું કામ તે આદર્યું
0: થેન્ક યુ હું જરા પરોક્ષ રીતે હળવો થયો એના માટે
1: થેન્ક યુ સો મચ થેન્ક યુ રામ થેન્ક યુ
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારત

ના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે.

0: बनाविए। 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना।
1: नमस्कार श्रोता मित्रों, हूँ अर्जी प्रियंका। गुजरात, गुजरात इतने रंग रंगीला लोगों नो राज्य। गुजरात इतने खावा पीवा ना शौकीन लोगों। गुजरातियों केवा होए तो के गुजरातियों एवा होए के जेमने બોલવાનો શોખ હોય, ખાવાનો શોખ હોય, નાચવાનો શોખ હોય, લખવાનો શોખ હોય। વેપારી ગણાતી આ ગુજરાતી પ્રજા એ જેટલી મહેનતશીલ અને ખંતશીલ છે ને, એટલી જ એ વાંચન કળા અને સાહિત્યમાં પણ એટલી જ આગળ છે। ગુજરાત એ એવું રાજ્ય છે કે જે આખા દેશની અંદર પોતાની એક અલગ જ અદ્ભુત છાપ ઊભી કરે છે। અને આપણા ગુજરાતમાં એવા ઘણા મહાવીર થઈ ગયા છે કે જેમણે ગુજરાતને દેશ વિદેશો સુધી પોતાની અસ્મિતા સાથે પહોંચાડી છે। આજે આપણે ગુજરાતના એવા અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે વાત કરવાના છીએ કે જે ગુજરાત માટે કદી નહીં ભૂલાય, જેમના લીધે આજે ગુજરાત એ વિદેશોની અંદર પણ બહુ પ્રખ્યાત બની છે। તો આપણે આ વખતે વાત કરવાના છીએ અવિસ્મરણીય ગુજરાતીઓની, એવા ગુજરાતીઓ કે જે ગુજરાત માટે બહુ મહત્વના છે। આ વાત હું તમને જે પુસ્તકમાંથી કરવાની છું, એક પુસ્તક લખ્યું છે જીતેન્દ્ર પટેલે, જે પાશ્વ પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવી છે। આપણે ગુજરાતના એવા ગુજરાતીઓ વિશે વાત કરવાના છીએ કે જેમની અસ્મિતા અને જેમની મહાનતા એ આજે પણ વર્ષો પછી પણ એવી જ અકબંધ છે। તો ચાલો શરૂઆત કરીએ અવિસ્મરણીય ગુજરાતીઓની। તમારી માટે આ નાનકડા વિરામ બાદ લઈને આવું છું અસ્થાયી ઠાકરની વાત। ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પરંપુ

હતા શ્રોતા મિત્રો અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે. અને આ અવિસ્મરણીય ગુજરાતીઓમાં સૌ પ્રથમ છે અસાઈ ઠાકર, જે 14મી સદીમાં થઈ ગયા. આપણે ત્યાં નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદ્ય કવિ માનવામાં આવે છે, પરંતુ અસાઈ ઠાકર એ નરસિંહ મહેતાના 200 વર્ષ પૂર્વ થઈ ગયેલા. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિમાં તેમનું અનન્ય યોગદાન રહેલું છે. ભવાઈ સાથે પણ તેમનું નામ એ અભિન્નપણે જોડાયેલું છે. આ અસાઈ ઠાકર કોણ હતા? આજથી 700 વર્ષ પૂર્વે થઈ ગયેલા આ કવિ અને કલાકાર વિશે પૂરતી માહિતી અત્યારે ઉપલબ્ધ નથી, પરંતુ એક કવિતામાં તેમનો સંક્ષિપ્ત ઇતિહાસ મળી આવે છે. અસાઈ ઠાકર વિશે કહેવામાં આવે છે, ઠાકર શાખે યજુર્વેદી ઔદિત્ય સુધપુર નગર નિવાસ બ્રાહ્મણ ભારદ્વાજ ગોત્રના અસાઈ ભૂમા પ્રખ્યાત ઊંઝા ગામે પટેલ હેમાણાની પુત્રી ગંગા ગુણવંત શિવળ રક્ષવા સા સભામાં ભેળા જમીએ રાખ્યો રંગ જમતા એ ઠાકરથી ઉપજી નાયક તરગાળની જ્ઞાત 307 ભવાઈ વેશો રચી આરાધ્ય અંબામાત. આ કવિતા ઉપરાંત લોકજીભે અસાઈતી કથા કહેવાતી આવી છે. કઈ છે આ કથા જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

વાત કરતા હતા અસાઈ ઠાકર વિશે. 14મી સદીમાં સિદ્ધપુર નગરમાં રાજારામ ઠાકર નામના એક યજુર્વેદી ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણ વસતા હતા. ગીત વાદ્યથી એક કથા કહેતા હોવાથી આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ હતા. તેમનો પુત્ર અસાઈત પણ કથાકાર અને કવિ હતો. આ સમય ગુજરાતમાં મુસલમાનોનું શાસન હતું. પાટણ રાજા કરણ ઘેલાને હરાવીને અલાઉદ્દીન ખિલજી થોડા સમય પહેલા જ ગુજરાતમાં દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો હતો. તેને જહાનરોજ નામનો એક સરદાર હતો. તે દિલ્હીથી ગુજરાત આવ્યો હતો. કોઈ જહોજહરિયાત તેની સમક્ષ ઊંચાના હેમાળા પટેલની પુત્રી ગંગાના રૂપના વખાણ કર્યા એટલે તે ઊંચા ગામના પાદરે પડાવ નાખ્યો. તે સમયે આવું ઘણું થતું. એ વખતે આવું બહુ થતું. સુલતાન ખૂબ જ વ્યભિચારી હોય તો સરદારોનો તો પૂછવું જ શું. સરદાર જહાનરોજે તેના સૈનિકોને આદેશ કર્યો કે હેમાળા પટેલની પુત્રીને આપણી છાવણીમાં હાજર કરો. તેના આદેશ મુજબ સૈનિકોએ બળજબરીપૂર્વક ગંગાને જહાનરોજની છાવણીમાં લઈ આવ્યા. હેમાળા પટેલ પર આપ તૂટી પડ્યું અને સિદ્ધપુરના રાજારામ ઠાકરને રડતા રડતા આપ વીતી કહી. શું કર્યું આ રાજારામ ઠાકરે જાણીએ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

રાજારામ ઠાકર અને હેમાણા પટેલ. રાજારામ ઠાકર અને હેમાણા પટેલને ગુરુ શિષ્યનો સંબંધ હતો. તેમનો પુત્ર અસાઈ હેમાણા પટેલનો મિત્र સમાન હતો. અસાઈ તે ગંગાને સરદારની છાવણીમાંથી પાછું લાવવાનું બીડું ઉપાડ્યું. અસાઈ ઉચ્ચ કક્ષાનો લોકગાયક હતો, એટલે તેણે ઊંઝા જહાનરોદની છાવણીમાં જઈ ગીતો ગાઈ તેને પ્રસન્ન કરી દીધો. ખુશ થઈ ઉઠેલા જહાનરોજે અસાઈને કંઈક માંગવા કહ્યું ત્યારે અસાઈતે માંગ કરી કે ગંગાને છોડી દો. આ સાંભળી જહાનરોજ આશ્ચર્યમાં મુકાઈ ગયો. બીજો કાંઈ નહીં, કેમ આની જ માંગણી કરે છે? ગંગા મારી પુત્રી છે. આ સાંભળી સૈનિક વચ્ચેથી બોલી ઉઠ્યો, હજુર અસાઈ ખોટું બોલે છે, ગંગા એમની પુત્રી નથી. અસાઈતે સામો પ્રશ્ન કર્યો, ખોટું બોલવાનું કોઈ કારણ? જહાનરોજે કહ્યું, ગંગા તારી પુત્રી છે એની શી ખાતરી? અસાઈ મૂંઝાયો, એવી ખાતરી હું શી રીતે આપું? જહાનરોજે કહ્યું, તો ગંગામાં સાથે એક થાળીમાં જમે તો હું માનું કે ગંગા તારી પુત્રી છે. જહાનરોજ બરાબરની સોકઠી મારી, કારણ કે તે વખતે હિન્દુ ધર્મમાં નાત જાતના ભેદભાવના મૂળ એ બહુ ઊંડા હતા. પટેલો અને બ્રાહ્મણો એક થાળીમાં જમી શકે એવી કલ્પના જ ન થઈ શકતી. અરે, બ્રાહ્મણોમાં પણ ભિક્ષુક અને ગૃહસ્થો એવા વર્ણભેદ હતા. અસાઈની હાલત કફોડી બની. શું કર્યું હશે અસાઈતે આગળ અને કેવી રીતે બચાવી ગંગાનો જીવ? જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. અસાઈતની હાલત કફોડી બની. હેમાણા પટેલની દીકરી સાથે એક થાળીમાં જમે તો નાત તેની સા દશા કરે એની તેને ખબર હતી. તેમ છતાં પોતે હેમાણા પટેલની દીકરીને બચાવવા માંગતો હતો, એટલે પરિણામની પરવા કર્યા વગર ખાતરી કરવાનું સ્વીકારી લીધું. જહાનરોજ સમક્ષ ગંગા સાથે એક ભાણે જમ્યો. જહાનરોજને વિશ્વાસ બેઠો અને ગંગાને મુક્ત કરી. જે થવાનું હતું એ થઈ ગયું. પાટીદારની દીકરી સાથે ભોજનને લઈ ભ્રષ્ટ થવા બદલ સિદ્ધપુરના બ્રાહ્મણોએ અસાઈતને નાત બહાર કાઢ્યો. તેની સાથે રોટી અને બેટી વ્યવહાર બંધ કર્યો. જ્ઞાતિજનોએ તેની હેરાનગતી કરવામાં કશું બાકી ન રાખ્યું. તેના ત્રાસથી કંટાળી અસાઈત તેના ત્રણ પુત્રો માંડળ ઠાકર, જયરાજ ઠાકર, નારણ ઠાકર સાથે ઊંઝા આવીને બસ. હેમાણા પટેલ તો અસાઈતનું રૂપ ચૂકવવાની આ વેળા હતી. તેમણે અસાઈત અને તેના પુત્રોને ઊંઝામાં આદર સત્કાર આપ્યો. ત્રણેય પુત્રો માટે ઊંઝામાં ત્રણ ઘર બાંધી આપ્યા અને પોતાની જમીનમાંથી કેટલીક વીઘા જમીન આપી. તાંબાના પત્ર ઉપર કડવા પાટીદારની સમસ્ત જ્ઞાતિ તરફથી વંશ પરંપરાગત અમુક હકો લખી આપ્યા. આ રીતે હેમાણા પટેલે ગુરુ રાજારામ તથા મિત્ર અસાઈતનું ઋણ ચૂકવ્યું. જે ઘરો, જમીન અને હકો અસાઈતના વંશજોને વારસામાં મળ્યા છે તેને કડવા પાટીદારો આ દિન સુધી પાળતા આવ્યા છે. બ્રાહ્મણોએ નાત બહાર કાઢ્યા હોવાથી અસાઈત કર્મકાંડ કરી શકે તેમ ન હતા, એટલે તેમણે આજીવિકા માટે ભવાઈના વેશો લખવાનું શરૂ કર્યું અને પોતાના પુત્રની મદદથી ભજવવા માંડ્યા. આ ભવાઈ કેવી રીતે લખી અને આ ભવાઈ કેવી રીતે ગુજરાતમાં આટલી પ્રખ્યાત બની, જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગામડાના લોકોનું નવું મનોરંજન પૂરું પાડ્યું. તેને ખૂબ આવકાર મળ્યો. ઊંઝાના 27 ઘરના બ્રાહ્મણોએ પણ અસાઈ તેને સુખ શાંતિથી ન રહેવા દીધા. તેમ છતાં અસાઈ તે બ્રાહ્મણ તત્વ ના છોડ્યું. તેમણે ત્રણેય પુત્રોને જનોઈ આપી, સાથે હેમાણા પટેલ સાથે પણ વ્યવહાર જાળવ્યો. તેમના ઊંઝાના 3 ઘરો હોવાથી નાતીલાઓ તેમને 3 ઘરાળા કહેવા લાગ્યા. તેનો કાળક્રમે અપભ્રંશ થઈ તરગાળા બન્યું. આજે તરગાળા શબ્દ ઉપેક્ષિત બની ગયો છે. કડવા પટેલની ઘણી માતાઓ પોતાના ભક્કાદાર કપડાં પહેરેલા પુત્રને તરગાળા જેવો લાગે છે એમ કહેતી હોય છે. પરંતુ એ કદાચ ખબર નહીં હોય કે તરગાળાઓ એ કડવા પટેલની દીકરીની લાજ રાખવા માટે બચાવવામાં આવેલા ઔદિજ બ્રાહ્મણમાંથી તરગાળા બનેલા છે. એક માન્યતા એવી છે કે અસહિતનું મૂળ બીજું કાંઈ ન હતું. હેમાણા પટેલે તેને આશ્રય આપ્યો એ માટે આશ્રિત તરીકે ઓળખાવા લાગ્યા અને જેનો અપભ્રંશ થઈ અને અસાઈત બન્યું. આ વાત તમને હું જે કહું છું એ કોઈ જાતિ કે કોઈ જ્ઞાતિ ઉપર નથી. હું ખાલી આ એક લોકમાન્યતાઓ છે જે કહી રહી છું. આ માટે જો કોઈ જાતિ અથવા જ્ઞાતિને અમે કોઈ પ્રકારનો દોષારો પણ નથી કરતા. સત્ય જે હોય, પરંતુ કડવા પટેલોએ તરગાળાની નાતને વર્ષો સુધી નિભાવેલી. તરગાળાનું ભરણ પોષણ કરવા ઊંઝાના પટેલોએ દેશભરમાં સંદેશા લખેલા. 19મી સદીમાં ઊંઝાના પટેલોએ મધ્યપ્રદેશના પટેલોને પત્ર લખેલો. શું હતો આ પત્ર જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

વાત કરતા હતા કે ઊંઝાના પટેલોએ મધ્યપ્રદેશના પટેલોને પત્ર લખેલો. કયો છે આ પત્ર? શ્રી ગણેશાય નમઃ. શ્રી બેચરાજી સત્ય છે. સંવંત 1904. વર્ષ કાર્તિકી સુધી 5 વાર આદિત્ય એટલે કે રવિવાર ગામ ઊંઝાથી લિખિત લક્ષ્મીદાસ થોભણદાસ જેકણદાસ કુબેરદાસ અંતરે સર્વ ભાઈઓને મળીને લખી આપી છે. સર્વેને રામ રામ વાંચજો. ખૂબ લખવા કારણ છે જે નાયક વનમાળી દુવારકર મોતીરામની પ્રતિભા પાળજો. તરગાળા અમારા છે, સર્વ પંચોની છે, લેવા તથા કડવા છો. આમ બોરીસણાના પાટીદાર ઉપર આશ્રિત છે, ત્યાંના ઠાકરસિંહની ભલામણ છે. કંઈ વાડ અનાજ લાગે તો સંભાળ લેજો, તે તમારામાં ભળે છે. સશ્રી સુરતની શાખે ચંદરમાની શાખે આ પત્ર લખ્યો છે તે સહી છે. પત્ર લઈને આવનારની સંભાળ રાખજો, અમારા માથા ઉપર તપાસજો. લેવા કડવા સમસ્તને લખે છે, સર્વે થઈને પાળજો. શ્રી બેચરાજી સત્ય છે. વર્ષો જતા અસાઈતના વંશજોના ઘર વધતા ગયા. તેમના પુત્રના 3 ઘર હતા, પરંતુ પોત્રો અને પપુત્રો તેમના વંશજોને અનેક ઘરો થયા. 600 વર્ષમાં અમદાવાદથી પાલનપુર અને ઈડર તરફ તેમણે અસાઈતન વંશજોના 6000થી વધારે ઘરો થઈ ગયા હતા. ટોળીના ઉપર નાયક પરથી એમના કોમ નાયકના નામે પ્રસિદ્ધ બની તો ક્યાંક વ્યાસ તરીકે પણ ઓળખાયા. અસાઈતે ધાર્મિક ઐતિહાસિક અને સામાજિક સ્વરૂપમાં ભવાઈ વેશો લખ્યા અને ભજવ્યા. આ બધા વેશો સંગીત વાદ્ય અને નૃત્ય સ્વરૂપના હતા અને તેનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે લોક શિક્ષણનો હતો. સમાજ ક્રાંતિ આણવામાં પણ તેમના ભવાઈ વેશોએ મહત્વનું યોગદાન આપ્યું. આગળ વાત કરીશું અસાઈ ઠાકર વિશે કંઈક નવી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

સૌથી વધારે પ્રસિદ્ધ ભવાઈ વેશ હંસાઉલી છે. આ એક પદ્ય વાર્તા છે જે ઈસવીસન 1371માં લખાયેલી છે. આ રચનાનું મૂળ નામ હંસ વચ રચિત પવાડો હોવાનું પણ નોંધાયું છે. હંસાઉલી ચાર ખંડમાં કુલ 470 કડીઓમાં રચાય છે. ઉત્તર ગુજરાતની અપભ્રંશ ભાષામાંથી લખાયેલી છે. તેમાં 3 ગીતો સાથે માત્રામણ છંદો છે. પદ્ય વાર્તામાં પ્રારંભમાં તેણે ગણપતિ શંકર વગેરે દેવોની સ્તુતિ કરી છે. હંસાઉલીમાં જે કથા લખાયેલી છે તે આ પ્રમાણે છે. આ વાર્તામાં કહે છે કે પૈઠણમાં નરવાહન નામનો એક રાજા રાજ કરતો હતો. તેને માનકેસર નામનો મુસ્તતિ પ્રધાન હતો. એ રાત્રે રાજા નગરવાહનનું સ્વપ્ન આવ્યું. તેણે કનકાપુર પાટણના રાજા કનકભ્રમની કુરી હંસાઉલી સાથે લગ્ન કર્યા. તેના આનંદમાં રાજા મોડે સુધી ના ઊંઘ્યા. બપોર થવા આવ્યું તો એ રાજા ઉઠ્યા નહીં અને પ્રધાનને ચિંતા થવા આવી. એણે રાજાને ઉઠાડ્યા. આથી રાજા ગુસ્સે થઈ પ્રધાનની હત્યા કરવા તૈયાર થયા. પ્રધાને તેમને સ્વપ્ન સુંદરી હંસાઉલી સાથે લગ્ન કરાવવાની ખાતરી આપી એટલે રાજા શાંત થયા. પ્રધાની યુક્તિ પ્રયુક્તિથી હંસાઉલીના રાજા સાથે લગ્ન કરાવ્યા. સમય જતા હંસાઉલી હંસ અને વત્સ નામના બે જોડિયા પુત્ર થયા. નરવાહને 360 રાણીઓ હતી. તેમાંની લીલાવતીએ હંસ પર ચારિત્રભંગનો આક્ષેપ કરી રાજાએ આ બંને પુત્રોને સજા કરવા કહ્યું. કાચા કાનના રાજા જોડિયા પુત્રોની હત્યા કરવા તૈયાર થયો, પરંતુ બુદ્ધિશાળી પ્રધાને બંને ભાઈઓને ઘોડા અને 12 રત્નો સાથે વિદાય કરી દીધા. રસ્તામાં હંસને સાપ કરડ્યો અને તે મૃત માની અને તેની અંતિમ ક્રિયા માટે વત્સ બાજુની નગરમાં લાકડા લેવા ગયો. ઘોડા અને રત્નો શાહુકારને ત્યાં ગીરવી મૂકી લાકડાને લઈ વનમાં આવ્યો, પરંતુ વત્સ જોયું તો ત્યાં કોઈ હતું નહીં. તે પાછો શાહુકાર પાસે આવ્યો. તેમની સાથે વેપાર અર્થે વિદેશ જોડાયો. સનકવતી નગરી ના રાજાની પુત્રી ચિત્રલેખા સાથે લગ્ન કર્યા. અંતમાં હંસ અને વત્સનું મિલન થાય છે. બંને પૈઠણ પાછા ફરે છે અને માતા પિતાને પાછા મળે છે. આ વાર્તા જો તમે વધારે ડિટેલમાં વાંચો તો તમને વધારે ઇન્ટરેસ્ટ પડે એમ છે. કવિએ સાહિત્યનું ઈસવીસન 1390માં અવસાન થયું એવું માનવામાં આવે છે. તેમની સ્મૃતિમાં ઊંઝામાં અસાહિત સાહિત્ય સભા નામની સ્થાપના કરવામાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે. ફરી લઈને આવીશ તમે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર। સૂર્ય

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.